નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે।

વાત ને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો

0: એકમાત્ર વાત રેડિયો પાલનપુર,
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
0: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: જ્ઞાનામૃતમ રેડિયો પાલનપુરના આ પ્રસારણમાં ગીતાના અધ્યયન નિમિત્તે દરરોજ આપણે મળીએ છીએ અને ગીતાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ગીતા જો ગણીએ તો ગહન પણ છે, ગીતા જો ગણીએ તો સામાન્ય પણ છે. દરેક વ્યક્તિને પોતાના જીવનનો માર્ગ, જીવનનો સાચો માર્ગ બતાવવાનું પુણ્યકર્મ ગીતા કરે છે. આપણે આગળ જોયું છે એમ ગીતાને સમજવામાં ભૂલ ના કરવી જોઈએ કે અર્જુનને યુદ્ધ કરવા પ્રેરે છે. એ તમને અને મને, આપણને સૌને આપણા મનની અંદર ચાલતા દ્વંદ્વોમાં યુદ્ધ કરવાનું પ્રેરે છે. સરળ નથી જીવન, અને આપણે આપણી ઈચ્છાઓ, અપેક્ષાઓ, કામનાઓ એની સામે યુદ્ધ કરવું પડે છે, અને એમાં વિજયી થવા સિવાયનો બીજો કોઈ માર્ગ જ નથી. આમ કરવા માટે જગત શું છે, જીવ શું છે, ઈશ્વર શું છે એને સમજવું પણ એટલું જ જરૂરી બને. વસ્તુતઃ આપણે જે જગતને જગત સમજીએ છીએ તે પરમ કૃપાળુ પરમાત્માનો જ અંશ છે, અથવા તો એમાંથી જ પ્રવૃત્ત થયેલું છે. એ વાત 10મા અધ્યાયમાં આવીને આપણને સમજાવવામાં આવેલી છે. એનો પ્રભાવ કે એનો પ્રલય જે જગતની સાથે આપણે સંકળાયેલા છીએ, જેની અંદર આપણે વિવિધ પ્રકારની અહંતા, મમતા વગેરેથી જોડાયેલા છીએ, આ શરીરને જ આપણે હું એમ સમજીએ અને શરીરના

સંબંધોને જ આપણે આપણા સંબંધો સમજતા હોઈએ તો આપણે કઈ જગ્યાએ ભૂલ કરીએ છીએ એ સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરીએ છીએ. શરીર સ્થૂળ હોય અને આપણે કહીએ કે હું સ્થૂળ છું. શરીર દુબળું હોય અને આપણે કહીએ કે હું દુબળો છું. એકાદી ઇન્દ્રિય કામ ન કરતી હોય, આંખ એક આંખ કામ ન કરતી હોય, આપણે એમ કહીએ કે હું કાણો છું. અથવા તો સામેવાળાની આંખ કામ ના કરતી હોય તો આપણે કહીએ કે તું કાણો છે. કાન કામ ના કરતા હોઈએ, કાન તો ઇન્દ્રિય છે, એ કામ ના કરતી હોય તો આપણે કહીએ કે તું બહેરો છે. આ હું કે તું દ્વારા જેને આપણે ઓળખવાના છીએ તે કોણ છે? આ બધા પ્રશ્નોને જો સમજીએ તો જગતને સમજી શકીએ, અને જો જગતને સમજી શકીએ તો આપણે આપણા પરમ કલ્યાણ તરફ જઈ શકીએ. પરમ કલ્યાણની વાત છે, સ્થૂળ કલ્યાણની વાત નથી. ભૂખ લાગી હોય એને ખાધું, આનંદ થઈ ગયો એમ આપણે કહીએ તો એ આનંદ નથી થયો, આપણા ઉદરની તૃપ્તિ થઈ છે. અને ઉદર એ હું નથી. એટલે જગતને સમજવું અને હું એમ કહીને જે તત્વ છે એ તત્વને સમજવું, 10મા અધ્યાયમાં એ કામ ચાલે છે. અત્યાર સુધી આપણે જોયું છે કે એ કહે છે કે જે કંઈ જગતની અંદર છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મથી શરૂ કરીને સ્થૂળમાં સ્થૂળ સુધી, અણુથી શરૂ કરીને હિમાલય સુધી, જે કંઈ આપણી પ્રતિતિમાં આવે છે આ બ્રહ્મસ્તંભ પર્યંત, એ બધું જ ઈશ્વર વડે સર્જાયેલું છે, ઈશ્વરની વિભૂતિ છે. એવા જ્ઞાન સાથે જે ભક્તિમાં લીન થઈ જાય એના માટે પછી ભક્તિ સિવાય બીજું કંઈ રહેતું નથી. એને જ્ઞાન માટેના બીજા કોઈ સાધનો કરવાની પણ જરૂર રહેતી નથી. સાધક જ્યારે સાધ્યને પામવા માટે સાધના કરે ત્યારે એ સાધનોનો આશ્રય લે. ગીતા કહે છે કે એની પણ જરૂર નથી જો પરમ ભક્તિપૂર્વક ઈશ્વર સાથે જોડાયેલા હો. એટલે 10મા શ્લોકમાં આપણે જોયું હતું કે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ યેનમ ઉપશ્ય મામ ઉપયાંતિ. મને ઈશ્વરને પરમાત્માને પામશે, કારણ કે એને હું બુદ્ધિયોગ આપીશ. ક્યારે આપીશ? તો કે સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. બીજા કોઈ સાધનનો આશ્રય લેવાની જરૂરત જ નથી. પ્રીતિપૂર્વક જો ભજન કરતા હોય, અને પ્રીતિપૂર્વક ભજન કરે એટલે પોતાનું સર્વસ્વ ભૂલીને ભજન કરે, એવા જે લોકો છે. સરસ ઉદાહરણ છે ગોપીઓનું. ભાગવતમાં એક જગ્યાએ એમ લખ્યું છે કે ગોપીઓ ક્યાં વેદ ભણવા ગઈ હતી? ગોપિકાઓએ વેદોનું અધ્યયન કર્યું નથી, શાસ્ત્રોનું અધ્યયન કર્યું નથી, કોઈ મોટા જ્ઞાની ગુરુજીઓ પાસે બેસીને જગતને સમજવાનો પ્રયત્ન કર્યો નથી. એક જ માત્ર છે, કૃષ્ણની સાથેના પોતાના મનનું પોતાના ચિત્તનું તાદાત્મ્ય. અને તો એ કહી શકે છે જયતિ તેધિકમ જન્મના વ્રજ. એમ કહેતી વખતે એમ કે

भवान निखिल देहिनाम अंतरात्म दृक् कोण शिखवाड्यू अमने आ કે નખલુ ગોપિકા નંદનો ભવન તું માત્ર યશોદાનો જાયો છે કે દેવકીનો પુત્ર છે એ વાત અમે નથી સ્વીકારતા, અમને ખબર છે તું કોણ છે. નિખિલ દેહિના મંતરાત્મ દેહ ધારણ કરનાર દરેકનો તું આત્મા છે, અમને ખબર છે. કોણે કહ્યું આ જ્ઞાન? કોણે આપ્યું એમને? પેલા કહ્યું એમ, વેદોનું અધ્યયન કર્યું નથી, શાસ્ત્રોનું અધ્યયન કર્યું નથી, જ્ઞાનીઓની પાસે બેસીને કેટલાય દિવસો સુધી મુખપાઠ કર્યા નથી, અને તો પણ આ જ્ઞાન થયું છે. શંકરાચાર્ય કહે છે કે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુંગરી કારણે, ડુંકરી કારણે જ્ઞાન વ્યાકરણ નો વિષય છે, ગોખ્યું છે સતત. ડુંકરી કારણે ભક્તિ નો ભાવ પેદા થયો નથી, એટલે ચિત્ત ઈશ્વરમય થયું નથી. અહીંયા સરસ શબ્દ વાપરેલો છે દસમા શ્લોકમાં, સતત યુક્તાનામ. એ સતત યુક્ત છે, નિરંતર જોડાયેલા છે. સભાનતા પૂર્વક ભજન કરવા બેસે એટલે કે આજે 8 વાગે મારે ભજન કરવા જવાનું છે, હો ભજનની પેલી ચોપડી લાવો એટલે હું વાંચીને ભજન ગાઈશ ને લોકો મને ઝીલશે. આ પ્રયત્ન પૂર્વક થયેલો ક્રમ છે, કર્યું છે, થયું નથી. પણ જેમને ઈશ્વરની સાથેનું તાદાત્મ્ય છે એ તો ચાલે છે એમાંય ભક્તિ છે, ને ખાય છે એમાંય ભક્તિ છે. તો એને જ્ઞાન આપોઆપ થઈ જાય છે, પ્રગટ થઈ જાય છે. કારણ કે દસમા શ્લોકમાં કહે છે કે દદામી, એને આ જ્ઞાન યોગ હું આપું છું. બુદ્ધિ યોગ, આમ તો બુદ્ધિ યોગ એટલે બુદ્ધિપૂર્વક થનારું એટલે કર્મયોગ કહેવાય. જ્ઞાન યોગ ને કર્મયોગ માં થોડો તફાવત છે અલબત્ત, એને હું આપું છું. યે નમામ ઉપાયાંતિ તે, એનાથી મને પ્રાપ્ત કરે છે. પણ પેલી શરતો છે ને એ અગત્યની છે. ભજતામ પ્રીતિપૂર્વકમ, એટલે આગળ જઈને કહે છે કે તેષામેવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા. ગોપિકાઓને યાદ કરી લઈએ. નખલુ ગોપિકા નંદનો ભવાન નિખિલ દેહિનામ અંતરાત્મ ભૂત. અજ્ઞાન એને થયું, અજ્ઞાન થયું એનો અર્થ શું? અજ્ઞાનનો નાશ થયો. અજ્ઞાનનો નાશ થાય તો જ્ઞાનનો ઉદય થાય. અંધકાર જાય પછી પ્રકાશ થાય. અંધકાર અને પ્રકાશ બે એક સાથે રહી શકે નહીં. અંધકાર જાય અને પ્રકાશ થાય, રાત્રિ જાય અને સવાર ઉગે. તો એના મનની અંદર અજ્ઞાનને કારણે ઊભો થયેલો અંધકાર, અજ્ઞાનજમ તમઃ, અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલું તમસ અંધકાર, અજ્ઞાનનો અંધકાર, અજ્ઞાન રૂપી અંધકાર, અજ્ઞાન એ જ અંધકાર. આમ તો વેદાંતમાં કહે છે કે અજ્ઞાનની બે શક્તિઓ હોય છે. એક શક્તિ આવરણ શક્તિ છે, જે સત્યને ઢાંકી દે, અને બીજી શક્તિ છે એની અંદર નવી કોઈ વસ્તુ ઉત્પન્ન કરી બતાવે. આપણે દાખલાઓ જોયા છે, એના જ દાખલાને આગળ લઈએ તો વધારે સારી રીતે સમજ પડે. કે દોરડું સાપ જેવું દેખાય છે તો પહેલા તો એ દોરડું છે એ વાતને ઢાંકી દે છે, અને પછી એ સાપ છે એવું એની અંદર આપણને જ્ઞાન કરાવે છે. આ અજ્ઞાનનો અંધકાર, કોઈ ત્યાં એને બેટરીનો પ્રકાશ ફેંકે કે તરત જ ખબર પડે કે હા ભાઈ આ તો દોરડું છે.

અજ્ઞાન દ્વારા ઉત્પન્ન થયેલો અંધકાર નાશ પામ્યો, બંને વસ્તુઓ જતી રહી, આવરણે જતું રહ્યું અને એમાં નવું આપણને જે ખોટું જ્ઞાન થયું હતું એ પણ જતું રહ્યું. તો કહેશે હું આ અજ્ઞાન થી ઉત્પન્ન થયેલું તમસ અંધકાર અજ્ઞાન જેમ તમઃ નાશયામિ, એનો હું નાશ કરું છું. પહેલી વાત આ છે, અજ્ઞાનનો નાશ થાય, જ્ઞાનનો પ્રકાશ થાય. કેમ ભાઈ આવું ઈશ્વર કેમ કરે? કે છે કે તેષામેવ અનુકંપાર્થમ, તેમની જે લોકો પરમ ભક્તિપૂર્વક મારી સાથે જોડાયેલા છે તેમની અનુકંપા, તેમના ઉપર મને અનુકંપા થાય છે, કરુણા ઉત્પન્ન થાય છે, પ્રેમ ઉત્પન્ન થાય છે, અનુગ્રહ ઉત્પન્ન થાય છે, કૃપા ઉત્પન્ન થાય છે. મારા થઈ ગયા છે એ, એમણે મારા સિવાયના સર્વસ્વનું સમર્પણ કરી દીધું છે, ત્યાગ કરી દીધો છે. એ ખાય છે તો એ મારા માટે ખાય છે, ઊંઘે છે તો મારા માટે ઊંઘે છે. ચિત્ત મત ચિત્ત મત પ્રાણ આવા શબ્દો આગળ વાપર્યા છે આ જ અધ્યાયમાં. મત ચિત્ત મત પ્રાણ એટલે પછી હવે એમને મારા સિવાય તો કઈ છે જ નહીં. તેષામ અનુકંપાર્થમ, એમના ઉપર મને અનુકંપા થાય, એમના ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છા થાય, એમના ઉપર અનુગ્રહ કરવાને માટે આટલી બધી ભક્તિ છે, આટલા સરસ રીતે જોડાયેલા છે, અને છતાં અજ્ઞાનનો અંધકાર તો ક્યાંક ક્યાંક છે. અને અજ્ઞાનનો અંધકાર ક્યાંક ક્યાંક છે એટલે શું? કે જે શરીર કે જે છે નહીં, પોતાનું છે નહીં, એને પોતાનું માને છે. અને મેં કહ્યું એમ, હું જાડો છું, હું પાતળો છું, તું કાણો છે, તું આંધળો છે, આ બધું જે હું તું અસ્મદ યુષ્મદ ચાલે છે તો એ અજ્ઞાનને કારણે છે. આ સૃષ્ટિ આખી આખી મારા વડે ઉત્પન્ન થયેલી છે અને ખોટી છે, નાશવંત છે. આજે છે, કાલે નથી, પરમ દિવસ ફરી છે, એ ચક્ર ચાલ્યા કરે છે, ચક્રની અંદર જ લપેટાયેલી છે. એનું જો એને જ્ઞાન ન હોય તો એને ઈશ્વરની પ્રાપ્તિ ન થાય. તો હું શું કરું છું કે એના ઉપર કૃપા કરું છું, જે મારી સાથે જોડાયેલો છે ભક્તિપૂર્વક, એના ઉપર હું કૃપા કરું છું અને એના અજ્ઞાનને નાશયામી, એના અજ્ઞાનનો નાશ કરું છું. શેનાથી? જ્ઞાન દીપેન ભાસ્વતા, પ્રકાશમાન જળહળતા જ્ઞાન રૂપી દીપકથી. એના અંતરમાં દીવો પ્રગટાવી દઉં, પ્રકાશમાન દેદીપ્યમાન જળહળતો આ દીપક એના અંતઃકરણમાં પ્રકાશમાન થાય એટલે અંધકાર આપમેળે જતો રહે. અજ્ઞાનનો અંધકાર, એને બીજું કશું કરવાની જરૂર નહીં. આપણે અંધારા કમરામાં પેસીએ પછી આપણને ખબર હોય કે ડાબા હાથે સ્વિચ છે તો આપણે સ્વિચ દબાવીએ એટલે પ્રકાશ થાય. આ કહે છે કે એને કશું કરવાની જરૂર નથી, પ્રકાશ તો હું કરી આપું છું, આપ મેળે કરી આપું છું. આમે આપણે સવારે ઊંઘમાંથી ઉઠીએ પછી સૂર્ય પ્રકાશિત થાય છે તો આપણે પ્રકાશિત કરવા જઈએ છીએ, એ સ્વયં પ્રકાશિત થાય છે, આપણા માટે પ્રકાશિત થાય છે. તો કહે છે કે જ્ઞાન દીપેન ભાસ્વતા, પ્રકાશમાન એવા જ્ઞાન દીપ વડે, જ્ઞાન દીપ એટલે તત્વ જ્ઞાન.

તે શું છે, તું શું છે, ઈશ્વર શું છે, જગત શું છે એની એકદમ પ્રતીતિ થઈ જાય. જ્ઞાન દીપેન, આ જ્ઞાન છે પ્રકાશમાન છે, પ્રકાશ જ જ્ઞાન છે, ઈશ્વર જ્ઞાન રૂપ છે, પ્રકાશ રૂપ છે, સત્ય રૂપ છે, આનંદ રૂપ છે, આ એના ગુણો નથી, એનું સ્વરૂપ છે. તો એ જ્ઞાન રૂપ દીપ તમારી અંદર પ્રકાશ પ્રકાશિત થયું. કેવી રીતે થયું? તો કહે છે કે આ એની જે ભક્તિનું કારણ હતું ને, એના કારણે આત્મભાવસ્થ અહમ હું. કેવો? તો કે આત્મભાવસ્થ, એના આત્મ સ્વરૂપની અંદર સ્થિર થયેલો હું, એનું આત્મત્વ. આત્મા એટલે હું આ શરીર, એ ભાવ એનામાંથી જતો રહ્યો છે ત્યારે આત્મભાવની અંદર ઈશ્વર સ્થિર છે. તો એનું જે હું, આત્મ શબ્દના બે અર્થ મેં તમને કહ્યા હતા પહેલા પણ, આ આત્મ તત્વ એની અંદર સ્થિર છે. એની પછી શરીર વગેરે સાથેના સંબંધો બધા હવે કેવા થઈ ગયા છે, એ માત્ર વ્યવહાર ખાતર રહ્યા છે. તો આત્મભાવની અંદર રહેલો હું એના અંતઃકરણની અંદર જ્ઞાન દીપને પ્રકાશિત કરું છું, અને જ્ઞાન દીપ પ્રકાશિત થાય છે એટલે અજ્ઞાનનો અંધકાર દૂર થઈ જાય છે. અજ્ઞાનનો અંધકાર દૂર થઈ જાય છે એટલે સીધી વાત છે, એ મને પ્રાપ્ત કરે છે. પછી એના અંતઃકરણની અંદર જ્ઞાન જ જ્ઞાન છે, પ્રકાશ જ પ્રકાશ છે, અને જ્ઞાન અને પ્રકાશ સ્વરૂપ સ્વયં પરમાત્મા છે. તો પરમાત્માની પ્રાપ્તિ એને સહજ રીતે થઈ જાય છે આ રીતે. એના ઉપર અનુકંપા થાય એટલી એને રાહ જોવી પડે, એટલો ભક્તિભાવ એને પોતાની અંદર પેદા કરવો પડે. એની કૃષ્ણની અનુકંપા છે અર્જુન ઉપર, અને એટલે આ વાત એને શબ્દોમાં કહી. શબ્દોમાં ગમે તેને કહેવાય, એનાથી જે ઉત્પન્ન થાય છે જ્ઞાન છે એમ તો આપણે નહીં કહીએ, કારણ કે આની આ વાત આપણે સૌને કહું કે હું કહું કે હું ગિરીશભાઈ ઠાકર તમને આ વાત કહી રહ્યો છું કે ઈશ્વર એક છે, તો ભાઈ તું ઈશ્વર એક છે એમ ક્યાં કહે છે? તું હું ગિરીશભાઈ ઠાકર કહું છું એમ કહ્યું તે, તો તું તો પોતાની જાતને અલગ માને છે. જ્ઞાન જે તમે કહો છો તે તમારામાં ઉદીયમાન નથી, ઉદિત થયું નથી, એની માહિતી છે. એ માત્ર માહિતીથી ઉપર ઉઠીને જ્ઞાનનો દીપ પ્રકાશિત થયો, એના માટે ઈશ્વરની અનુકંપા જોઈએ. આ અનુકંપાનું પાત્ર અર્જુન બન્યો છે, ચોક્કસ બન્યો છે, પણ અહીં સુધી જે જ્ઞાન અપાયું છે તે શબ્દોથી અપાયું છે, અને શબ્દોને ગ્રહણ કરીને અર્જુનના મનની અંદર ભાવ જાગૃત થયો છે. ઓહો, પરમેશ્વર મારા તરફ આટલો કૃપાળુ છે, અને આ જે પરમેશ્વરની વાત થાય છે તે તો હું જાણતો જ નથી, અભિભૂત થઈ ગયો છે. હવે શું? પેલી પ્રશ્નોત્તરની પ્રક્રિયાની અંદર જિજ્ઞાસા હતી, એના બદલે દૈન્ય આવી ગયું છે. સંભવ છે કે એની આંખમાં આંસુઓ હોય? અત્યાર સુધી પ્રશ્નો બુદ્ધિથી પૂછાતા હતા, હવે હૃદયથી પૂછાય છે. આ બે વચ્ચે ફેર છે. શરૂઆતમાં જ કહ્યું હતું કે પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે, તું પ્રજ્ઞાવાદી છે ભાઈ, હવે એમાંથી એ બહાર નીકળી ગયો છે. ઈશ્વરની આ અનુકંપાનું ભાજન બન્યો છે, અને આ અનુકંપાનું પાત્ર પોતે બની શક્યો છે. એની અનુભૂતિના કારણે ઉત્પન્ન થયેલી આર્દ્રતા

આ આર્દ્રતાનો એ અનુભવ કરી રહ્યો છે. એટલે આટલું કહ્યા પછી એ સીધો બોલી જાય છે, અને હવે જે બોલે છે એ પ્રશ્ન નથી, વાક્યો નથી, એ સ્તુતિ છે. સ્તુતિ હૃદયમાંથી નીકળે, સ્તુતિ છે, હૃદયમાંથી નીકળે છે. એ સ્તુતિ એટલે એ પેલો ભક્ત થવાની પ્રક્રિયામાં પહોંચી ગયો છે, અને હવે એ સ્તુતિ કરે છે પરમ

एवमयं विभुम् आहुस्त्वां ऋषयः सर्वे देवर्षि नारदस्तथा असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे। हे परम पुरुष, हे परमेश्वर, हवे हे केशव, हे वै हे कृष्ण, हे वात्मसि भवान् तमे परम ब्रह्म, परम धाम, पवित्रम, परमम भवान आप, भवान एटले आप तमे शू छो एनी हवे मने प्रतीति थती जाय छे। परम ब्रह्म छो, परम धाम छो, परम पवित्र छो, पवित्रम परमम, परमम पवित्रम, परमम धाम, परमम ब्रह्म, परमम ब्रह्म। केटलाक लोको अर्थ आवो करे छे के निर्गुण निराकार, परमम धाम सगुण निराकार, अने परमम पवित्रम सगुण साकार। आ बधुं तमे छो, निर्गुण निराकार स्वरूप तमे, सगुण निराकार स्वरूप तमे, निर्गुण सगुण साकार स्वरूप तमे, आ बधुं ज तमे छो। परम ब्रह्म, परम धाम, पवित्रम, परमं भवान, पुरुषम शाश्वतम दिव्यम आदिदेवमयं विभुम। शाश्वत पुरुष, जनो आदि नथी, जनो अंत नथी, शाश्वत सनातन, दिव्यम आदिदेव, अज अने विभु। विभु एटले सर्वव्याप्त, आदिदेव, अजन्मा अने विभु, सर्वत्र व्याप्त तमे छो। आहुस्त्वाम ऋषयः सर्वे, आ तो पाछो निरक्षर नथी, એને તો અધ્યયન, વેદાધ્યયન ને પછીનું બધું અધ્યયન કરેલું છે, ઉપનિષદો જાણે છે, એટલે કહે છે કે આહુસ્ત્વામ ઋષયઃ સર્વે, આ પહેલા પણ બધા ઋષિઓએ તમને આ સ્વરૂપમાં ઓળખ્યા છે અને વર્ણન કર્યું છે, એની મને માહિતી હતી, હવે જ્ઞાન થયું। ઉદાહરણ તરીકે કેટલાક નામ લીધા છે, દેવર્ષિ નારદ તથા, દેવર્ષિ નારદ, અસિત, દેવલ, આ બધા ઋષિઓના નામ છે। નારદજીએ કહ્યું, આપણી પાસે એટલો સમય નથી કે આ બધાના વાક્યો આપણે ટાંકીએ, પણ આ બધાએ આની આ વાત કહી છે જુદી જુદી રીતે, કે એક પરબ્રહ્મ એ સમસ્ત જગતનું કારણ છે, એ જ અનાદિ છે, એ જ દિવ્ય છે, એ જ પરમધામ છે, આવું અનેક ઋષિઓએ કહ્યું છે। ઉદાહરણ તરીકે કહ્યું, ઋષયઃ સર્વે એમ કહ્યું છે, આમ તો સર્વે ઋષિઓ, આર્ષદ્રષ્ટાઓ, જગતને સાચા અર્થમાં જોનારાઓ, એમણે આમ કહ્યું છે। કેવા કેવા લોકોએ કહ્યું છે, દેવર્ષિ નારદ તથા, દેવર્ષિ નારદે

0: અસિત નામના ઋષિએ એમનો જ પુત્ર છે દેવલ, દેવલ નામના ઋષિએ અને વ્યાસે અને સ્વયં ચૈવ બ્રવીશિમે, અને તમે સ્વયં પણ એ જ વસ્તુ કહી રહ્યા છો અને એનાથી હું હવે ગદગદિત છું. આખી સ્તુતિ શરૂ થઈ છે. આ સ્તુતિ બહુ સુંદર છે. ગીતામાં પણ સ્તુતિ છે એ આપણે હજુ આગળ જોવાના છીએ. 11મા અધ્યાય પછી આ સ્તુતિ આપણને વિશેષપણે જોવા મળવાની છે, એ આપણે હવે પછી જોઈશું. અત્યારે આપણે 10મા અધ્યાયના 13મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. હવે જ્યારે મળીશું ત્યારે 14મા શ્લોકથી શરૂઆત કરીશું. અસ્તુ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM ના શ્રોતા મિત્રો, વિશ્વની દરેક પ્રજાને એનો પોતાનો વારસો અને સંસ્કૃતિ હોય છે. જે પ્રજા પોતાનો આ વારસો કે સંસ્કૃતિનું જતન કરી શકે છે તે જ પ્રજા વાસ્તવમાં વિકસી શકતી હોય છે. આપણી સંસ્કૃતિનો પણ એક આગવો વારસો છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારો છે, તેમાં લગ્ન ગ્રંથિ એ અતિ મહત્વનો સંસ્કાર છે. તો આ લગ્ન સંસ્કાર પ્રસંગે દરેક વિધિ વિધાનો પાછળ રહેલું સાયન્સ તથા તે પ્રસંગે ગાવામાં આવતા લગ્ન ગીતો અને ફટાણા વિશે વાત કરશે જીડી મોદી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઋષિકેશ રાવલ. તો મિત્રો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મિત્રો, રેડિયો પાલનપુરની વારસો શ્રેણીમાં આજે ફરીથી હું આપનું સ્વાગત કરું છું. ગયા એપિસોડમાં આપણે મંડપ મુહૂર્તના ગીતોની વાત કરી હતી. આજે આપણા લગ્ન પ્રસંગોમાં ઉકરડી નીતરવાની એક વિધિ થાય છે અને એ સમયે ગવાતા લગ્ન ગીતની આપણે વાત કરીએ છીએ. આપણે ત્યાં લગ્ન પ્રસંગે માણેક સ્તંભ રૂપ્યા પછી ઉકરડી નીતરવાની એક વિધિ થાય, જેમાં બાજરીના લોટ, ઘી અને ગોળમાંથી ફુલેરનો એક મોટો લાડુ બનાવીને કુટુંબની સ્ત્રીઓ તોરણ નીચે ગાતી ગાતી જાય છે. નીચે ચારણીમાં આ ફુલેરનો લાડુ મૂકવામાં આવ્યો હોય. કુટુંબમાં નવી આવેલી જે ભાભી હોય તે ઢોલના તાલે નૃત્ય કરતી કરતી આ લાડવો લેવા જાય અને તે જ સમયે નાવાના રૂમાલનો કોરડો બનાવીને હાથમાં લઈને નાનો લાડકો દિયર ઉભો જેવી નૃત્ય કરતી કરતી નજર ચૂકવીને ભાભી લાડવો લેવા જાય તે જ સમયે પેલો દિયર ભાભીને કોરડો ફટકારે. પછી એ કુલેરના લાડુનો પ્રસાદ ઉપસ્થિત સર્વેને વહેંચવામાં આવે. પણ આ પ્રસંગે ભાભી અને લાડકા દિયર વચ્ચેનો નિર્દોષ સ્નેહ છલકતો હોય છે અને આ ઢોલના તાલે સમગ્ર વાતાવરણ ખીલી ઉઠે છે. ઢોલના તાલે નૃત્ય કરતી કરતી ભાભી લાડુ ચોરવા જાય તે પ્રસંગે ઉપસ્થિત સ્ત્રીઓ આ સુંદર ગાણું ગાય છે. કિયા ભાઈની નાર નાચે બમોર જીરે.

ભારતીય સંસ્કૃતિમાં ભૂતકાળની ગ્રામ્ય પ્રજા પ્રકૃતિ સાથે જીવનનો સમન્વય કરી આનંદથી જીવતી હતી. લગ્ન પ્રસંગે ગોત્ર દેવતાની એક વિધિ કરવાની હોય, જેને ગોત્રોજ કે ગોત્રીજો તેડાવો એવું કહેવાય. આ ગોત્રીજો કુંભારને ત્યાંથી લાવવામાં આવતો. આ ગોત્રીજો લેવા કુંભારને ત્યાં ગાતા ગાતા જતા સુંદર રીતે ચિતરી ઉપર એક ઢાંકણ ઢાંકવામાં આવતું. કુટુંબની વહુવારુઓ એને માથે ઉપાડતી સુંદર મજાનું દેશી ભરત ભરેલો રૂમાલ ગોત્રીજાના ઢાંકણા ઉપર ઢાંકી તેના બે છેડા પકડીને તે ચાલતી. ઘરની વહુવારુ સુંદર તૈયાર થઈને ઘૂંઘટ તાણ્યો હોય, આગળ તેનો મનગમતો ભરતાર પણ હરખભેર ચાલતો હોય, તેના ઉપરણા એટલે કે ઉપવસ્ત્ર ખેસ સાથે પત્નીની સાડીનો છેડલો બાંધેલો હોય, દેશી ઢોલ ધબૂકતો હોય અને આ પ્રસંગે મનહર મનભર અને મસ્તીભર્યું સુંદર આ ગાણું ગવાય.

પ્રિય શ્રોતા મિત્રો, આ ગાણામાં ગામનો સોનીડો, માળીડો, દરજીડો, મોચીડો જેવા એક પછી એક કારીગરો આવે છે અને ઘરની સ્ત્રીઓ માટેના કે લગ્ન પ્રસંગના શણગારરૂપ અનેક ચીજ વસ્તુઓ લેતા આવે છે. નાના એવા ગામમાં ગમે તેના ત્યાં પ્રસંગ હોય પણ ગામનો સમગ્ર કારીગર વર્ગ પણ એટલો ઉત્સાહિત હોય. બીજી એક વાત આ ગાણાઓ તથા ગ્રામ્ય સંસ્કૃતિમાં નોંધવા જેવી એ છે કે આ કારીગર વર્ગના ભાઈઓને સોનીડો, દરજીડો, માળીડો જેવા શબ્દોથી સંબોધન કરવામાં આવતું હતું, છતાં તેમાં ક્યાંય અપમાન કે અવગણનાનો ભાવ ન હતો. બલકે સમગ્ર ગામ લોકો વચ્ચે એક ભાઈચારાનો અનન્ય ભાવ જોવા મળતો હતો. એ સમયે આ બધા કારીગર વર્ગના ભાઈઓને કોઈ પૈસા આપવાનો રિવાજ પણ ન હતો. જોકે ત્યારે નાણાં વિનિમયની કોઈ વ્યવસ્થા જ ન હતી. ગામનો કારીગર વર્ગ સમગ્ર ગામ લોકોને જરૂર પડે ત્યારે યથાયોગ્ય મદદરૂપ થાય અને એના બદલામાં જ્યારે ખેતરમાં અનાજનું ઉત્પાદન થાય ત્યારે ખળામાં ધાનના ઢગલા થાય અને તે સમયે ગામના બધા જ કારીગર ભાઈઓ એક સાથે ખળામાં આવે અને ગામનો દરેક ખેડૂત તેમને યથાશક્તિ અનાજ ભરી આપે, જેથી દરેકના ઘેર અનાજના ભંડાર ભરેલા રહેતા. કંઈક ગજબની હતી આ જીવન વ્યવસ્થા, જેનાથી લોકોમાં એક સહકાર અને સંભાવની ભાવના જળવાતી હતી. લગ્ન પ્રસંગે ગવાતા ગાણાઓમાં ગામના કારીગરોની સાથે સાથે લગ્નના વિધિ વિધાનો કરાવનાર ગોર મહારાજોને પણ નિશાન બનાવીને તેમની મશ્કરી કરવામાં આવતી. તેમાં રમૂજ પ્રગટ થતી, છતાં કોઈ નારાજગીનો ભાવ પ્રગટ ન કરતું, બલકે હસતા હસતા એને વધાવી લેતા. જેમ કે લગ્ન નિર્વિઘ્ને પાર પડે અને ગ્રહો કોઈ ગરબડ ન કરે તે માટે આપણે ત્યાં લગ્નના આગલા દિવસે ગ્રહ શાંતિ કરવામાં આવતી, અને આ ગ્રહ શાંતિ માટે યજમાનના આંગણામાં ગૌર મહારાજ એક નાનકડો યજ્ઞ કરી યજમાન પાસે પૂજા વિધિ કરાવતો. આ વિધિ પ્રમાણમાં લાંબી ચાલતી ત્યારે આજુબાજુ બેઠેલી સ્ત્રીઓ ગૌર મહારાજ નિશાન બનાવી રમૂજ માટે આ ગાણું ગાતી કે ગૌર કરો રે ઉતાવળ, ગૌર ચટપટ.

0: તો આવજો શ્રોતા મિત્રો, આજે મને વારસો શ્રેણીમાંથી રજા આપશો અને ફરી મળીશું નવી જ વારસાની રસપ્રદ અને સુંદર મજાની વાતો સાથે.
1: તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો કાર્યક્રમ વારસો ગમ્યો હશે. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સ્વસ્થ રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM અને હું છું આરજે પ્રિયંકા. આપણે વાત કરી રહ્યા છીએ માનવીની ભવાઈની. પન્નાલાલ પટેલ દ્વારા લિખિત માનવીની ભવાઈ, કે જ્યાં કાળુ નામનું જે મુખ્ય પાત્ર છે તેની આજુબાજુ જિંદગી એટલી વંટોળાઈને ચાલે છે કે હવે આ ભવાઈમાંથી કાળુ કેવી રીતે નીકળશે અને પોતાના જીવનનો બેડો કેવી રીતે પાર પાડશે એ ઘણું મોટું રહસ્ય છે. તો ચાલો શરૂઆત કરીએ માનવીની ભવાઈની. ફલીએ કાળુને આટલું લાંબુ બોલવા દીધો હોત તો આજ પહેલી વાર જ થયું હતું. પણ શું કરે, એક પા કાળુનું કહેવાનું એ સાચું હતું તો બીજી બાજુ પોતાની માન્યતા કંઈ ખોટી ન હતી. અને તેથી જ તો રીસ ઈર્ષા ભીગું હાસ્ય ભેળવું જ ને. બાળાની બારસાએ ઢકેલતા એને પૂછ્યું, છાતી પર હાથ મેલીને કોજે, તમારે ને રાજુને કંઈ નથી? ક્ષણ બે ક્ષણ તો ગુંચવાયો,

બોલ્યો, શું તું એ ગાંડી વાતો કરે છે? મારે ને રાજુને આમ જુઓ તો ઘણું એ છે, દસકા લગી અમારો વિવાહ રહ્યો છે, ને આમ જુઓ તો અમે તો આમ ભાઈબુન જેવા છીએ. ગંભીરતા સાથે દુઃખ ભર્યું, વિશ્વા ના હોય તો તું કે એને સોગન ખાવ. ભલે કઈ ચંખાણી પડી ને ચૂપ જોઈને કાળુએ ઉમેર્યું, એમ તો નહીં, પણ કોઈ દી મેં એની મસ્કરી કરી હોય તો આ દેવતા મારા ઉપર અરૂઢ થાય, મારી માયાની સોગંદ હવે બસ. પણ આ વખતે ભલે કઈ ન બોલી, એ તો નીચે મોએ પગના અંગૂઠા વડે તરગટનો પોણો જ ખોતરતી રહી. વિશ્વા નહીં પડતો નહીં, લાવ ઘીનો દીવો કરી લાવ, તું કહેતી હોય તો પંચના દેખડા ઉપાડું, અને જો ન ઉપાડું તો આ દન બાવજી મને. ભલે ગુસ્સે થઈ અને વચ્ચે જ બોલી, સાના માના રહો, આ જુઓ છો કે સમ પર સમ ખાવા માંડ્યા છો, કોઈ કઈ પૂછતું જ નહીં. છેલ્લું વાક્ય બોલતા એ ઘરમાં ગઈ, તલવાર ફળિયા સાથે પાછી ફરી. લો ઉઠતા હો તો ઉઠો, દન જો ગોચાળું થયું અને હજુ તો પાંચ ગૌ કાપવાના છે. ઉભે પગે બેસી હુકો ગગડાવતો કાળુની નજર સામેની જમીન પર હતી. હવે તો ગઈ વાત, ભલે એ કાળુના ખોળામાં ફાળીઓ ખોચી. લો ને તમે, તું તૂટી જઈશ તો પણ હું આજે નથી જવાનો, તો ઉઠો ભાગ્યા માટે જઈ આવો, એ ગણતા જ રહ્યા ને, જઉં છું મેલે. કાળુની ગંભીર કંઈક દુઃખભરી સિલક જોઈ હોય તેમ ગમે તે. ભલે જીદ ન કરી, તલવારને ઓટલીએ મૂકી ઘરમાં ચાલી.

કાળુને ઘરમાં બેઠે બેઠે એમ કંઈ ન થયું. કાળુને ઘરમાં બેઠે ગોઠે એમ ન હતું ને પાળીયું બાંધી તલવાર ખભે મૂકીને ચાલતો થયો નદી તરફ. ઊભી વાટે એક જ વિચાર હતો, એક જ સવાલ હતો, ભલીને કહ્યું કોણે કે મારે ને રાજુને કંઈ છે, એને જ માટે ભાથીડા ધક્કા ખાઉં છું? ને મારે ને રાજુડીને એવું કંઈ હોય તો? ત્યાં તો ભલીનો પેલો સવાલ જ યાદ આવ્યો. બેલ જો છાતીએ હાથ, કંઈ નથી તો? કાળુ હસ્યું પણ ફીકું. એમ તો મેં એની આગળ એ પાપ છૂટી વાત કરી છે, ઘણું તો ઘણું જ છે. આ એકાદ વર્ષમાં મારે છોકરું ન થાય, અરે રંડાઈ તો પંચને કરવું હોય એમ કરે, પણ રાજુડી મારા લુગડા પહેરાવે છોડું. ભલે ને નાનિયાની પેઠે કજિયાના ધૂમ મચે ને માને આપેલું વચને તૂટે, પણ એક ચોટે તો પેલા અધૂરા ઓળતા પૂરા કરી નાખું, નાનપણના સમણા સાચા પાડું અને મોઢામાં પાણી આવી

ધરતી પર રાજુડી તો એની માએ રાજુડી ચણી છે, શું કરું? રાજુડી સરખી મારા પાસામાં હોય, એને ડુંગરે નજર નાખતા કહ્યું. આ ડુંગરા ખેડીને પાદર કરું, નદીઓ રોકાવી ને તળાવ બાંધું, ઠેર ઠેર આંબા રોપું ને કુવા અને કુવા બાંધું, જંગલમાં મંગલ કરી દઉં. પણ એ બધું? એ રાજુડી ભાતાની આલારી હોય તો જ. કાળો નિશ્વાસ નાખતા બબડ્યો.

ખોદેલી કુઈ પર પાણી પીવા વળેલા કાળુનું મગજ ઠેકાણે આવ્યું. એ બધું એ તું ગણે છે, પણ આ તરફ બે બૈરાનું દુઃખ તો ગણ કાંઈ નથી. એનું ચિત્રાનો વાઘ ઊભો કરે છે, અને જો સાચે સાચ ચોખ્ખે આવી તો તારા બેઉ ગળે ભેંસ ઉતરવાની છે ખરી. અરે અવતાર ભૂલાવી દે અવતાર, નાનિયાને નથી જોતો, બે મનખેમાં બેસવા જેવો એ નથી રહ્યો. અરે એ કંઈ ઓછી મારે છે, ભાડકું તો બેમાંથી એકેનું સાજું નથી મેલ્યું, પણ એ તો લગામ વગરનો ઘોડો અને લાજ વગરની બૈરી. માટે તારી માએ અમથા વચન નથી લીધા, એમને જ દાખલો લે ને. એ તો ભગવાનને રાખવું તું એટલે તારો જન્મ થયો, નકર ગયેલું જ હતું ને. માટે બે બૈરાની વાત તો તું ભૂલી જા. ધણીનું ધોતિયું ધોવા માટે બે જણ વડી પડે, બોલ શું કરવાનું એને. આ ભલી છુંદી છુંદીને તું વડીઓ કરે તોય બેટો ઘરમાં ઘરનું બારણું જ છોડે. ને આમ ગણે તો ભલી બિચારી ખોટી એ શું છે, એ જરા ટૂંકી બોલીની છે, બાકી કામમાં તો સાત બૈરાને ભાંગી પડે એવું એ છે. ને રાજુમાએ સા મોર ટાંક્યા છે, ઠીક બે ચડવા લોહી છે, એનું લગી રૂપ ઘણું છે, ચારદનની ચાંદની છે. આપણે કળવી ભાઈ ને ચારદનની ચાંદની માણવાની ક્યાં નવરાશ. મેઠું મેઠું બોલે આ દન સાના વળે, આપણે તો જોઈએ કે બૈરું એ કામ કરી આલે. ને બેઠી બોલીએ વેગળા વેગળા છીએ ત્યાં લગી, બાકી ઘરમાં આવ્યા એટલે તો એ ઘરકી બિલ્લી મ્યાઉ. ને બાજુને ટેકરે આવેલા છાપરા તરફ વળતા હસ્યો, ઠીક છે બધું એ ગણે એના ફેર છે, બાકી આમ તો એ

નદીની પેલે પાર ગામથી બે ગાઉ જઈ પહોંચે. રસ્તો સાંકડો અને જાડી ઘનઘોર. થોડે દિવસે વાઘ ખાઈ જાય, અલબત્ત વાઘ તો ન ખાધો, પણ ડુંગરીઓમાં ગુંદર વેણતા પેલો ભીલો એને દાઢમાં ઘાલ્યો અને પૂછવા લાગ્યો અને કાળુના અંગ તરફ નજર કરી. અને એ તો કંઈ લૂંટવા સરખું ન દેખાણું, તેથી વાલા પટેલનો દીકરો જાણી કાં તો અળખા ગોમતીના ઘેર જાઉં છું તે સાંભળી, અથવા તો કાળુની પોળી છાતીને મજબૂત બાવડા ખભે મૂકેલી તલવાર જોઈને છંછેડાવા જેવો ન લાગ્યો. કાળુના બાપ વાલા પટેલની શાખ એ ભીલ લોકોમાં સારી હતી, ખાસ તો 50 વર્ષ પર વાલાની જૂનાઈ વધકે વાધનારો એ રહી હતી. અને એ દિવસોમાં મુગલાના ધાડા આવ્યા ને આખાએ ગામની ઘરે આ પાલનીએ રાજ રાખી, એક વાલા અને બે વેચાતના બાપે. ધાડ ગામ લૂંટવા આવી ત્યારે બે જણાએ નદી પેલી પારનો માર્ગ રૂંધ્યો, પાલના 25 ભીલની મદદ માંગી અને સાંકડી નાળમાં ખાંગા નાખ્યા. ઓચિંતાની કિલારી માથા પરથી પડતા મણમણના પથ્થર તથા તીરના વરસાદે પેલા ધાડપાડુઓને ગભરાવ્યા. મન ફાવ્યું એમ નાઠા ને કેટલાક નાળામાં મરાયા તો કેટલાક નાસી છૂટ્યા. વારે ચડેલા ભીલોને કામે આવ્યા, બચેલા કોઈ જાણે કઈ વાટે ગયા. તે દિવસથી આ ઘાંટીનું નામ રાતી ઘાંટી પડ્યું.

હાલમાં તે વખતની બંદૂકો વસી વાલો અને ઘાયલ થયેલો વિચારનો બાપ પણ ગામના લૂંટાયેલા માલ સાથે એકી બંદૂકે લઈ આવે. હજુ એ કાળુના ઘરમાં કોણ જાણે કે વજાળે પડી છે.

ખુદ પાલના જ કેટલાક ભીલોએ વાલાનો હાથ ચાખ્યો હતો. ત્યાં સુધી હા પડી ગઈ હતી કે વાલાને નામે આખું ગામ પાલમાં હરી ફરી શકતું. એક જાતના ગોઠીપણા બંધાઈ ગયા હતા. કાળુને ડુંગરી ચડી પેલા છાપરા આગળ હાક મારી, કોણ હે કે ગે? 10 હાથનું એક ઘર ચાંકરા ઉપર પીતો બનાવી હતી. નળિયાને બદલે ખાખરાની દોરી બાંધી હતી. ચોપાટમાં પણ નમીને માંડ પેસી શકો એટલી નીચી. ખાટલાને સ્થાને પણ 4 ખૂંટા રોપી માળી ઊભી રહી હતી. ચોપાટમાં રમતા 3 છોકરા કાળુનો અવાજ સાંભળી બહાર નીકળ્યા. 7-1 વર્ષની છોકરીના અંગ માત્ર પર લંગોટી હતી. 5-3 વર્ષના ઉંમરના છોકરા સદંતર કપડાં વગરના, અલબત્ત લાલ દોરીની જોનોઈ હતી તે ખબર નહીં કેમ. રંગે સાવ કાળા તો ન કહી શકાય, પણ શ્યામવાળા ખરી. કાળુએ ઘૂરકી રહેલા પેલા કૂતરા તરફ તલવાર રાખતા પૂછ્યું, કોઈ હે કે ઘેર? છોકરાએ જવાબ આપવાને બદલે માણસ સામે જોવા લાગ્યા. એક કિશોરી બહાર આવી, એને તો ખવવાણી કહેવી જ પડે. મોનો ઘાટ પણ સુડો. 12-15 વર્ષના એ અંગ પર પગમાં 2 પિંજળિયા, લીરા ભેગા કરી નિતમ ઉપરો કચ્છ, કોટમાં કીડિયા કોડીઓના હારડા, માથે ગુંચવેલા વાળ ને આ બધા ઉપરાંત ફક્તો પાંગરતું એ યુવન. પણ કાં તો ઉઘાડતું યુવન એ સહજ હોય કે સભાનતા હજુ 2-5 વર્ષે છેટે હોય. ગમે તેમ હોય, મો પર સંકોચનો નામ નિશાને ન હતો અને કાળુના જીવનને કંઈક આ નવું ન હતું. મારો ભાતો ગુંદ વીણવા ગયો હોય, કાળુએ દેવતાને માગ્યા. બીડીમાં તમાકુ ભર્યું. ગોટ ધુમાડાના ગોટ કાઢતો કાઢતો ચાલતો થયો

ચોથી ટેકરીએ પત્તો ખાધો. હા ભૈયા, ભાગ્ય તો એક સોરાને મેલું, મારો ભાણેજ છે, તમકો તો આલી આવ. આલતા દઈએ, શું બીજું શું આલે? એવું એમ તો નહીં, હેડો અળખા ગોમતી એ ગીરે, આપણી બેની વસે ઈ તરાઈ. કાળું કબૂલ થયો. બેવ જણ ટેકરી ઉતર્યા. રસ્તામાં ઢોર ચારતા 8-10 વર્ષના છોકરાને લઈ લીધો. કાળું તો નામ પૂછી વાત પણ કરી લીધી. તારું નામ શું? મંગળજો. કેમ પૂછવું પડ્યું ભાઈયા? મારે ઘેર ભાગ્યો રહેવું છે. હોવે મામો મેલે તો રહી વળું. કાળું એ છોકરો ચબરાગ લાગ્યો. પોતાના દાવનો જ અળખા ગામે તેનું ઘર હતું. હતું તો સાંઠીઓથી ભરેલું, પણ લીંપેલું, થાપેલું ને ભય તળિયે ઓકળેલી પાડેલી. આંગણું પણ

આંગણામાં ઘોડી ઊંચી ચોપાટ ખીંડી બે બંદૂક અલબત્ત જામનગરી ચાંપવાની બે ત્રણ તલવારો જ્યારે તેમ કામ થતું ભારો બાંધીને જતો.

સામેથી એ કાળોને ઓળખી પડ્યો. ઓહોહો, મારા વાલાભાઈનો મોટિયાર! આ વાહ ભાયા! ને બાવડે ચાલી ખાટલા પર બેસાડ્યો. 60 વર્ષના એ ડોસાનું કાઠું બેઠી દડીનું મજબૂત હતું. એ ઉઘાડા અંગ પર વાળનું જાણે બખ્તર ન ચડાવ્યું હોય. કાનમાં એ ભમરીયો ઘર કરે એવું પહેરવેશમાં ઢીંચણ સુધી પોતડી ને માથે 2-3 આંટાવાળું ફાળ્યું. પાણી પીવું હે ભૈયા? કોડિયાત હે હો? ડોસાએ ન કહ્યું તોય કાળો જાણતો હતો કે અળખા ગામેથી ને ત્યાં કોડિયાત બેડું હંમેશા ભરેલું રહે. તું જાણે કે કચરાનું બેડું આહે પણ ના તાંબાનું હે. પેલું રહ્યું લાવું લોટ્યો? ડોસાને પાણી પાઈને કાળોની મહેમ આવતો કોઈ શાહુકાર ઉજણિયાત વર્ગ તો એનો ઉપયોગ કરતો ન હોય એ રીતે ભરાવ્યાનો અર્થ

વર્ગમાં એક વહુએ બેડું ફોડ્યું. વહુ સાસુની તકરાર થઈ. વહુએ તાંબાના બેડા લાવ્યા હોત તો કુંભારને ત્યાં પાલી ના ભરવી પડત, આમ કહ્યું ને સાસુ મેણું બોલી, તાંબાનું બેડું તો એક પાલના ગામતીને ઘેર જ છે, જાતે ભરજે. મેણાવની મારેલી વહુ નીકળી પડી. કામઠામાંથી તીર છૂટ્યું, આવતી ગામે તીને બેડે વળગી. પહેલું પાણી પીધું ને બીજું બેડું સંભાળ્યું. ગામેથી ઘણો પછતાઈ ગયો, પણ કરે શું. કાળું આ કિસ્સા અંગે પૂછવાનું મન તો થયું, પણ કાં તો ઓળખાના કુળમાં હોય તો, ને બીજું વખત ન હતો. એણે મુદ્દાની વાત કરી.

એ મુદ્દાની વાત કરતા કહ્યું, લો બોલો અળખા કાકા, આ કનકાના ભાણેજને મારે ઘેર ભાગ્યો મેળવો છે, દાણામાં ભાગ લેવાનો તો ના પાડે, કેમ લે કનકા? ના તો ની હે ગામેતી બાબા, પણ એમ કે ભાણગાનો ભાગ લઈએ, મારા સુરા ખાઈ જાય તો પૈસા કની પાસે આલે? સમજી ગયો, ઠીક હે, લે બોલ હું લેવું તારે, લાવ મને આલ હેડ, આ અખાત્રી તો ગઈ, પણ આવતી અખાત્રી કેડદાને ધન અહીં આલવા પડે. વધારાને દિવસ માટે આનાકારી કર્યા વગર કનકાએ 12 કાંકરીઓ ગણી આપી, ગામેતીએ ગણી જોઈ, બે લઈ ત્યાં બાકી 10 કાળુને આપી. વાજબી નહીં લાગે તો તારી મનસા પ્રમાણે તું મને વળતી આલજે. કાળુને વિચાર કરતો જોઈ કનકો બોલ્યો, આમ દાડી ગણા તો ધનના 3 ટુકડા ગણતા કેટલા થાય, કેમ ગામતી? પણ આ તો ઠીક હે, ઈ તો ઉગડમાં દાડી પ્રમાણે કોઈ ની ગણત આહે. અને ઉમેર્યું, તું વર્ષા કરે મી વાજબી જ કીધું. કાળુએ થોડીક આનાકાની કરી કબૂલ કરી.

જમીનના ડુંગરોમાં જાણે સિંહ ગર્જવા માંડ્યા. ઉતરાતી પા વાદળોએ આમણા લેવા માંડ્યા. અંતરમાં જાણે મહાભારી મૂંઝવણ ન થતી હોય. કાળું કુદર અને ખેડૂત માત્રના હૈયા નાચી ઉઠ્યા. સૌ કોઈ ચોપાટમાંથી બહાર નીકળી વારે ઘડી જોવા લાગ્યા. કોઈ કહેતું, વાદળી છૂટી છે, નક્કી આજે વરસાદ થવાનો. તો રામો જેવા રાચી જુટતા, આહાહા, શું વાદળી દોડે છે, શું વાદળી દોડે છે, સન્નાટો બોલાઈ રહ્યો છે. વાદળી સચમ દોડતી હતી. જાણે કોઈ પાણિયારી બાળકનું રડતું જોઈ ઉતાવળે એ ઘર તરફ ન ધસતી હોય. જોત જોતામાં આભલા છવાઈ વળ્યા, કડાકા થયા અને વીજળી સૂર્યને જાણે મેણું મારતી હતી. એક દંતો ધરતીને આટલી અજવાળ. જ્યારે મેહુલો પાણિયારીને મહેણતો હોય, મેલ જો ખાલી વાસણ નેવે કેટલી વારમાં ભરાઈ જાય. જોત જોતામાં પાણી વહી ચાલ્યા. પણિયામાં જાણે પૂર પ્રગટ્યા અને ખેડૂતો તો કાળુને એમ કહ્યું, જો આવો તો આવો, બે ઘડી પડે તો નદી એને વાડા કરી એક તાર જોઈ લો. અરે એવું જ થાય. પણ ધરતી આઠ આઠ માસની તરસી હતી, પાણી માટે રવરવતી હતી અને એનું પેટે ક્યાંય નાનું સૂનું હતું. ગામમાં વહી જતા પાણી તો પેલા આસપાસના ખેતરોને પૂરતા ન હતા. પણ મેઘરાજા જો એમ જ એક જગ્યાએ વરસવા બેસે તો બીજી જગ્યાનું શું? આ તો પહેલું પીરસણ હતું. વળી તરસે મરતા એક સાથે પાણી ન ઠપકારવું એ ન્યાયની અને કાયદાની વાત હતી. અને એ જ જેમ પેલો સાન તાડુકા કરતો હોય એમ ઊભી ફળીએ નીકળી.

ના ડુંગરોમાં જાણે સિંહ ગર્જવા માંડ્યા. ઉતરાતી પા વાદળોએ આમણા લેવા માંડ્યા. અંતરમાં જાણે મહાભારી મૂંઝવણ ન થતી હોય. કાળું કુદર અરે ખેડૂત માત્રના હૈયા નાચી ઉઠ્યા. સૌ કોઈ ચોપાટમાંથી બહાર નીકળી વારે ઘડી જોવા લાગ્યા. કોઈ કહેતું, વાદળી છૂટી છે, નક્કી આજે વરસાદ થવાનો. તો રામો જેવા રાચી જુટતા, આહાહા શું વાદળી દોડે છે, શું વાદળી દોડે છે, સન્નાટો બોલાઈ રહ્યો છે. વાદળી સચેત દોડતી હતી. જાણે કોઈ પાણિયારી બાળકનું રડતું જોઈ ઉતાવળે એ ઘર તરફ ન ધસતી હોય. જોત જોતામાં આભલા છવાઈ વળ્યા, કડાકા થયા અને વીજળી સૂર્યને જાણે મેણું મારતી હતી. એક દંત ધરતીને આટલી અજવાળ. જ્યારે મેહુલો પાણિયારીને મહેણતો હોય, મેલ જો ખાલી વાસણ નેવે કેટલી વારમાં ભરાઈ જાય. જોત જોતામાં પાણી વહી ચાલ્યા. પાણિયામાં જાણે પૂર પ્રગટ્યા અને ખેડૂતો તો કાળુને એમ કહ્યું, જો આવો તો આવો, બે ઘડી પડે તો નદી એને વાડા કરી એક તાર જોઈ લો. અરે એવું જ થાય. પણ ધરતી આઠ આઠ માસની તરસી હતી, પાણી માટે રવરવતી હતી અને એનું પેટે ક્યાંય નાનું સૂનું હતું. ગામમાં વહી જતા પાણી તો પેલા આસપાસના ખેતરોને પૂરતા ન હતા. પણ મેઘરાજા જો એમ જ એક જગ્યાએ વરસવા બેસે તો બીજી જગ્યાનું શું? આ તો પહેલું પીરસણ હતું. વળી તરસે મરતા એક સાથે પાણી ન ઠપકારવું એ ન્યાયની અને કાયદાની વાત હતી. અને એ જ જેમ પેલો સાન તાડુકા કરતો હોય એમ ઊભી પડી નીકળી ગયો. વરસાદ એ આવી ગયો છે જેની ખેડૂત માત્રને રાહ હોય છે. આપણને પણ વરસાદની રાહ જોઈને બેઠા છીએ. પાલનપુરમાં વરસાદ ક્યારે આવશે અને ક્યારે આપણા પાલનપુરને એના મસ્ત મજાના પાણીથી ભીંજવી જશે. વરસાદ આવે છે, આગળ શું થશે કાળુ અને ભલીના જીવનમાં જાણીશું આવતા એપિસોડમાં. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજે પ્રિયંકા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આજે એઆર અને આપ સૌ માટે એક સુંદર મજાની પ્રેમની વાર્તા લઈને આવ્યો છું. સાંસો કે રૂહાનિયત, દિલની ધડકન, દિલનો અવાજ 2.0 પર. તમને થયું હશે કે આમ તો આપણે હિન્દી ભાષામાં આ અનુભવોનું શેરિંગ કરતા હોઈએ છીએ. જીવંત એવી ઘણી બધી પ્રેમની વાર્તાઓ કે જે વાર્તાઓ થકી આપણને સૌને જીવનમાં હકારાત્મકતાની લાગણી હો અને સંબંધોમાં સુધાર અનુભવવા મળે તેને આપણે અહીંયા વહેંચીએ છીએ. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌનો અવાજ એટલે કે રેડિયો પાલનપુર પર આ સુંદર મજાની આવા અનુભવ કથાની જીવંત પ્રેમ વાર્તાઓ લઈને હું દર એપિસોડમાં આવું છું. પણ આ વખતે કંઈક માનવીય સંબંધો અને પ્રેમની લાગણીની એવી વાત કે જે જીવંત તો છે પરંતુ એને ગુજરાતીમાં આપણા શ્રોતાએ મારી સાથે વહેંચી છે અને એટલે આ સુંદર મજાની આ વાતને મારે આપ સૌ સુધી પહોંચાડવાની છે. આ જીવંત વાર્તા પ્રેમની વાર્તાને વહેંચી છે પ્રફુલ્લ ચંદ્ર શાહે. હું તમને દર એપિસોડમાં કહેતો આવું છું કે તમારી પાસે પણ સુંદર મજાના અનુભવ અને પ્રેમ કથાઓ, સંબંધોની વાતો હોય અમને મોકલી આપો. આપણા સૌની એ વાર્તાઓને, એ જીવંત વાતોને અન્ય સાથે વહેંચવાથી એમના જીવનમાં પણ સુંદર મજાના પ્રેમના પુષ્પોના રંગ આબેહૂબ સચવાઈને રહેશે. નાનકડી જીવનમાં આવતી મુશ્કેલીઓને તે સરળતાથી પાર કરી શકશે. આજની આ વાર્તાની શરૂઆત કરીશું જેનું નામ છે ગર્વ છે મને એ આ વિરામ બાદ. પરંતુ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર આરજે દિલબરની સાથે સાંસો કે રૂહાનિયત દિલની ધડકન.

ફૂલચંદ્ર શાહે મોકલેલી આ જીવંત વાર્તા. પણ વાર્તા એટલી કે મારે તમને કહેવી હોય તો શાબ્દિક અને પ્રસંગોની થોડી અનુકૂળ છૂટછાટ લેવી પડે. જીવનમાં બધું જ એ ફિલ્મના પડદાની જેમ મનોરંજનપૂર્ણ હોતું નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે દિલબરને, અને આજે 700 કિલો હાર્મોન દિલની ધડકન દિલનો અવાજ 2.0 એ આપણે માણીશું ગુજરાતી ભાષામાં. તમે મારું નહીં જ સાંભળો, તમે ખુદ દુઃખી થાવ છો અને મને દુઃખી કર્યા કરો છો. કંઈ પણ કહું તો મારી સામે ખુરક્યા કરો છો. જે ગયો તે ગયો, થોડો પાછો આવવાનો. ખરેખર લોકો સાચું કહે છે કે તમે જિદ્દી છો, બસ તમે તમારું ધાર્યું કરવાના. સવાર પડી એટલે બંધ બારી બારણા ખોલી નાખે, એકી ટશે જોયા કરે, એ આશા એ કે હમણાં આવશે. આ આશા તરતી રહે છે, કારણ તેણે જતા કહ્યું હતું કે તે જરૂર આવશે. વર્ષ નહીં વર્ષો વીત્યા, પણ ન કાગળ પત્ર કે સંદેશો. ક્યાં છે, શું કરે છે, રાત પડે કમને બારીઓ બંધ કરે, દરવાજો તો ખુલ્લો જ રાખે, કારણ કે આશા જીવંત છે, કદાચ એ આવશે. રાતની શાંતિ જ્યાં હૃદયના ધબકારા સંભળાય ત્યારે હળવેથી બારણું હું બંધ કરું છું, તેમ એ દીકરી કહે છે પિતાની આવૃત્તિ માટે. પણ તેમની પાપણો એટલે કે પિતાની પાપણો ઉપર નીચે સ્થિર થઈ જાય અને તેમને જોયા કરે છે તેમની દીકરી. આંખો જાણે એની બહાર જ પીડાયેલી હોય છે. માણસનો સ્વભાવ ન બદલાય, મરે ને ત્યાં સુધી. સ્વભાવ બદલાવાનો પ્રયત્ન થાય જાણે ઠરેલો જ્વાળામુખી ગમે ત્યારે ફાટી નીકળે. તમે પણ પ્રયત્ન કરતા રહ્યા પણ ન ફાવ્યા તેવો દીકરીએ પિતા

એમાં તમારો દોષ નથી, પ્રકૃતિ નિયમ કામ કરી જાય છે અને તમે એટલે બધાથી અળગા થતા ગયા. તમારું સત્ય સ્વીકારી લીધું કે જેવા છીએ એવા ખરા, અને પરિણામે તમે દુઃખની વ્યાધિથી વિમુક્ત થતા ગયા, નિજાનંદમાં રહેવા લાગ્યા. કુદરતને હંમેશા કોઈને કોઈ બારી ખુલ્લી રાખવી જ પડે છે, જ્યાંથી કિરણની નાની રજ પ્રવેશે, અને આ કિરણ જીવન જીવવાની એક ચિંગારી છે. આ દીકરી પોતાના પિતા વિશે એ આપણા શ્રોતા મિત્રને આ વાતને જણાવે છે. વાતને આગળ વધારીશું, પરંતુ આ નાનકડા વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

એના પિતા સાથે જ્યારે એ લગ્નની વાત અને આર્મી મેન સાથેની વાતમાં એના પિતા માન્યા કે ન માન્યા તે વખતેના સંવાદની પણ બહુ જ હૃદયને સ્પર્શી જાય તેવી વાત કહી હતી. તમે સાંભળી રહ્યા છો આજ દિલભરને 700 કિલો હાનિયા દિલની ધડકન દિલનો અવાજ 2.0 પર. આજે ગુજરાતીમાં એક આપણા શ્રોતા મિત્રએ મોકલેલી જીવંત પ્રેમની વાર્તા સાથે. એક વખત જ્યારે દીકરી ઘરે પાછી આવી ત્યારે એના પિતા દરવાજે હતા અને એમના ચહેરા ઉપર ઘણા બધા પ્રશ્નો હતા. ઘરમાં પ્રવેશી એટલે તેણે હિંચકે બેઠેલા પિતાને નજીક પહોંચી અને તેમને જોયા. એમનું મન વ્યાકુળ જોયું એટલે એને પૂછ્યું કે તમે કશું પૂછવા માગો છો? ત્યારે પિતા તરફથી એક પણ કોઈ સૂચક શબ્દ ના આવ્યો એટલે એને હળવેકથી બાજુમાં પડેલું માથામાં નાખવાનું તેલ લીધું અને હિંચકા પાછળ ઊભી રહી અને એના પિતાના માથામાં તેલની માલિશ કરવા લાગી. પિતાએ થોડી વાર તો તે થવા દીધું અને પછી કહ્યું કે દીકરી, બહુ મોડી આવી છે, થાકી ગઈ હશે, સૂઈ જા. આજે તો તારો બપોરે સૂવાનો ક્રમ પણ તૂટ્યો હતો. એટલે તે દીકરીએ ધીમેથી પૂછ્યું, તમે ક્યાં ખોવાયા છો? તમારું વર્તન આજે ન સમજાય તેવું છે, મને કહો તો ખરા. અને પિતાએ કહ્યું, હા, કારણ કે હું મારી ચાલમાં ફસાઈ ગયો છું, આ તો ઊંટ કાઢતા બકરું બેઠું. દીકરી પૂછે છે કે સમજાય એવું કહો ને. પિતાએ જવાબ આપ્યો, છોકરો કેવો છે મેં તે જોવાનું તને કહ્યું હતું, પણ તું તો એના પ્રેમમાં પડી ગઈ. એટલે દીકરીએ કહ્યું કે છોકરો બહુ સરસ છે, એમાં કોઈ ખામી નથી. ત્યારે પિતાએ કહ્યું કે તું નજરઅંદાજ કરી રહી છે, તે કશું જોયું નથી? એટલે દીકરીએ કહ્યું કે ના, કંઈ જોવા જેવું હતું જ નહીં. પિતા કહે છે કે તે સૈન્યમાં છે, એટલે તું આમ છતાંય આ જાણીને આગમાં કૂદવા તૈયાર થઈ છે, તારું મગજ ઠેકાણે છે કે નહીં? પ્રેમમાં પડી એટલે ગાડી ન થવાય. પણ દીકરી કહે છે કે સૈન્યમાં છે તેનો વાંધો છે તમને પિતા? ત્યારે દીકરીનો આ જવાબ સાંભળીને એના પિતાએ કહ્યું કે હા, કારણ કે પિતાએ તો દીકરીને સવાલ પૂછ્યો હતો કે તું ગાડી છે કે તું સૈન્યમાં જે વ્યક્તિ છે એની સાથે લગ્ન કરે છે. ત્યારે એના જવાબમાં પણ એને પ્રશ્ન મળ્યો અને એનો જવાબ એમને આપ્યો કે હા, મને વાંધો છે. દેશભક્તિના પાઠ ભલે મેં તને ભણાવ્યા હોય, પરંતુ તું ચૂપ થઈ જા હવે. તું પોતાના જીવનને કેવી રીતે અહીં એકદમ રાખ બનવા માટે તૈયાર કરી શકે છે? એટલે દીકરી કહે છે કે શું તમને ડર એ છે ને કે શહીદ થઈ જાય તો? અને પછીની વાત શું થઈ તે માણીશું આપણે વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા

0: ડર એ છે ને,
1: દીકરીએ પિતાને પૂછ્યું કે તે શહીદ થઈ જાય તો? પિતા કહે છે કે ન બોલ, કોઈના માટે પણ ન બોલ, પણ લાગણી છે એટલે હું તને આગમાં નહીં કૂદવા દઉં. ત્યારે દીકરી કહે છે કે લાગણી એ માણસને નબળો બનાવે, બાકી તો આશા આપણને અમૃતત્વ તરફ લઈ જાય. અને મને છે ને ક્ષણભંગુર જિંદગીના મમત્વથી ન બાંધો. મારો નિર્ણય છે કે હું જેને પ્રેમ કરું છું તેની સાથે જ લગ્ન કરીશ, અને જો તમને દુઃખ થતું હોય તો નહીં કરું, પણ કોઈની સાથે પણ નહીં. પિતા કહે છે કે ના બેટા, હવે જે થવું હશે થશે, પણ તને પાનેતરમાં જોવાની મને તાકાત તો વળશે. અને પછી તેમને આશીર્વાદ આપ્યા હતા. હા, આ વાત છે ને અદ્ભુત છે. ક્યારેક પિતા અને માતા પોતાના દીકરા અને દીકરી માટે પણ પોતાની ગમતી અથવા પોતાની ન ગમતી વાતોનો પણ બાજુમાં મૂકી દે છે. પણ અહીંયા તો એક મોટો ડર પણ પિતાએ બાજુમાં કોરાણે મૂક્યો હતો. તેઓના આશીર્વાદથી તેમના લગ્ન સાદાઈથી તો પૂર્ણ થયા, પણ આ લોકોને માત્ર 10 દિવસની રજા મળી હતી, એટલે તેમણે અંબાજી દર્શન કરીને માઉન્ટ આબુમાં ફરવાનું નક્કી કર્યું હતું. સૌંદર્યનો આનંદ માણીને તેઓ પાછા આવ્યા. ત્યારે આલોકે તેની પત્નીને તેના પિતા સાથે જ રહેવાનું કહ્યું હતું, કારણ કે તે તો ત્યાં લશ્કર માટે સરહદ પર જવાનો હતો, અને તે અવારનવાર ત્યાંથી વાતચીત કરે ત્યારે પણ એને ચિંતા પણ ન રહે. પોતાના માતાની ઓરડીને એક અદ્ભુત રીતે પિતાએ સજાવીને તેને પોતાની દીકરીને આપી હતી, કારણ કે હવે તે નવોડા હતી. અમી ઝરણા અને સ્નેહ ત્યાં વિતતા રહ્યા. વર્ષમાં જ્યારે રજા મળે ત્યારે આલોક તેની પત્નીને મળવા આવી જતો હતો. હવે તો ઘરમાં ઘોડિયું બંધાવવાનું હતું, એટલે જ પાડોશમાં રહેતા કાશીબેનને રસોઈ પાણી માટે પણ તે પિતાએ રાખી લીધા હતા. અને ખુશીઓના માહોલમાં ફોન પર અને પરિવારમાં બેબી આવશે એટલે કે દીકરો કે દીકરી તો શું બનશે તે બધી વાતો સાથેનો માહોલ સર્જાતો. જો દીકરો આવે તો આર્મીમાં અને દીકરી આવે તો ડૉક્ટર એટલે કાયલ ફોજીની સેવા પણ થાય, આવું નક્કી પણ હતું. અને આ બધી જ વાતો સાથે સુંદર સમય પસાર થઈ રહ્યો હતો. અને એ દિવસ હવે નજીક આવ્યો હતો કે ત્યારે બાળકનો જન્મ થવાનો હતો, અને જન્મ સાથે ઘરમાં આનંદનો ઉત્સવ છવાઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ તે વાતને હું કહીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા.

એ દિવસ આવી પહોંચ્યો. બાળકનો જન્મ થયો અને સમાચાર ઘરમાં ઉત્સવની જેમ ફરી વળ્યા. તે સમાચાર આલોકને પહોંચાડવા દીકરીના પિતાએ ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ તે સમાચાર પહોંચાડી ન શક્યા. અને બીજે દિવસે તો સમાચાર મળ્યા કે આલોક દુશ્મન સાથે લડતા લડતા શહીદ થયો છે. સરકારી શિષ્ટાચાર મુજબ આલોકના અગ્નિ સંસ્કારના તેના પિતા સાક્ષી બન્યા હતા અને એ દીકરી જોતી રહી જિંદગીનો ખેલ. એ દાદાના લેખ કોઈ મટાવી શક્યું નથી. અને એક બાજુ ઘરમાં પુત્રની ખુશી અને બીજી બાજુ પતિનું શહીદ થવું. ભગવાન ક્યારે કોઈને આવા દિવસો ન બતાવે તેવું શ્રોતાને, એટલે કે આપણા શ્રોતા રેડિયોના લિસનરને, તે દીકરીએ તે દિવસની વાતમાં કહ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.

મકર જ દુનિયામાંથી અલવિદા થઈ ગયો અને આખું ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું. પરંતુ ઘરમાં ત્યારે માતમ હતો. તે પિતા પોતાની દીકરી પાસે નહોતા જઈ શક્યા, પરંતુ તે દીકરી તેની સેવા ચાકરી માટે રાખેલા કાશીમાંનો હાથ પકડીને પોતાના નાના દીકરાને હૈયા સરખો ચોંટાડીને બહાર લઈને આવી હતી. તે ધ્રુસકે ધ્રુસકે રડી હતી અને ત્યારે તેના પિતાએ તે દીકરીના પસવારીને તેને પીઠને ધીમે ધીમે ધબકારતા પોતાના અવાજ થકી આશ્વાસન આપતા કહ્યું હતું કે હું જીવું છું, આ મારા દીકરીના દીકરાને પણ હું આંગળી પકડીને તેને આ સંસારનું બધું જ જીવન શીખવીશ, જેમ તને સંસારને પાર કરવા માટે અહીંયા સુધી લઈ આવ્યો તેમ. એક તોફાની વાવાઝોડું ત્રાટક્યું હતું અને જાણે પસાર થઈ ગયું. બર્ફીલો પહાડ પીગળતો ગયો હતો અને વસંતનો નજારો પથરાતો ગયો. ચહેરો હવે પિતાનો દાદા બન્યો અને દાદાના ગુંજનનાથી ગુલાબી થતો ગયો અને ઘર કલરવથી રમતું થયું હતું. હવે એક વાત દીકરીને સમજાણી હતી કે જીવનમાં સુખ દુઃખ આવે છે અને જાય છે, લાગણીઓ પણ બે પણ આવે અને ડૂબકી મારીને સ્વસ્થતા આપણે પ્રાપ્ત કરવી પડે, રોજિંદો લય પ્રાપ્ત કરવો પડે. જાણે કશું બન્યું નથી તેમ તેઓ સૌ સમયમાં એની કેડી ઉપર ચાલતા થયા હતા. પછી શું થયું તે માણીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સ

તેનું નામ હતું ધવલ. ધવલ શાળામાં જ્યારે કાર્યક્રમ હોય ને એમાં ખાસ કરીને અભિનય કે વેશભૂષા, ત્યારે એ ફોજી જ બનતો. બંધ પટારામાં દાંટી દીધેલા બધા જ સંભારણાને સોળ ડંખે તેમ જીવંત કરી દેતો. પણ એ વેદના પણ ક્ષણભંગુર હતી, કુદરતની અનોખી લીલા હતી. ધવલમાં આલોકના દર્શન તે દીકરીને થતા અને આ દર્શન એના જીવનમાં ચંજાવાત પણ લઈ આવતા. એક રાતે જ્યારે ધવલની શાળાનો કાર્યક્રમ જોઈને પાછા વળ્યા પિતા અને પુત્રી, ત્યારે પિતા નાખુશ હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. આજે દિલબરના અવાજમાં સાંસુ કી રૂહાની, દિલની ધડકન, દિલનો અવાજ 2.0, પ્રેમના સંબંધો કે જેમાં આપણે માણીશું સંબંધોની એના પિતાની જેમ ફોજી બનવું હતું અને આજે એને પ્રથમ પરિણામ મળ્યું હતું, એટલે કે તે પ્રથમ નંબરે આવ્યો હતો. પણ એના દાદા તો ભયનો શિકાર બન્યા હતા. એ સાંજે એમણે એમની દીકરીને કહ્યું હતું કે દીકરી, આ ધવલના લક્ષણો સારા નથી. અને આ સાંભળીને દીકરી ગભરાઈ ગઈ. એણે પૂછ્યું, શું કર્યું ધવલે? ત્યારે દાદાએ એના પૌત્ર વિશે એક જ વાત કરી કે ધવલ સતત એક જ વાત કર્યા કરે છે. દીકરી પૂછ્યું, કઈ વાત? ધવલ કહે છે કે મોટો થશે તો આર્મી જોઈન કરશે. અને એ વાત જોઈને દીકરી હસવા લાગી, કહ્યું કે તમે તો મને ડરાવી દીધી હતી, મેં તો શું ને શું વિચાર્યું હતું. ત્યારે પિતા કહે છે કે તને હસવું આવે છે? એટલે કે મારે રડવાનું ને તારે હસવાનું? તું કઈ માટીની બની છે? આટલું દુઃખ વેઠ્યા છતાં તને આ વાત પર હસવું આવે છે? દીકરી કહે છે કે તમારે છોકરાની વાત છે ને એને છોકર મતમાં લેવી, ગંભીર ન લેવી. પણ પિતા કહે છે કે હું તને ચેતવું છું, જેવા આપણા નસીબ, પરંતુ આ છોકરો ફોજી બનવાનો સતત રટણ કરે છે. તું એનો એ વિચાર બદલ, નહીં તો આ વિચાર એને ફરીથી ફોજમાં લઈ જશે. દીકરી કહે છે કે ઠીક છે, તમારી વાત સાચી છે, પણ હું સમજી શકતી નથી કે એમાં વાંધો પણ શું હોય. પણ જે હોય, પિતાએ કહ્યું કે મને સતત અમંગળના અનુસંધાનના સપના પણ આવે છે. એટલે છે ને, તમે એટલે કે મા અને દીકરો આ વાતને છોડી દો. ત્યારે દીકરી કહે છે કે પિતા, તમે છે ને ખરેખર ભૂતકાળને છોડતા નથી ને, એટલે ડરો છો. હવે શું થયું તે માણીશું અપરામબાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દીકરીએ પિતાને કશું જ કહ્યું નહીં અને ધીમે ધીમે દીકરાને સમજાવી દીધું કે તારે ફોજની ને આર્મીની વાત એ દાદા સાથે ન કરવી. પણ એના મનમાં તો એ જ હતું કે તેને એટલે કે ધવલને આલોકની જેમ આર્મીમાં જવું હતું. અને દીકરીએ પણ સ્વીકાર્યું કે ભલે ને એના દિલને છે કરવું હોય કરે. એ જોતી હતી કે જ્યારે ટીવી પર આતંકવાદી દ્રશ્યો આવે કે પછી અન્ય કોઈ પણ આવા કામ આવે અથવા તો ખરાબ વૃત્તિઓ દેખાય ત્યારે એક આર્મી માણસની જેમ એની મુઠ્ઠીઓને એકદમ બાંધી દેતો હતો. કોરા કાગળ ઉપર એ પ્લાન બનાવતો હતો કે કેવી રીતે આ દેશને બચાવી શકાય. અને પછી એ જુબાન થયો. કોલેજ કાળ બાદ એ ઘરે આવીને એની મમ્મીને વળગી પડ્યો. ખુશીના સમાચાર આપ્યા કે તેને ફોજી એટલે કે આર્મીમાં જવા માટેનું આમંત્રણ મળી ગયું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ અને હું આરજે દિલબર તમને કહી રહ્યો છું એક જીવંત વાર્તા, સંબંધોની વાર્તા, સાંસુ કી રૂહાનિયત, દિલની ધડકન, દિલના અવાજ 2.0 પર. અને આખરે એ દીકરો જાય છે અને દાદાને એટલું જ કહે છે કે મુંબઈમાં મને સારી નોકરી મળી છે. સતત ટ્રેનિંગના વર્ષો બાદ પણ જ્યારે એને ત્યાં પોસ્ટિંગ મળ્યું ત્યારે 5 વર્ષ સુધી ક્યારેક ક્યારેક આવી જતો, ખુશીઓ લઈ આવતો, પત્રો લખતો, પણ હંમેશા ઓફિસમાં કામ હોય છે, વધારે કામ હોય છે, મારી જવાબદારી વધારે છે તેની જ વાત કરતો. પણ લશ્કરની કોઈ હિલચાલ અથવા તો એ બધી બાબતોની તે તેના દાદાને ન કરતો. પણ એની માને આ વાતની ખબર હતી. હમણાં એટલે કે જે સમયમાં લશ્કરની હિલચાલ વધી હતી ત્યારે એક સમય તો તે દીકરીને પણ પોતાના દીકરા માટેનો અનુભવાય.

ઉડાવ જવાબ આપતી દીકરી કે મારી અહીંયાની આ બધી કામગીરી અને તમારી તબિયત જોઈને એટલે દૂર ન જવાય. આખરે એક દિવસ એવો આવ્યો કે 2-3 વર્ષ બાદ કોઈ પત્ર પણ ના આવે, અથવા તો જ્યારે રાત્રે ફોન આવતો ત્યારે પણ એની દીકરી એ દાદા સાથે પૌત્રની વાત કરાવતી. એ હવે એમ કહે છે કે રાત્રે મોડા એને સમય મળે છે ને તમે ઊંઘ્યા હોવ છો ત્યારે હું વાત કરી લઉં છું. એ વાત પિતાને ગળે ઉતરતી ના હતી અને એટલે હવે સવાલ પૂછતા પણ નથી. પરંતુ એક સાંજે જ્યારે બહારથી ઘરે આવી ત્યારે ઘરે એ આવે ત્યાર સુધી ઓસરીમાં એના પિતા રાહ જોતા હતા. તે દિવસે તે ત્યાં ન હતા. દીકરીના પેટમાં ફાળ પડી કે કશું થયું તો નથી. દોડીને ઘરમાં પ્રવેશી અને જોયું આશ્ચર્યથી કે એના પિતાએ એ દીકરીના ઓરડાને કે જ્યાં તે તાળું મારીને જતી હતી તે આજે ભૂલી ગઈ હતી તેમાંથી એક ફોટો જે ધવલનો હતો એ લઈ અને દિવાલ પર ટીંગાડ્યો હતો અને સુખડનો હાર પહેરાવી બે હાથ જોડીને વંદન કર્યા સાંભળતા રહો રેડિયો પાલન.

આગળ ધપાવી શકાય તેની વાત છે. આપણને મોકલી આપી આપણા શ્રોતા મિત્રે અને આ સુંદર જીવંત વાર્તાને મેં વહેંચી. તમને સૌને પણ વિનંતી છે કે તમારી પાસે આવા અનુભવ, આસપાસ પડોશમાં કોઈ ઘટના છે કે જે પ્રેમ સંબંધની છે, સંબંધોની છે, અને જેના થકી આપણા શ્વાસોની એક અદ્ભુત મહેક પ્રસરી શકે, દિલનો અવાજ બની શકે, સાચી જીવનની ધડકન હોય તો વહેંચો 95299688 પર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર કે અમારી ઈમેલની સિસ્ટમ પર, એટલે કે radiopalanpur@gmail.com પર ટેક્સ્ટ મેસેજીસથી લખીને મોકલી આપજો. રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ અને અમારી મોબાઈલ એપ્લિકેશન આઈફોન અને એન્ડ્રોઈડ ફોન બંને માટે છે. ડાઉનલોડ કરો, અમારી વાતોને ગમે તો પ્રતિભાવ આપો અને સાથે સાથે બીજા પાલનપુરીઓને આ વાતને પહોંચાડો કે આપણો રેડિયો, આપણો અવાજ સાંભળો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. આરજ દિલબરને સાંસો કે રૂહાનિયા, દિલની ધડકન, દિલના અવાજ 2.0 પર ફરી મળીશું.

0: आ गया है विकसित भारत जी राम जी, जिसमें हर ग्रामीण को मिलेगी साल में 125 दिन रोजगार की गारंटी और काम वही जो ग्राम पंचायत कहे। विकसित भारत जी राम जी, गांव बढ़ेगा तभी देश बढ़ेगा। ग्रामीण विकास मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
2: એક મોટું સરોવર હતું। આ સરોવરની નજીકમાં એક જૂનું ઉજ્જડ બની ગયેલું નગર હતું। અહીં મનુષ્યનો વસવાટ રહ્યો ન હોવાથી સમય જતાં અસંખ્ય ઉંદરડાઓએ આ સ્થળે વસવાટ કર્યો હતો। આ ઉંદર નગરીથી ઘણે દૂર એક ગાઢ જંગલ હતું। આ જંગલમાં હાથીઓનું એક મોટું ટોળું રહેતું હતું। એક વિશાળકાય ગજરાજ આ ટોળાનો રાજા હતો। એકવાર બિલકુલ વરસાદ ન પડ્યો, એથી જંગલના નદી નાળા અને તળાવ સુકાઈ ગયા। હાથીઓને પીવાના પાણીના સાંસા પડવા લાગ્યા। પાણીની શોધ કરતા હાથીઓને આ ઉજ્જડ નગરની પાસેના સરોવરની ભાળ મળી। તેથી હાથીઓનું આખું ટોળું પેલા સરોવર ભણી ચાલી નીકળ્યું। માર્ગમાં પેલી ઉજ્જડ ઉંદર નગરી આવી। પાણી માટે ઉતાવળા થયેલા હાથીઓએ આ ઉંદર નગરીની વચ્ચે થઈને દોડવા લાગ્યા। દોડતા હાથીઓના પગ તળે ઘણા ઉંદરના ચગદાઈ ગયા અને મરી ગયા। ઘણા છુંદાઈને ઘાયલ થયા। કેટલાય ઉંદરડાઓના દર ભાંગીને ખેદાન મેદાન થઈ ગયા। હાથીઓના ગયા પછી બાકી રહેલા બધા ઉંદરોએ સભા ભરી। એક વૃદ્ધ ઉંદરે કહ્યું, આ દુષ્ટ હાથીઓએ અહીંથી જતી વખતે આપણામાંથી ઘણાને મારી નાખ્યા, પણ જો તેઓ પાછા ફરતી વખતે અહીંથી પસાર થશે તો આપણામાંથી કોઈ જ બચી શકશે નહીં, માટે અત્યારે જ આનો કંઈક ઉપાય શોધવો જોઈએ। છેવટે બધાએ વિચાર કરીને એક વયોવૃદ્ધ ઉંદરને હાથીઓને વિનવવા મોકલ્યા। વૃદ્ધ ઉંદર કેટલાક સાથીઓને લઈને હાથીઓના ટોળા પાસે પહોંચી ગયો। તેણે ગજરાજને પ્રણામ કરી અને બોલ્યા, મહારાજ, આપ જેમ આ હાથીઓના રાજા છો તેમ હું સઘળા ઉંદરોનો આગેવાન છું। આપ સૌ અમારાથી ઘણા મોટા અને શક્તિશાળી છો। આપની આગળ અમે નાનકડા જંતુ જેવા છીએ। અહીંથી થોડે દૂર આવેલી ભૂમિમાં અમે વંશ પરંપરાથી કુટુંબ કબીલા સાથે વસેલા છીએ। આપ સૌ અહીં પાણી પીવા આવ્યા તે વખતે અમારામાંના ઘણા ઉંદરો આપના પગ તળે છુંદાઈને મૃત્યુ પામ્યા છે। આથી હવે અમે આપને એક વિનંતી કરવા આવ્યા છીએ। ગજરાજે કહ્યું, ભાઈઓ, તમારી શી માંગણી છે? વૃદ્ધ ઉંદરે કહ્યું, ગજરાજ, જો આપને અમારા ઉપર દયા આવતી હોય તો આપ પાછા ફરો ત્યારે અમારી ભૂમિમાં થઈને ન જતા બીજે માર્ગેથી જજો।

0: તેથી અમારા સૌના જીવ બચી જશે. આપ આટલી કૃપા કરશો તો અમે તમારો ઉપકાર કદાપી ભૂલીશું નહીં. વળી અમે પણ ક્યારેક તમારા કામમાં અવશ્ય આવીશું. ગજરાજે કહ્યું, તમે નાનકડા જીવ, અમારા કામમાં શું આવવાના? પરંતુ ભલે, હવે પાછા પરથી વખતે અમે દૂરના બીજા માર્ગેથી જઈશું. વૃદ્ધ ઉંદર અને તેના સાથીઓ હરખાતા પાછા ફર્યા. આ વાતને કેટલાક વર્ષ વીતી ગયા. નજીકના એક રાજાને પોતાની સેના માટે હાથીઓની જરૂર પડી. તેણે હાથીઓ પકડવા માટે પોતાના માણસોને જંગલમાં મોકલ્યા. આ માણસોએ જંગલના મોટા અને ઊંડા ખાડા ખોદ્યા અને ઘાસથી ઢાંકી દીધા. હાથીઓનું ટોળું આ ખાડા ઉપર ઢાંકેલા ઘાસ પર આગળ ચાલ્યું કે તેમાંના ઘણા હાથીઓ ખાડામાં પડ્યા અને ફસાઈ ગયા. રાજાના માણસોએ આ બધા હાથીઓને જાડા દોરડા વડે મોટા મોટા ઝાડ સાથે બાંધી દીધા. એ પછી એ માણસો રાજાને સમાચાર આપવા માટે નગરમાં પાછા ગયા. ઝાડ સાથે બંધાઈ ગયેલા હાથીઓમાં ગજરાજ પણ હતા. તેને ચિંતા થઈ કે હવે આ બધાને છોડાવવા કઈ રીતે. એટલામાં તેને પેલા ઉંદરના યાદ આવ્યા. પકડાયેલા ટોળામાંથી બચી ગયેલા એક હાથી મારફતે ગજરાજે પેલા ઉંદરોને સંદેશો મોકલ્યો. હાથી પર આવી પડેલી આફતની વાત સાંભળતા જ હજારો ઉંદરો ત્યાં દોડી આવ્યા. તેઓ પોતાના તીણા દાંતો વડે હાથીઓના દોરડા કાપવા માંડી પડ્યા. તેમણે જોત જોતામાં બધા દોરડા કાપી નાખ્યા અને બધા હાથીઓને બંધનમાંથી મુક્ત કર્યા. ગજરાજે બધા હાથીઓ વતી ઉંદરોનો આભાર માન્યો. બીજા દિવસે રાજાના માણસો હાથીઓને પકડીને લઈ જવા માટે મોટા કાફલા સાથે જંગલમાં આવ્યા. પણ અહીં એકેય હાથી નહોતો. અહીં માત્ર ઝાડ અને કપાયેલા દોરડા જ પડેલા હતા.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
0: એક મોટું નગર હતું. તેમાં 2 મિત્રો રહેતા હતા. એકનું નામ ધર્મબુદ્ધિ અને બીજાનું નામ પાપબુદ્ધિ હતું. પાપબુદ્ધિ ધીરે ધીરે દરિદ્ર થતો ગયો અને ભૂખે મરવા લાગ્યો. તેણે ધર્મબુદ્ધિને સાથે લઈ પરદેશ જવાનો વિચાર કર્યો. જો ધર્મબુદ્ધિ સાથે હોય તો તેની બુદ્ધિના લીધે ધન પ્રાપ્તિ થાય એવો વિચાર કરી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે ધર્મબુદ્ધિને કહ્યું, આપણે આવડા મોટા થયા છતાં દેશાવર જોયા નહીં. જો આપણા બાળકો પૂછશે તો આપણે શું કહીશું? દેશ પરદેશ જોવાથી વિદ્યા, ધન અને કલાની પ્રાપ્તિ થાય છે. જુદા જુદા વસ્ત્ર પરિધાન, જુદી જુદી ભાષાઓ અને જુદા જુદા રિવાજો જોવા મળે છે. જે ધરતીની પીઠ પર ઘૂમીને આ બધું જોતા નથી તેનું જીવન વ્યર્થ છે. પાપબુદ્ધિની વાર્તા ધર્મબુદ્ધિના ગળે ઉતરી ગઈ અને બંને જણા પોતાના વડીલોની આજ્ઞા લઈ સારા સુકન જોઈ પરદેશ જવા ચાલી નીકળ્યા. બંને જણા પરદેશ રહી પુષ્કળ ધન કમાયા. પરંતુ પરદેશમાં ઘણો સમય થઈ જવાથી તેમને પોતાની જન્મભૂમિનું સ્મરણ થઈ આવ્યું. તેથી તેઓ પોતાના દેશ આવવા ચાલી નીકળ્યા. નગરની પાસે આવી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિને કહેવા લાગ્યો, ભાઈ, થોડું ધન ગુપ્ત સ્થળે દાટી દેવું જોઈએ અને આપણો પરિવાર સુખીથી રહે એટલું ધન જ લઈ જઈએ. જો એમ નહીં કરીએ તો સગા સંબંધીઓ આપણી પાસે ધનની માંગણી કરશે. કહ્યું છે કે બુદ્ધિમાન મનુષ્યે થોડું ઘણું ધન તો ગુપ્ત રાખવું જ જોઈએ. ધર્મબુદ્ધિ પાપબુદ્ધિની વાત સાથે સંમત થયો અને બંને જણે વધારાનું ધન ઘડામાં ભરી એક ખીજડાના ઝાડ નીચે ખાડો ખોદી દાટી દીધું. તે પછી બંને જણા ઘરે ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા. બીજા દિવસે પાપબુદ્ધિ મધરાતે ઉઠ્યો અને એકલો પેલા ખીજડાના ઝાડ પાસે જઈ પોતાનો ઘડો ખાલી કરી તેમાંનું ધન પોતાના ઘરે લાવ્યો ને ઘરમાં છુપાવી દીધું. થોડા દિવસો વીતી ગયા પછી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે કહ્યું, ભાઈ, ઘરમાં ખાનારા ઝાઝા હોવાથી

મારી પાસે ધન ખૂટવા આવ્યું છે અને તું પણ મૂંઝાતો હોય એમ લાગે છે, તો ચાલ આપણે થોડુંક ધન કાઢી લાવીએ, છતાં ધને દુઃખ ભોગવવાનો શું અર્થ? ધર્મબુદ્ધિ બોલ્યો, ભાઈ જેવી તારી ઈચ્છા. તે પછી બંને મિત્રો જંગલમાં ગયા. પેલા ખીચડાના ઝાડ નીચે ખોદવા માંડ્યું. પાપ બુદ્ધિએ પોતાનો ઘોડો કાઢ્યો તો ખાલી ખમ, અને ધર્મબુદ્ધિએ ઘોડો કાઢ્યો તો ભરેલો. પાપ બુદ્ધિ માથું કૂટી કલ્પાન કરવા લાગ્યો. તેણે કહ્યું, ભાઈ આ મારો ઘોડો ખાલી છે અને તારો ઘોડો દેખ ભરેલો છે, તે જ મારા ઘડાનું ધન લીધું છે. ધર્મબુદ્ધિ બોલ્યો, મૂર્ખ મારા ઉપર આરોપ મૂકતા શરમાતો નથી? બંને વચ્ચે ઝઘડો થયો અને બંને લડતા લડતા ન્યાય મંદિર ગયા. ન્યાય મંદિરના અધિકારીઓએ તેમની અગ્નિ પરીક્ષા કરવાનું કહ્યું. તેથી પાપ બુદ્ધિ બોલી ઉઠ્યો, તમને બરાબર ન્યાય કરતા નથી આવડતું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે પહેલા લેખપત્રની ચકાસણી કરવી જોઈએ, લેખપત્ર ન હોય તો સાક્ષીની પૂછપરછ કરવી જોઈએ, બંનેમાંથી એકે ન હોય તો જ દિવ્ય પરીક્ષા લેવાય. ચાલો આપણે વનમાં જઈએ અને વૃક્ષ દેવતા પાસે જઈ તેમને પૂછી જોઈએ. અમારા બંનેમાંથી તે જેને ચોર કહે તે ચોર. પાપ બુદ્ધિની વાત સાંભળી બધાએ કહ્યું, આવતીકાલે આપણે વનમાં જઈ વૃક્ષદેવને પૂછીશું. પાપ બુદ્ધિ રાત્રે તેના પિતાજીને કહેવા લાગ્યો, પિતાજી આપણે ધર્મ સંકટમાં મુકાયા છીએ, જો તમે સહાય નહીં કરો તો આપણી કીર્તિ અને ધન બધું જ નાશ પામશે. ભાઈ જે હોય તે સુખેથી કહે, કીર્તિ અને ધનની રક્ષા માટે તું કહીશ એમ હું કરીશ. પાપ બુદ્ધિના પિતાએ કહ્યું, પિતાજી એક જ માર્ગ છે કે અમે જે વૃક્ષ નીચે ધન દાટ્યું હતું તે વૃક્ષમાં પોલાણ છે. જો તમે સવારે વહેલા જઈને વૃક્ષના પોલાણમાં છુપાઈ જાઓ અને જ્યારે પૂછીએ ત્યારે તમે ધર્મબુદ્ધિને ચોર કહો તો આપણું ધન બચી જાય અને બીજું બધું ધન આપણને ફોગટમાં મળે. બીજે દિવસે પાપ બુદ્ધિનો પિતા વહેલી સવારે નીકળી પેલા ઝાડના પોલાણમાં છુપાઈ ગયો. સમય થયો એટલે ન્યાયાલયના અધિકારીઓ પંચોને લઈને પેલા ઝાડ પાસે આવી પહોંચ્યા. ધર્મબુદ્ધિ અને પાપ બુદ્ધિ પણ ત્યાં આવી ગયા. પાપ બુદ્ધિએ ઝાડ સામે બે હાથ જોડી પૂછ્યું, હે વૃક્ષ દેવતા, આપના નીચે જે ધન હતું તે કોણ ચોરી ગયું? ઝાડમાંથી બેઠેલો પાપ બુદ્ધિનો પિતા બોલ્યો, બધું ધન ધર્મબુદ્ધિ જ ચોરી ગયો છે. આ વૃક્ષ દેવતાની વાત સાંભળી ન્યાય અધિકારીઓ ધર્મબુદ્ધિને શિક્ષા કરવાનો વિચાર કરવા લાગ્યા. એટલામાં ધર્મબુદ્ધિએ આજુબાજુથી ઘાસ ઝાકરા ભેગા કરી ઝાડના મૂળમાં ગોઠવીને સળગાવ્યા. ઝાડના પોલાણમાં અગ્નિની જ્વાળા જતા પાપ બુદ્ધિનો પિતા, ઓ બાપરે મરી ગયો કહી ચીસ પાડી બહાર દોડી આવ્યો. ત્યાં ઉભેલા લોકો આ કૌતુક જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા. બિચારા પાપ બુદ્ધિના પિતાનું આખું અંગ બળી ગયું હતું અને તેની આંખો પણ ફૂટી ગઈ હતી. જ્યારે આખી વાત બધાની સમક્ષ પાપ બુદ્ધિના પિતાએ કહી ત્યારે બધાએ પાપ બુદ્ધિને ફિટકાર આપી અને ખીચડાના ઝાડ પર લટકાવી દીધો. ધર્મબુદ્ધિના વખાણ કરતા કરતા બધા સૌ સૌને ઘેર ગયા.

હેલો પાલનપુર, હું આરજી જ્યોતિ. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. એક ખૂબસૂરત અભિનેત્રી હતી, સિનેમા અને નાટકમાં કામ કરતી હતી. આ અભિનેત્રી રૂપરૂપનો અંબાર, એટલે લોકો એની ફિલ્મ અને નાટક જોવા પડા પડી કરતા. આ અભિનેત્રીને એક વખત ચામડીનો રોગ થયો અને ધીરે ધીરે એનું શરીર કાળું પડવા લાગ્યું. જે રૂપને કારણે એ લોકપ્રિય હતી એ રૂપ

0: ધીમે ધીમે ઢળવા લાગ્યું. સારામાં સારા ડોક્ટરોની સલાહ લીધી પણ રોગ મટતો જ ન હતો. ઉલટાનો તે દિવસે ને દિવસે વધે જતો હતો. એક દિવસ એ અભિનેત્રીએ અરીસામાં પોતાનો કદરૂપો ચહેરો જોયો અને પોતાનો જ ચહેરો જોઈ અને એ એવી ગુસ્સે ભરાઈ કે એણે અરીસો જ ફોડી નાખ્યો. એને આત્મહત્યાનો વિચાર પણ આવી ગયો. પણ પ્રભુએ આપેલા મહામૂલા જીવનને સમાપ્ત કરી દેવાને બદલે સત્કાર્યમાં લગાડવાની આ અભિનેત્રીને વિચાર આવ્યો. એને અભિનય અને નાચવા સિવાય કંઈ આવડતું તો હતું નહીં, એટલે હવે કરવું શું? આવું બધું વિચાર્યા પછી તેને એક વિચાર આવ્યો કે એને ઢીંગલીઓ બહુ સરસ બનાવતા આવડે છે. તો એને થયું કે લાવને હું ઢીંગલી બનાવવાનું જ કામ શરૂ કરું અને આ ઢીંગલીઓ બનાવી અને હોસ્પિટલમાં જે લોકો સારવાર લઈ રહ્યા છે તેવા બીમાર બાળકોને હું આ ઢીંગલીઓ આપું. એ અભિનેત્રીએ ઘરમાં બેસીને આખો દિવસ ઢીંગલીઓ બનાવવાનું કાર્ય આરંભ્યું અને પછી મોડી સાંજે પોતે જ હોસ્પિટલ જઈ અને બાળકોને ઢીંગલીઓ અને આશીર્વાદ આપ્યા. આ ઢીંગલીઓ મેળવીને બાળકો પણ ખૂબ રાજી થતા અને જલ્દી સાજા પણ થઈ જતા. ધીમે ધીમે આ અભિનેત્રી બાળકોનું પ્રિય પાત્ર બની ગઈ. બાળકો એને ભરપૂર પ્રેમ કરતા અને એને ઢીંગલીવાળી અમ્મા તરીકે ઓળખતા. આ અભિનેત્રીનું નામ હતું બ્રિટિક્સ થોમ્સન. દોસ્તો, સમાજની સુખાકારી માટે કોઈ કામ હાથ પર ધરીએ તો લોકો તમારા રૂપ સામે નહીં જોવે પણ તમારું હૃદય સામે જોશે. શરીર ભલે ગમે તેટલું કદરૂપું હોય પણ જો હૃદય રૂપાળું હશે તો લોકો અચૂકપણે આદર આપશે. તમારો દિવસ મંગલમય રહે. તો સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી જ વાર્તા સાથે. મિત્રો, આપણો દેશ રાજાશાહી અને લોકશાહી બંનેનો સાક્ષી રહ્યો છે, તો આજે આપણે વાત કરીશું રાજાશાહીના એક કિસ્સા. ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એકવાર પોતાના ઘોડા પર બેસીને કોઈ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં એક સ્ત્રી ઘાસનો ભારો પોતાના માથા પર ચડાવનાર વ્યક્તિની રાહ જોઈને બેઠી હતી. તે મહારાજાને ઓળખતી નહોતી, એટલે એને થયું કે આ કોઈ સામાન્ય મુસાફર છે એમ સમજી, અને એ સ્ત્રીએ ભારો પોતાના માથા પર ચડાવવા માટે મહારાજાને વિનંતી કરી. મહારાજા તુરંત જ પોતાનો ઘોડો ઊભો રાખીને નીચે ઉતરે અને મદદની આશા રાખીને બેઠેલી એ સ્ત્રી પાસે ગયા. ઘાસનો ભારો પેલા સ્ત્રીના માથા પર મૂકવા જતા હાથ લંબાવ્યો. પેલી સ્ત્રીએ અજાણ્યા લાગતા મુસાફરને કહ્યું, અમારા ભગા બાપુ આમ તો પ્રજાનું બહુ ધ્યાન રાખે છે, બાપુ રસ્તામાં જો થોડા થોડા અંતરે થાકલા કરી આપે તો કોઈ વટે માર્ગુને મારી જેમ ભારો ચડાવવા માટે કોઈ બીજા વ્યક્તિની રાહ ન જોવી પડે. સર ભગવતસિંહજીએ એ વખતે એ માજીને પૂછ્યું, માડી આ થાકલો એટલે શું? એ માજીએ મહારાજાને સમજાવ્યું, થાકલો એટલે ભારો ઊંચે મૂકી શકાય એવું સ્થાન.

બે મોટા પથ્થરો વચ્ચે એક ત્રીજો પથ્થર રાખી દઈએ તો કોઈ વટેમાર્ગુને વિશ્રામ કરવો હોય ત્યારે તે પોતાના માથા પરનો ભાર એ પથ્થર પર રાખી દે, અને જ્યારે એને જવું હોય તો એ માથું એ પથ્થર પાસે લઈ જઈ પોતાની જાતે જ ભારો પોતાના માથા પર લઈ શકે। એટલે એ ભારો ચડાવવા માટે તેને કોઈ બીજા વ્યક્તિની મદદની જરૂર ન પડે। મહારાજા ભગવતસિંહજીએ કચેરીમાં આવીને

0: કામથી બીજે કામ જવા વચ્ચેનું અંતર પણ તમે આ થકલા ઉપર લખાવી દેજો, માટે આનો માઇલસ્ટોન તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ. આજે પણ ગોંડલ રાજ્યના રસ્તાઓ ઉપર પ્રજાવત્સલતાનો આ પુરાવો મોજૂદ છે, જેને જોઈએ તો અંતરને ટાઢક વળી જાય અને એક વિચાર પણ આવે કે આજની આ લોકશાહી કરતાં આવી રાજાશાહી શું ખોટી હતી. દોસ્તો, સાચા નેતા અથવા સાચા લીડર એને જ કહી શકાય કે જેને છેવાડાના માનવીની પણ ખેવના હોય, ચિંતા હોય. આજે પ્રજાવત્સલતા પુનઃ પ્રગટ થાય એવી જ પ્રભુને પ્રાર્થના. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામના. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આપણે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શક્તિ મિલ રેપ કેસ જેવી સ્ત્રીઓ માટે અસલામત 272 જગ્યાઓ છે મુંબઈ શહેરમાં. એક હવાલદારે એક સ્ત્રીને રિક્ષામાંથી ખેંચી કાઢી અને સ્કૂટર પર બેસાડીને એટીએમ માંથી લાખ રૂપિયા કઢાવ્યા. પોલીસ કમિશનર પર રેપનો કેસ કરનાર મોડલને મારી નાખવાની ધમકી. સામનામાં એજ પોલીસ કમિશનરની તરફેણમાં તંત્રી લેખ.
1: મમ્મી કયું છાપું છે આ? શેના બધા વાયલન્ટ સમાચારો શોધી શોધીને વાંચી રહી છે તું?
0: ભય દેખાડું છું. શું છે આજકાલ આ મુંબઈ શહેર છે ને એ પણ દિલ્હી જેટલું સ્ત્રીઓ માટે ખતરનાક થતું જાય છે. તારી બૈરી ના આવી?
1: હા, એણે મેસેજ કરેલો મને કે એકાઉન્ટ્સ નું થોડું કામ છે બેંકમાં એટલે થોડી મોડી આવશે.
0: પણ આજે શનિવાર, અડધો દિવસ.
1: બેંકમાં બીજા કામ હોય ને મમ્મી?
0: હા, પણ જો ને 8 વાગી ગયા
1: તો?
0: ના ના, તારી બૈરી બહુ કામ કરે છે.
1: તું શું કહેવા માંગે છે બોલ તો.
0: એ જ કે તારી બૈરી કામગરી છે અને આવતી જ હશે. ચા પીશો?
1: ઓકે.
0: તમો ઓહો, શું સમાચાર છે? મોડી આવતી પત્ની ઉપર શંકા કરતા પતિનું પ્રેમી સાથે મળીને પત્નીએ કાસળ કાઢી નાખ્યું. વસઈની ખાડીમાંથી વિકૃત ચહેરાવાળી લાશ મળી.
1: મમ્મી શું આ સાવધાનો એપિસોડ ચાલુ કર્યો કે શું? તું શું કહેવા માંગે છે?
0: સમજદાર કોઈ ઈશારા કાફી હે?
1: ના, હું ના સમજ છું. બોલ ચોખ્ખે ચોખ્ખું બોલ, શું કહેવા માંગે છે?
0: સમજાવ. દર ત્રીજા શનિવારે બેંકમાં વધારે પડતું કામ હોય, ફોન પર છાની છાની વાતો ચાલતી હોય. જો ભાઈ, હું દોડાને સાપ માનતી હોઉં ને, પણ ધુમાડો કહે છે કે આ ક્યાંક લાગી છે. બૈરીનો પગ કુંડાળામાં પડે અને વર ગફલતમાં રહી જાય ને તો સરવાળે સંસારનું મીંડું થઈ જાય.
2: અને સાસુ વહુની પીઠ પાછળ દીકરાના કાન બંબેરે રાખે ને તો સંસાર સ્વર્ગથી પણ વધારે સુંદર થઈ જાય.
0: દીકરો છે મારો, તપેલું ગરમ છે, અડીશ તો દાજી જઈશ એવી ચેતવણી આપવાની ટેવ છે.
2: એટલે હું ગરમ તપેલું છે?
0: અરે ના, ધારદાર છરી સેજ નજર ચૂકી ને આંગળી ગઈ.
2: વગર વાંકે આંગળી ચાડો કરી રાખીએ ને તો ક્યારેક આંગળી શું હાથથી પણ હાથ ધોવા પડે.
1: આ શું ચાલુ કર્યું છે? અંતાક્ષરી છે. હા, તપેલાથી છરી પર આવ્યા, છરીથી આંગળી, આંગળીથી હાથ, ને હાથથી પગ આવશે. પગથી ટાટિયા ખેત શરૂ ને તમારી સાસવહુની કબડ્ડી શરૂ.
2: શરૂઆત તારી મમ્મીએ કરી?
0: અરે ના, અમે માં દીકરો વાત કરતા હતા, તમે ચાલુ ગાડીએ ચડી બેઠા. બેંકમાં કામ કરીને થાક નથી લાગ્યો?
2: ના,
0: પણ હવે લાગશે. જ્યારે રસોડામાં જવાનો વારો આવશે ને ત્યારે થાક લાગશે. પછી વરને ઓર્ડર કરશો કે પાઉંભાજી બહારથી મંગાવી લે.
2: તમે ઘરમાં બેસીને માખો મારીને જીવ હત્યાનું પાપ કરતા હતા, એના કરતા ખીચડીનું તપેલું ચડાવ્યું હોત તો મારા ગુજરી ગયેલા સસરાનો ગરાસ્તા લૂંટાઈ જાત.
0: લૂંટાઈ જાત? બહુ બહાર રખડતી રહે અને સાસુ રસોડામાં ગુંધાઈ રહે, આ ક્યાંનો ન્યાય?
1: અરે પણ એ રખડવા નહોતી ગઈ મમ્મી, બેંકમાં ઓવરટાઈમ હતો.
0: અચ્છા?
1: હા,
0: ઓવરટાઈમ હતો કે ટાઈમ પાસ કરવા ગઈ હતી?
2: તે તમે જોવા આવ્યા હતા કે હું ટાઈમ પાસ કરવા ગઈ હતી?
0: બેંકમાં ફોન કર્યો તો પટાવાળાએ કહ્યું કે આખો સ્ટાફ 3 વાગે નીકળી ગયો છે, બેંકમાં કોઈ નથી. અને હા, બેંક સે અપને ઘર આને મેં ચલ કે ભી આવો ના તો 1 ઘંટા લગતા હૈ. ના મુંબઈ મેં કોઈ તોફાન હુઆ હૈ, ના કોઈ બારિશ હુઈ હૈ. મોરલ ઓફ ધ સ્ટોરી, બેંક ફાટીને ધુમાડે ગયા છે.
1: સાચી વાત છે?
2: હા.
0: કયું પિક્ચર? કોની સાથે?
2: પિક્ચર જોવા નહોતી ગઈ? મારી કલીગ છે ને રશ્મિ દેશપાંડે, એના ઘરમાં પ્રોબ્લેમ છે, એને એના વર્થી જુદા થવું છે, એટલે લીગલ એડવાઇઝ લેવા લોયર પાસે ગયા હતા.
1: બેંકમાં ઓવરટાઈમ છે એવું ખોટું શા માટે બોલી?
2: કેમકે રશ્મિ એવું ઈચ્છતી હતી કે જ્યાં સુધી એની મેટર સોલ્વ ન થાય ત્યાં સુધી લોકોમાં એની ચર્ચા ન થાય.
0: તો તમારો વર ક્યાં ચર્ચા કરવા જવાનો હતો?
2: પણ વરની માને પંચાયતનો શોખ છે, એનું શું? અરે ક્યાંક માફી મારા તો વાંચતે ગાજતે માંડવે પહોંચત.
0: ઓ સાજા તો ઉત્તર જાજા, આ તારી બૈરી એ બેંકર નહીં.

0: વકીલ થવાની જરૂર હતી.
1: રશ્મિન ફોન કરીશ.
2: હેલો રશ્મિ, હા વાત કર મારા વર સાથે.
3: કહી રાખ્યું હશે કે મારા વરનો ફોન આવે ને તો કહી દેજે કે હું તારી સાથે હતી.
4: ના કહ્યું હોય ને તો મને કહેજે, ઊંધિયો ખવડાવીશ.
1: તો બીજું શું કે ના, તો રિવાજ છે. પહેલાના જમાનામાં ભાઈડાઓ આવું કરતા, કહેતા એના દોસ્તારને કે મારી બૈરીનો ફોન આવે ને તો કહી દેજો કે હું તારી સાથે જ હતો. અને હવે બૈરા કરે છે. જમાનો બદલાયો ને.
2: આમાં અમને ક્યાંથી પહોંચે? હવે શું અગ્નિ પરીક્ષા લેશો મારી?
1: ગાંડા થયા છો? અગ્નિ પરીક્ષા લઈએ તો અમે માં દીકરા જેલમાં જઈએ. અરે એ જમાનો જુદો હતો. રામે સીતાની અગ્નિ પરીક્ષા લીધી ને તે છતાંય ભગવાન કહેવાયા. પણ તમને ખબર છે, આજકાલ તો ભગવાન પર પણ દહેજ વિરોધી કાયદાનો કેસ ચાલી શકે.
2: મનોજ, આમાં અમને કેમ પહોંચાય? અમની સાથે હવે મારા માં દલીલ કરવાની તાકાત નથી બચી. તું એક કામ કર, રશ્મિનો નંબર લઈ લે અને પછી વકીલનો નંબર લે અને તું જાતે પોતે જેને ખાતરી કરી હોય એટલે આ વાર્તા પૂરી થાય.
5: સાંભળ, તે કયું વાર્તા પૂરી એટલે વાર્તા પૂરી. ઓકે, ભરોસો છે મને તારા પર?
1: બોલો, ભરોસાની ભેંસ પાડો જણે, પણ અહીંયા તો એ શક્યતા નથી.
5: નવો ટોપિક ચાલુ કરો અત્યારે. હવે
1: બહુ જૂનો છે, 4 વર્ષ થયા, હજી ફેમિલી પ્લાનિંગ ચાલે છે.
5: તો શું?
1: ના ના, એકાદ આવું સેમ્પલ ઘરમાં ફરતું હોય, બાળો ત્યાં બદલવાની એક્ટિવિટી ચાલતી હોય ને તો પાર્કીના કેસ સોલ્વ કરવાનો સમય ના મળે.
2: નથી જણવા છોકરા મારે. કેમ કે જો ભૂલો છો કે દીકરો થયો ને તો એને પરણાવવો પડશે. પછી તમારા રોલમાં હું ને મારા રોલમાં કોઈ દુખિયારી. હવે કોઈનું જીવન ઝેર કરવા કરતા વાંજિયા રહેવું સારું.
1: હાય હાય, મને તો ખબર જ નહીં કે આપણા ઘરમાં પાનભાઈ અને મીરાબાઈના લેવલની એક સ્ત્રી વહુ બનીને આવી છે. પારકી જણીના દુઃખ દૂર કરવા માટે અત્યારે એ જનેતા બનવા નથી માંગતી. સાંભળ્યું મને તે? આ શું કે છે? આ શું કે છે મને? સાંભળ્યું?
5: હા સાંભળ્યું, અને એની વાત સાથે અમુક અંશે હું સહમત છું. જોને, આપણું આ ઘર નથી, ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર બની ગઈ છે, કન્ટિન્યુઅસલી ફાયરિંગ ચાલુ જ હોય છે. એટલે મમ્મી, આ સ્થિતિ જે ઊભી થઈ છે ને એમાં વાક 100% તારો જ છે.
1: હા છે, છે વાક મારો, કારણ કે તારી આંખો તે બંધ રાખી છે અને મને તારી બૈરીનો વાક દેખાય છે.
2: એમ તો મને દેખાડો મારો વાક.
1: દેખાડો, જુઠ્ઠું બોલવું, આખો વખત રખડ્યા કરવું, રખડ પટ્ટીના પગમાં બેડી ન પડે એટલા માટે વાંજિયા રહેવાના બિલ સાસુ ઉપર ફાડવા, વરના પૈસે તાગડદી ના કરો તો બે વાત સાંભળવી પડે એટલે ધરાર નોકરું કરવું, પોતાના ઉડાવપણાને રોક ન લાગે એટલા માટે એક માણસનો પગારમાં ઘર કેવી રીતે ચાલે એવા બહાના બતાવવા, ટોકનારી સાસુથી છુટકારો મેળવવા માટે નિત નવા ટાંકા કરવા. આ બધું થોડુંક મૌખિક છે અને 5-6 પાના બીજા છે, એ હું લેખિતમાં તમને કાલે આપી દઈશ, ચાલશે?
2: હા હા, હું ખોટું બોલું છું કારણ કે સાચું તમારાથી સહન નહીં થાય. હું ઘરની બહાર રહેવાના બહાના શોધું છું કારણ કે ઘરની અંદર તમારી સાથે રહેવું પડશે અને તમારી સાથે જો 4 કલાકમાં 40 વાર વિવાદ થવાના હોય ને તો 24 કલાકનું શું થાય. અને હા, હું ધરાર ફેમિલી પ્લાનિંગ કરું છું કારણ કે થોડા પૈસા બચીએ તો અલગ ઘર લઈને રહેવાય અને અમારી પ્રજાને અમારી રીતે ઉછેરવાય. અને રહી વાત ટોકનારી સાસુની, તો એક એક એવી વાત બતાવો જેમાં તમે મને ટોકતા ન હો. કેશે, આ પર્સ અહીંયા કેમ પડ્યું છે? બિલ કેમ નથી સચવાયા? ચાવી કેમ ઠેકાણે નથી? અરે ધોળા દિવસે લાઈટ ચાલુ રાખીને છાપું છે ના વાંચો છો? ચા મૂકી તો કેશે કે એક્ઝોસ્ટ ફેન શું કામ ચાલુ રાખવાનો? અરે બાથરૂમમાં રોજ નવા નવા શેમ્પૂ છે ના દેખાય છે? રસોઈમાં ઓલિવ ઓઇલનો ખર્ચો ખોટો શું કામ કરવાનો? અરે ફોન પર વાત કરે તો તરત પૂછવાનો શું થયું? અરે ડ્રેસ ડ્રાયક્લીનમાં આપ્યો તો કેશે શું કામ આપ્યો? નાઇટી વાળી ઇસ્ત્રી વાળાને શું કામ આપવાની? અરે તમે સાસુ નહીં વિકેટ કીપર છો, જરાક કટ વાગે એટલે કેચ પકડું અને આગળ જાય એટલે સ્ટમ્પિંગ કરું અને કઈ નહીં તો ખોટી અપીલ તો કરીશ, પણ હું એ ઓછી નથી, ડીઆરએસ લઈશ અને નોટ
1: સાસુ વિરુદ્ધ આવા લાંબા લાંબા ડાયલોગ હિરોઈન પાસે બોલાવવામાં આવે છે. એ તને એક વાત કહું, આ છે ને તેની બહેનપણીનો પ્રોબ્લેમ સોલ્વ કરવા નહોતી ગઈ. અરે ક્યાં ગાર્ડનમાં બેસીને મારી વિરુદ્ધ આખું લિસ્ટ તૈયાર કર્યું છે, પણ હવે તો હું એ ડાયરી લખીશ.
5: તું પ્લીઝ તારે ડાયરી લખ.

0: ની જરૂર નથી. તારે મોઢું બંધ કરવાની અને અમારી પર્સનલ લાઈફમાં દખલ ન દેવાની આદત પાડવાની જરૂર છે. પ્લીઝ.
1: શું?
0: હા, મમ્મી જો આ ઘરમાં શાંતિ જોઈશે ને તો તારે સુધરવું પડશે. શક્ય છે કે 100% વાંક તારો નહીં જોઈએ, પણ 70% વાંક તારો જ.
1: મારો?
0: હા. આ સાસુ વહુના કકળાટ વાળા ઘરમાં સાસુઓનો વાંક એ જ હોય છે કે આપણું ઘરની બદલે મારું ઘર, મારું ઘર એ જ પકડીને ચાલે છે. અરે જ્યાં મારું મારું હશે ત્યાં મારા મારી જ થવાની છે ને. હા, હવે મમ્મી તારે નક્કી કરવાનું છે. બોલ કે આપણા ઘરમાં આપણે બધાએ શાંતિથી રહેવું છે કે પછી તું તારા ઘરે અને હું મારા ઘરે એવી જૂની પ્રણાલિકા અપનાવી છે.

વાહ દીકરા વાહ, લાગે છે અત્યારે ક્યાં તો તારી આંખો બંધ છે અથવા તારી બૈરીએ દેખાડેલી ચમકથી ઝંખવાઈ ગઈ છે. પણ મારી જૂની આંખોને જે દેખાય છે ને, એ જ્યારે તને દેખાશે ને ત્યારે સમજ પડશે. આંધળા પાટણની રમતમાં દાવ અત્યારે તારા ઉપર છે. પણ યાદ રાખજો, ચોર ગમે તેટલો ચાલાક હોય પણ ક્યારેક ને ક્યારેક તો પકડાય જ છે.

0: કુફઈ, બોલો બોલો કેમ છો? અરે હું તો એકદમ મજામાં. ના ના, મમ્મી છે ને? હા, બોલાવ બોલાવ, એક મિનિટ. મમ્મી, ડોંબીવલીથી બકુફાઈ નો ફોન છે, આવ બાર.
1: હેલો,
0: જય શ્રી કૃષ્ણ. મમ્મી,
1: રોંગ નંબર.
0: અરે મમ્મી, પ્લીઝ પ્લીઝ પ્લીઝ પ્લીઝ, સોરી સોરી સોરી સોરી, મારાથી થોડું વધારે બોલાઈ ગયું કાલે. આઈ એમ વેરી સોરી, પ્લીઝ. હા પ્લીઝ. અરે એક મિનિટ, બેસ બેસ, ચાલ મારી સાથે વાત નહીં કરતી, ઓકે? પણ તારી જાત પર શા માટે ગુસ્સો ઉતારે છે? અરે કાલ રાત્રે પણ કંઈ નથી ખાધું. મમ્મી, ચા સાથે નાસ્તો કરી લે ને પ્લીઝ. અચ્છા, પગે લાગુ પગે લાગુ, ચાલ. સોરી મમ્મી. એ યાર, આ ગજબ છે. બાપ નાનપણમાં બાળકોને ગમે તે કે, બાળકોએ ચલાવી લેવાનું. હે, તું કેવું ફટકારતી મને? મેં કોઈ દિવસ તને કહ્યું છે કંઈ? અરે એક બે વાર કુલે ડામ પણ આપ્યા છે, કંઈ નથી બોલ્યો હું. અરે મમ્મી, મેં કોઈ દિવસ ભૂખ હડતાલ નથી કરી, તારી સાથે અબોલા નથી લીધા, તું શા માટે જીત પર ઉતરી છે?
2: સમજ ને, માણસનો હક બનતો હોય ત્યાં જ બોલે ને. તારીને મારી લોહીની સગાઈ છે, સમજ ને. ગમે તેમ તે તો બહારનું માણસ કહેવાય. શું છે, લગ્ન પછી આ રીતે બૈરીનો પક્ષ લેવો પડે.
0: પપ્પા ના તો લેતા લેતા હતા કે નહીં તારો પક્ષ? તો પછી ખોટું નહીં લગાડ યાર, કાલ રાત્રે બહુ ખીજાણો હું એને બેડરૂમમાં, રડવા લાગી મારી સામે. રડ, રડવું હોય તો મારી માને કહેવાનું બાકી નથી રાખ્યું, તું કઈ વાળીનું ટમેટું? સેવ ટમેટાનું શાક કાલે તું બનાવી આપીશ મને?
3: અરે તો ડોક્ટર બદલો, સ્પેશિયલિસ્ટ ને બતાવો, ન્યુરોલોજિસ્ટ ને કન્સલ્ટ કરો. રાહુલ, રાહુલ આપણી માં છે. અરે માંદું માણસ છે, એને સંતાનોની હૂંફ જોઈએ. પ્રેમથી બોલાવો, માન આપો, અડધી માંદગી તો આમ જ દૂર થઈ જશે. રાહુલ, આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન એનીથિંગ. મોમની કેર કરવાની તારી રિસ્પોન્સિબિલિટી છે. શું તને સમજાવો?

0: સમજ કે તારી મમ્મી હોત તો મા બાપના ચરણોમાં સ્વર્ગ હોય છે. અમથા નથી કહેવાતું કે સંસાર માટે સ્વર્ગને દાવ પર ન લગાડાય.
1: છાપામાં કંઈક ફની ન્યૂઝ હતા ને એના માટે હસી રહ્યા હતા.
2: ખોટો, હું તો તમારી સુફિયાની વાતો પર હસી રહી હતી. કેટલી વાર કહ્યું જોશી કે આની સાથે વાત નથી કરવાની, પણ
1: જેન્યુઇનલી પૂછ્યું એમાં કરડવા શાની દોડી.
3: મનોજ
1: નહીં, એક મિનિટ, હવે તું છે ને ઉપરાણું લેવાનું ઢોંગ નહીં કરતી, પ્લીઝ.
2: એનું ઉપરાણું લે મારી જૂતી. પણ હું તો તને એ જ કહું છું કે દાજા ઉપર ડામ દેવાનો રિવાજ આપણા સંસ્કારમાં નથી.
1: ઓકે, સોરી.
0: ઇટ્સ ઓલ રાઈટ.
1: શું થયું? ફરી મમ્મીની તબિયત બગડી?
0: એજ, અલ્ઝાઈમર. હવે તો ખાવા પીવાનું પણ ભૂલી જાય છે. અને ઓલી મારી ભાભી છે ને ડાકણ, એને મારા માથી પીછો છોડાવો છે.
1: દુષ્ટ બાઈ કહેવાય.
4: ઇન્સ્પેક્ટર રાઠોડ, થોડી વાત કરવાની હતી.
0: શું થયું? એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ?
4: યા યા, ડોન્ટ વરી, જસ્ટ રૂટીન ઇન્ક્વાયરી છે.
1: બેસો ને સાહેબ, બેસો.
4: તમે કોઈ ભૈરવનાથ બંગાળીને ઓળખો છો?
0: ભૈરવનાથ બંગાળી? ના તો.
4: હા, એટલે ફરીથી બરાબર તમે યાદ કરીને કહો કે તમે કોઈ ભૈરવનાથ બંગાળીને ઓળખો છો. લોકો એને કદાચ બંગાળી બાબા તરીકે પણ ઓળખે છે.
0: આઈ ડોન્ટ થિંક સો, હું આવા કોઈ વ્યક્તિને ઓળખતી હોઉં.
4: આર યુ શ્યોર?
1: સર, સર, મેટર શું છે?
4: કંઈ ખાસ મેટર નથી. અરે ભાઈ, બાંદ્રામાં પેલો જે સ્લમ એરિયા છે ને, ત્યાં ઝાડફૂગ વાળા બાબા છે. એ ઝાડફૂગ વાળા બાબાએ જુવાન છોકરીના શરીરમાંથી વડગાઢ ધૂળ કરવાના બાને એની છેડતી કરી, અને અમે લોકો એને ધરપકડ કર્યો.
0: વોટ?
4: યસ. અરે તમને ખબર નથી, એ જે બાબા છે ને એ હિસ્ટ્રી શીટર છે. અરે બાંદ્રા, માનકુંડ, બોરીવલી, અંધેરી બધા ઉપર ફ્રોડ કેસીસ ચાલી રહ્યા છે.
1: પણ મારી વાઈફને એની સાથે શું લાગે વળગે?
4: સાહેબ, શું છે કે તમારી વાઈફ એટલે મેડમ નો નંબર બાબાના ફોનમાં છે. યસ, એટલે મને થયું કે અહીંયા આવીને તપાસ કરી લઉં કે તમારા વાઈફ મેડમ બાબાના શિકાર તો નથી બન્યા ને. તમે ઓળખો છો એમને?
0: આઈ ડોન્ટ થિંક સો, આઈ ડોન્ટ રિકલેક્ટ ઇટ.
1: સર, સર, સર, એ શા માટે મળે ને? શી ઇઝ એન એડ્યુકેટેડ વુમન.
4: એક્ઝેક્ટલી. પણ તમને ખબર નથી સાહેબ, હું તમને સમજાવું ને.
1: પ્લીઝ.
4: શું છે કે આજકાલ ભણેલા ગણેલા લોકો જ અંધશ્રદ્ધાના ચક્કરમાં પડતા હોય છે. નોકરીમાં પ્રમોશન જોઈએ છે, બચ્ચાઓ નથી થતા, અમારી નોકરી આગળ નથી વધતી. યુ નો, નીલમનો નંગ સૌથી વધારે ધનિક લોકો જ ધારણ કરતા હોય છે. નહીં,
2: સાચી વાત છે ઇન્સ્પેક્ટર સાહેબ. દાભોલકર જેવા અંધશ્રદ્ધા નિર્મૂલનના ચળવળકારની હત્યાનો કેસ ઉકેલવા માટે પૂનાના પોલીસ કમિશનરે કોઈ તાંત્રિકની મદદ લીધી હતી એવા સમાચાર છે.
4: આઈ આઈ તુમસે. આઈ આઈ પડતા હૈ.
2: જીવતા રહો અને પગારમાં ખુશ રહો.
4: મેડમ, જરાક બરાબર મગજને જોર આપીને યાદ કરવાની કોશિશ કરો કે બાબાના મોબાઈલમાં તમારો નંબર કઈ રીતે આવ્યો.
0: એ બાબાને પૂછો, બાબાને ખબર.
4: એક્ઝેક્ટલી, બાબાને મેં પૂછ્યું જ કે સવારે કાલે કોર્ટ ખુલશે એટલે 14 દિવસના રિમાન્ડ અમે લઈશું, એટલે બરાબર વ્યવસ્થિત રીતે અમે એને પૂછ્યું. પણ શું છે કે તમારા સ્ટેટમેન્ટથી અમારો કેસ સ્ટ્રોંગ થાય ને, એટલા માટે હું અહીંયા આવ્યો છું. તો મને તમે કહો કે બાબાના ફોનમાં તમારો નંબર કઈ રીતે આવ્યો?
2: ઇન્સ્પેક્ટર સાહેબ, અમારી વહુ છે ને બેંકમાં ઓફિસર છે. હવે શું છે, એ બેંકમાં કામ કરે છે ને બાબો ગયો હશે બેંકમાં.

0: લોન લેવા અથવા તો કંઈ પેલું ખાતું વાતું ખોલાવવા માટે. આજકાલ બેંકમાં બહુ કોમ્પિટિશન ચાલે છે અને આ લોકો બધાને કાર્ડ આપતા ફરે છે.
1: બરોબર હે તું તો મંડતા. આ તમારી બહુ કયા બ્રાન્ચમાં છે?
0: કાંદીવલી વેસ્ટ.
1: કયા બ્રાન્ચમાં?
0: કાંદીવલી નથી, ત્યાં વેસ્ટમાં.
1: કાંદીવલી વેસ્ટ એટલે બાબા બાંદ્રાથી ખાતું ખોલવા માટે કાંદીવલી ગયા?
2: આઈ થિંક બાબા વોઝ અ વેરી બિઝી મેન.
1: ચલો એનીવે મેડમ, તમે પ્લીઝ જરા યાદ કરીને મને કહેશો કે તમે એને મળ્યા હતા કે નહોતા. ના એટલે કોઈનો બલી બલી ચડાવવા માટે તમે નહીં જ મળ્યા હો. કદાચ 5-25 તમે બાબાને આપ્યા હશે. પણ એનીવે યાદ આવે તો મને ફોન કરજો મેડમ.

આ બાબાનો ફોન છે અને આ કદાચ તમારો ફોન હશે નહીં, પણ આમાં બાબાનું નામ તો સેવ છે, ભૈરવનાથ બંગાળી બાબા. ચલા મેં નીકળું.

0: ટેલ મી, શા માટે ગઈ હતી બાબા પાસે? બોલને, શા માટે ગઈ હતી બાબા પાસે?
1: અરે મનોજ, આ પેલી રશ્મિ દેશપાંડે નો કેસ ચાલી રહ્યો છે ને, તો એના વરને મંત્રાવા ગઈ હશે ને?
0: તું પ્લીઝ કીપ યોર સેલ્ફ આઉટ ઓફ ધીસ, વચ્ચે નહીં બોલતી પ્લીઝ. તને પૂછું છું ને, શા માટે ગઈ હતી બાબા પાસે, બોલ.
2: મમ્મીજી કરેક્ટ જજમેન્ટ લગાડ્યું છે, રશ્મિના પ્રોબ્લેમ માટે જ ગઈ હતી.
0: ચાલ રશ્મિના ઘરે જઈએ આપણે, રશ્મિ ક્યાં રહે છે બોલ.
2: ના ના ના, આપણે રશ્મિના ઘરે જશું ને તો એના વરને ખબર પડી જશે અને ભાંડો ફૂટી જશે બિચારી.
0: ભાંડો તારો ફૂટી ગયો છે, હવે તારા સંસારની પ્રોબ્લેમ કોણ સોલ્વ કરશે? હા, અરે બોલ ને, તું બોલ ને, શા માટે ગઈ હતી બાબા પાસે, શા માટે ગઈ હતી? તું બોલ ને.
1: શાંતિ શાંતિ રાખો, થોડી વાર અહીંયા બસ, અને પછી છે ને તમે લોકો તમારા રૂમમાં જઈ અને શાંતિથી ચર્ચા કરજો.
0: વચ્ચે નહીં બોલ ને, તું અંદર જા, તું જા અંદર. હવે તું બોલ, મારે બોલાવું તને, શું કામ ગઈ હતી બાબા પાસે? આપણા ઘરમાં જે કંકાસ ચાલે છે એ કારણનું કાસળ કાઢવા ગયેલી તું? હા, મારી માનો કાંટો કાઢવા ગયેલી ને તું?
2: ના ના, એવું કઈ નથી.
0: શું કરવા ગઈ હતી તું?
1: સાચું બોલશો ને તો પશ્ચાતાપનો વખત મળશે, પણ એક જુઠ્ઠાણા પર હજાર જુઠ્ઠાણા બોલવા પડશે.
0: શા માટે ગઈ હતી બાબા?
2: હા, તારી માથે પીછો છોડાવવા ગઈ હતી. બાબાને કહ્યું હતું કે એવું કઈ કરે કે આ દોષી દેશ ભેગી થઈ જાય અને આપણે પણ શાંતિથી જીવીએ ને એ પણ શાંતિથી જીવે.
1: અરે મનોજ, અરે મનોજ, મારી વાત સાંભળ. અરે મનોજ, આમ ગુસ્સામાં બહાર ના જા, ક્યાં કુંદુ છે તું પગલું ભરી રહેશે. અરે સમજવાનો પ્રયત્ન કર, ઉકળતા પાણીમાં પ્રતિબિંબ ના જોવાય.

0: ના જમવાનું શું કરીશું? કે આપણે કામ કરીએ, આ ફાફડા જલેબીથી ચલાવી લઈએ. ના, ફાફડા તો હવાઈ ગયા છે અને જલેબી ઉપર પણ આથો આવી ગયો છે, એસિડિટી થાય.
1: મરેલા માણસે ગલગલિયા કરો ને એટલા સેડિસ્ટ છો તમે. એમ હા, એકનો એક છોકરો 2 કલાકથી ગુસ્સામાં ઘરની બહાર છે, એની નથી પડી પણ ખાવાની પડી છે.
0: શું કરું? અચ્છા નહીં, ગઈકાલે તમારા પાપમાં હું ભૂખી રહી અને આજે મારા દીકરાને કારણે જો હું ઉપવાસ કરું ને તો મારો તો ખેલ જ ખતમ થઈ જાય અને ક્રેડિટ તમારા પેલા બંગાળી બાબાને મળે. બાય ધ વે, તમારો બંગાળી બાબા કરતો તો શું? ફોર માય નોલેજ, એટલે આમ પેલા કાળા અડદ લીંબુ બીંબુ એવું બધું મંતરતો તો કુકડો બુકડો મંગાવ્યો તો.
1: હવે તમે બંધ કરશો?
0: ખાનગી વાત કહું, મેં મારી જેઠાણી માટે પણ એક તાંત્રિક બોલાવ્યો હતો. હા, પણ એ તો સાવ સહેલું હતું. મારી જેઠાણીના કપડાનો એક ટુકડો લેવાનો, પેલો બાવો લીંબુ મંત્રીને આપે એટલે એ શનિવારે 4 રસ્તે મૂકી દેવાનું. 5 શનિવાર કરો એટલે કામ ફતે.
1: મારા જેન્યુઅન છે, 5 શનિવારમાં થઈ ગયું. હા તો 12 શનિવારમાં કઈ નથી થયું, બોલો.
0: હા તો પણ તમારો બાવો પણ આમ લીંબુ બીંબુ મંત્રાવતો તો?
1: હા, સેમ ફોર્મ્યુલા.
0: હે, કપડું કયું લઈ ગયા હતા?
1: અરે આખી સાડી લઈને બેઠો છે બાવો.
0: પેલી આછા મરૂન રંગની?
1: હા,
0: નકમ. મેં ધોબીના પૈસા કાપ્યા ને, બિચારા ગરીબ માણસને નુકસાન થઈ ગયું.
1: તમે ધોબીના પૈસાને રડો છો? પૂરા 51,000 લઈને બેઠો છે બાવો.
0: બેંકમાં કામ કરો છો, બચત કરતા નથી આવડતું? અરે 51,000ની 4 સોનાની બંગડીઓ કરાવીને મને આપી હોત ને તો જ્યારે જ્યારે હું તમારી સામે આમ લડવા માટે હાથ ઊંચો કરત ને તો મને બંગડીની શરમ નડત.
1: એક મિનિટ, આ તમારા જેઠાણી છે ક્યાં જેની પર તમે વિધિ કરાવી હતી?
0: અરે મારે તો કોઈ જેઠાણી એ નથી, દેરાણી એ નથી, આ તો તમારા મોડે વાત કરાવવા માટે. શું છે, તમે આજકાલના છોકરાઓ ભણ્યા ખરા પણ ગણ્યા નહીં. આજકાલની પ્રજા સેન્સિબલ છે પણ કોમન સેન્સ 0. અરે કોઈ બી ડોબાને પણ ખબર પડે કે આ બાવાના જંતર મંતરથી બધા કામ થઈ જતા હોત ને તો બાવો બાંદ્રાના સ્લમમાં નહીં, પેડર રોડ કે કફ પરેડમાં રહેતો હોત.
1: હવે આખી લાઈફ તમે મારી મેથી મારશો નહીં?
0: ના ના, તો આપણા લાઈફનો કેવો વળાંક આવે છે ને એના ઉપર આધાર.
1: એટલે
0: એમ કે મારો દીકરો 1 કલાકથી ગુસ્સામાં ઘરની બહાર છે, એ આવ્યા પછી શું કરશે ને એના ઉપર આધાર. આવી ગયો બેટા, હું તારી જ રાહ જોતી હતી.
2: હાજી અહીંયા જ છે.
1: થેન્ક ગોડ મનોજ તું આવી ગયો. આઈ એમ રિયલી સોરી, પ્લીઝ ફોરગીવ મી.
2: યુ ફોરગીવ મી? You, I'm really sorry. I could not recognize you, right? અને મમ્મી, દિલથી સોરી કહું છું. તે મને ઘણી વાર ઈશારો કર્યો પણ હું આને ઓળખી ન શક્યો. ઠીક છે, દેરાએ દુરુસ્ત થાય. ચાલે.
1: આ શું છે?
2: લવ લેટર તો નહીં આપું ને તને આ ઘડીએ? વકીલ પાસે ડિવોર્સની નોટિસ ડ્રાફ્ટ કરીને આવ્યો છું. હા, જા તારા ભાઈને કે કોઈ વકીલ રોકો હોય તો રોકી લે, બાકી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી સેટલમેન્ટ થઈ જશે.
0: મીરાબાઈનો તંબુરો સેટલ થશે. મેં તને કહ્યું તું ને કે ઉકળતા પાણીમાં પ્રતિબિંબ નહીં જોવાનું. અરે આટલી અમથી નાની વાતમાં તે આટલો મોટો ફેસલો કર્યો?
2: નાની અમથી વાત છે? હા, અરે નાના કંકાસ માટે એ જાદુ ટોણા કરવા ગઈ હતી, ખબર નહીં શું શું ધરાવ્યું હશે બાબાને.
0: 51,000 રૂપિયા? અમારી વાત થઈ ગઈ છે? કઈ નહીં, 1.5 મહિનાના પગારનું નુકસાન થઈ ગયું.
2: નુકસાન? નુકસાન નથી થયું આપણું, અહીં તો લૂંટાતા પહેલા ચોર પકડાઈ ગયો છે.
0: પણ બેટા, આપણને લૂંટનાર આપણા ઓળખીતા હતા. હવે ઓળખીતાને ઓળખાણનો લાભ તો આપવો જ પડે ને. જવા દે, આ વખતે જવા દે.
1: હા મનોજ, પ્લીઝ મને માફ કરી દે, હું સોરી કહું છું. મમ્મીને પગે લાગીને સોરી કહું છું. અને આજ પછી મમ્મી સામે એક શબ્દ પણ નહીં બોલ.
2: એ નાટક નહીં, નાટક નહીં.
1: પણ છેલ્લીને પહેલી વાર મને માફ કરી દે.
2: તારું તો ડાચું જોઉં છું ને, મને મને ખરેખર મારો મગજ ફાટે છે. અરે પ્લીઝ તું તું જાને પ્લીઝ જાને, તારે જે સામાન જોઈતો હોય લઈ જા અંદરથી, પણ તું જા નીકળ પ્લીઝ.
1: પણ હું ક્યાં જઈશ? તને ખબર છે ને કે મારા ભાઈના ઘરે મમ્મીને લઈને ઓલરેડી ટેન્શન ચાલી રહી છે.
2: ભાઈના ઘરે શું કામ જવું છે પણ તારે? બાબાને જેલમાંથી રિહા કરાવ, જા સાથે રહો બંને જણા. ગો.
0: એ પૈસા ખર્ચીને લાવેલી બૈરીને તારે બાબાને મફતમાં આપી દેવી છે? અરે માફી માંગે છે, એના મોઢા ઉપર પસ્તાવો દેખાય છે, અને તું ટફનો મસ નથી થતો.
2: અને મમ્મી

0: હવે તું નાટક નહીં કરા, મહાન બનવાના. અહીંથી જઈને એમાં જ આપણા બધાનું ભલું છે. કારણ કે જો આ રહેશે ને તો પણ એને ગુમાવેલો વિશ્વાસ તો નહીં રહે. અરે સ્નેહા જાને, વરની નફરત ને સાસુની દયા એના પર જીવવા કરતા નવું જીવન શરૂ કર ને. જવાન છો, નોકરી છે, નવો વર્ષ શોધી લે. પણ હા, એ યાદ રાખજે, માં ન હોવી જોઈએ એની.
1: બસ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

दोस्तों તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓન્લી ઓન 90.4 FM ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599668 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અનેક ભાષાઓની જનની એટલે સંસ્કૃત, વિશ્વની સૌથી તેજસ્વી ભાષા એટલે સંસ્કૃત, ભાષાઓમાં સૌથી વધુ વૈજ્ઞાનિક ભાષા એટલે સંસ્કૃત, અને સૌથી સરળ ભાષા એટલે સંસ્કૃત.

તો આવો શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર સાથે શીખીએ સરળ સંસ્કૃત. માર્ગદર્શન આપશે શ્રી એમ.એ. પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર મયુરચંદ્ર રાજકોર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બીએડ કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર મેઘનાબેન મોદી અને છાત્ર તરીકે શ્રી પરીક્ષિતભાઈ જોશી. તો આવો શીખીએ સરળ સંસ્કૃત.

0: प्रचलति यदि मेरु शीत तो याति वाणी
1: प्रचलति यदि मेरु शीत तो याति वाणी
0: विकसति यदि पद्मं पर्वताग्रे शिलायां
1: विकसति यदि पद्मं पर्वताग्रे शिलायां
0: न भवति पुनरुक्तं भाषितं सज्जनानां
1: न भवति पुनरुक्तं भाषितं सज्जनानां
0: मित्रो आसुभाषितमां सज्जनोनी पुनरुक्तिनुं कथन जोवा मळे छे अंतिम पदमां कह्युं छे के सज्जनोनी पुनरुक्ति जोवा मळती नथी सज्जनो वारंवार बोले नहीं एक वार के ध्यान दोरे परंतु वारंवार बोलता नथी एने आग्रह राखता नथी आनी सामे अपना सुभाषितकारे केटलीक विपरीत शक्यताओने आश्चर्य साथे रजू करी छे जे अशक्य ज छे पण कवि एने शक्यताओने अपनी अंतिम पंक्ति ना साफल्य माटे एने रजू करी छे तो प्रथम पंक्ति में कहू छे उदयती यदि भानु एटले के सूर्य जो पश्चिम में उगी सके जो उगे तो शक्यता ज नथी पूर्व में उगतो सूर्य पश्चिम में क्यांथी उगे पण तो पण आपणा सुभाषितकारे आवुं चिंतन कर्युं के भले भानु सूर्य पश्चिम में उगे अने पर्वतराज मेरु जे छे भले चालवा लागे वहनी एटले के अग्नि भले शीतळ बनी जाय अने पद्म एटले के कमळ भले पर्वतना शिखरना शिलाना आगला भागमां खीले पण सुभाषितकार एम कहे छे आ बधुं थाय पण सज्जन क्यारे पुनरुक्ति करे आवी अशक्यताओ ने शक्यतामां दर्शावीने कविए व्यंगात्मक अथवा रमूजात्मक तरीके कह्युं छे કે સજ્જનોની પુનરુક્તિ જોવા મળતી નથી મિત્રો આજે આપણે સરળ સંસ્કૃત શિક્ષણમાં કેટલાક નપુંસકલિંગ શબ્દોનો અભ્યાસ કરીએ જેનું બહુવચનનું રૂપ કેવું થાય છે એ આજે જોઈએ શીખીએ તો આગળ આપણે એકવચનના પદો શીખ્યા છીએ નપુંસકલિંગ શબ્દોમાં ખાસ કરીને અંતે આપણે મકારનું ઉચ્ચારણ કરીએ છીએ પુષ્પમ ફલમ ચિત્રમ તમને પણ આવા શબ્દો યાદ આવશે
2: નેત્રમ
3: હા પત્રમ
2: ચલચિત્રમ
3: ગીતમ
2: ઉપનેત્રમ
3: વાતાયનમ
0: હા તો આ બધા શબ્દો જે છે એ નપુંસકલિંગ શબ્દો છે ખાસ કરીને આપણે ગુજરાતીમાં તો કેવું એવું બોલીએ એટલે નપુંસકલિંગ શબ્દ યાદ આવે પરંતુ સંસ્કૃતમાં એવું સજીવ નિર્જીવ વિશે કંઈ હોતું નથી પરંપરાથી કેટલાક શબ્દો સંસ્કૃતમાં પુલ્લિંગ છે કેટલાક સ્ત્રીલિંગ છે કેટલાક નપુંસકલિંગ છે તો આપણે અહીંયા બહુવચન એનું શું થાય એ જોઈએ તો ફલમ એનું બહુવચન થશે ફલાની શું થશે
2: ફલાની
0: સરસ ચિત્રમ શબ્દનું બહુવચન પણ એવું જ થશે ચિત્રાણી
2: ચિત્રાણી
0: હા તો મિત્રો હું જે શબ્દો એક વચન બોલું એનું આપ સરળતાથી બહુવચન આવી રીતે બનાવી શકશો પુષ્પમ
2: પુષ્પાણી
0: સરસ પત્રમ
3: પત્રાણી
0: ગીતમ
3: ગીતાની
0: બારી માટેનો એક શબ્દ છે વાતાયનમ
2: વાતાયનાની

0: પુસ્તકમ
1: પુસ્તકાની
0: ડસ્ટર આપણે ચોક અને ડસ્ટરનો ઉપયોગ કરીએ ત્યારે ડસ્ટર માટેનો એક શબ્દ છે માર્જકમ
1: માર્જકાની
0: અને આંખની આગળ જોવા માટે આપણે ધારણ કરીએ છીએ
2: ઉપનેત્રમ
0: હા તો ઉપનેત્રનું બહુવચન આપણે કરીએ
1: ઉપનેત્રાણી
0: તો મિત્રો નેત્રમ શબ્દ પણ નપુંસકલિંગ છે મુખમ નેત્રમ મસ્તકમ
2: જીભુકમ
0: જીભુકમ આપણા શરીરના પણ કેટલાક અંગોના નામ પુલ્લિંગ છે કેટલાક સ્ત્રીલિંગ કેટલાક નપુંસકલિંગ તો આવા જે શબ્દો છે એનો આપણે બહુવચન આ રીતે બનાવીએ બહુવચન બનાવવામાં બહુ સરળ છે એટલે કે નપુંસકલિંગમાં પાછળ મકાર એક વચનમાં હોય છે બહુવચનમાં આણી એવો એક પ્રત્યય લાગે છે આગળ આપણે નજીક અને દૂર માટે જે શબ્દો શીખ્યા હતા એક વચનમાં હવે એવા બહુવચન શબ્દોનો ફરીથી અભ્યાસ કરી અને આપણે આ નપુંસકલિંગ શબ્દોને ફરીથી બોલી શકીએ આપણે આગળ જોયું હતું કે કોઈ વસ્તુ દૂર પડી હોય ફળ દૂર પડ્યું હોય તો આપણે કહેતા હતા તત્ફલમ શું કહેતા હતા
1: તત્ફલમ
0: હવે આપણે ઘણા બધા ફળ દૂર પડ્યા છે તો તત્નું બહુવચન કરી અને ફળનું બહુવચન બોલી શકાય
2: તાની ફલાની
0: હા તો અહીંયા પણ આપણે તત્ની આગળ તાની એટલે ફલાની જેવું જ પ્રત્યય લગાવી દીધો તો આ એકદમ સરળ છે હવે આપણે જોઈએ ત્યાં એક ચિત્ર પડ્યું છે એમ કહીએ તત્ચિત્રમ એનું બહુવચન બનાવી શકીએ
1: તાની ચિત્રાણી
0: સરસ ત્યાં એક પુસ્તક છે એમ માની લઈએ ત્યાં તત્પુસ્તકમ
1: તાની પુસ્તકાની
0: પુસ્તકાની પુષ્પમ શબ્દ લઈએ
2: તાની પુષ્પાણી
0: હા ધારો કે મંદિરો છે ઘણા બધા
1: તાની મંદિરાણી
0: હા બિલ્ડિંગ હોય કોઈ એક બિલ્ડિંગ નહીં પણ ઘણા બધા ભવન હોય તો ભવન શબ્દ સંસ્કૃત છે
1: તાની ભવનાની
0: હા ગૃહ શબ્દ લઈએ એક કરતા ઘણા ગૃહો હોય ત્યાં ઘણા બધા ત્યાં ઘર છે એમ કેવું હોય તો
1: તાની ગૃહાણી
0: હા તો ગૃહાણી ફલાની આવા બધા શબ્દોને દૂર હોય ત્યારે તાની લઈએ છીએ ટિપ્પણી એટલે નોટબુક છે નોટબુક માટે આપણે ટિપ્પણી કહીએ અથવા ટિપ્પણી પુસ્તકમ કહીએ અને આપણે હવે ત્યાં ઘણી બધી નોટબુકો છે એમ કેવું હોય તો
1: તાની ટિપ્પણી પુસ્તકાની
0: હા ત્યાં છે એટલે તે જગ્યાએ આપણાથી દૂર એવું કહેવા માટે જ આપણે આ અને તે એવું આપણે જે શીખ્યા છીએ તો તત્નું બહુવચન થશે તાની એ જ રીતે મિત્રો નજીક માટેનો શબ્દ પણ આપણે શીખ્યા હતા નપુંસકલિંગમાં કોઈ વસ્તુ આપણી પાસે પડી હોય તો આપણે કહેતા હતા એતત જેમ કે મારી પાસે અહીંયા પુસ્તક પડ્યું હોય તો હું એમ કહું કે એતત પુસ્તકમ તો એતતનું બહુવચન પણ એ જ રીતે આપણે બનાવવું જોઈએ
1: એતાની
0: અને પુસ્તકનું બહુવચન પણ કરી દઈએ સરસ હવે આપણે એતત વાળા બે ચાર વાક્યો બીજા બનાવીએ ઉપનેત્ર શબ્દ લઈએ
2: પુષ્પાણી
1: પત્રાણી
0: સરસ એટલે મિત્રો આ બહુ સરળ છે તત એનું બહુવચન તાની એતતનું બહુવચન એતાની હવે મિત્રો આપણે પ્રશ્ન પૂછવો હોય તો એક વચનમાં પ્રયોગ થાય છે કિમ અને બહુવચનમાં એનો ઉપયોગ કરવો હોય તો કાની શું થશે
1: કાની
0: એટલે કિમ ફલમ કયું ફળ કયા ફળની વાત કરો છો એવું જ્યારે પૂછીએ કિમ ફલમ તો આનું બહુવચન પણ આપણે પ્રશ્ન બનાવી શકીએ કયા ફળોની વાત છે સરસ એ જ રીતે કિમ મંદિરમ
1: કાની મંદિરાણી
0: હા કયા મંદિરો કિમ ગૃહમ
1: કાની ગૃહાણી
0: કિમ પુસ્તકમ
1: કાની પુસ્તકાની
0: બારીની વાત ચાલતી હોય વાતાયન શબ્દ લઈએ કિમ વાતાયનમ
1: કાની વાતાયનાની
0: વાહન માટેનો એક શબ્દ લઈએ યાનમ
1: કાની યાનાની
0: પુષ્પ શબ્દ લઈએ
1: કાની પુષ્પાણી
0: પર્ણ શબ્દ પણ એવો નપુંસકલિંગ છે કિમ કિમ પર્ણમ કયું પાંદડું
1: કાની પર્ણાની
0: કયા પાંદડાઓ આ રીતે એક વચન અને બહુવચનમાં કિમ અને કાની તો મિત્રો જેમ ફલમનું બહુવચન ફલાની પુષ્પમનું પુષ્પાણી

0: ચિત્રમનું
1: ચિત્રાણી,
0: ગીતમનું
1: ગીતાની,
0: વાતાયનમ
1: વાતાયનાની.
0: એ જ રીતે મિત્રો તત એવા સર્વનામનું બહુવચન થશે
1: તાની,
0: એતત
1: એતાની,
0: કિમ
1: કાની.
0: આ રીતે નપુંસકલિંગ બહુવચન વાક્યો બનાવવા ખૂબ સરળ છે. આપણે આના વધારે અભ્યાસ માટે એ બીજા કેટલાક શબ્દોનો પરિચય કરવો જોઈએ. ધારો કે આપણે નગર શબ્દ લઈએ તો નગર શબ્દ પુલ્લિંગમાં પણ મળે, સ્ત્રીલિંગમાં પણ મળે, નપુંસકલિંગમાં પણ મળે. આના ભાષામાં ત્રણેય પ્રયોગો છે, પણ મોટે ભાગે આપણે એને નપુંસકલિંગ શબ્દોમાં પ્રયોગ કરતા હોઈએ છીએ. તો કયું નગર એમ એક વચન પૂછવું હોય તો
2: કિમ નગરમ.
0: હા, અને ઘણા નગરોને પૂછવું હોય તો
1: કાની નગરાણી.
0: એ જ રીતે બીજા કેટલાક શબ્દો આપણે વિચારવા જોઈએ, જેમ કે ઘરમાં કેટલાક સાધનો હોય તો એમાંના સાધનોના નામ નપુંસકલિંગ છે કે પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે એ વિચારીને આપણે સહ કે તે, એ સહ એ તે એવા પુલ્લિંગમાં, સા તાહા એવા સ્ત્રીલિંગમાં, અને તદ તાની એવા નપુંસકલિંગ શબ્દોનો અભ્યાસ કરી શકીએ. એક શબ્દ લઈએ, અહીંયા આપણા રસોડામાં ફ્રીજ હોય છે, એના માટેનો શબ્દ છે સુશીતકમ. તો આપણે એમ કહીએ કેમ સુશીતકમ, તો એનો પ્રશ્ન બહુવચનમાં બનાવવો હશે તો થશે
1: કાની
0: સુશીતકાની,
1: સુશીતકાની.
0: હા, તો આવા કેટલાક શબ્દો પણ છે જેનો આપણે ઘરમાં પણ અભ્યાસ કરવો જોઈએ. ઘરના સાધનોના જે નામ છે એને સંસ્કૃતમાં શું કહેવાય એનું જુદા જુદા પુસ્તકોના માધ્યમથી અથવા ઓનલાઈન વેબસાઇટના માધ્યમથી શબ્દો શીખવા જોઈએ. અને અત્યારે તો બહુ સરળતાથી પુસ્તકોના માધ્યમથી પણ પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ શબ્દો ઉપલબ્ધ છે. આપણે માત્ર એનું એકવચન અને બહુવચન એવી રીતે અભ્યાસ કરવો જોઈએ. અંતે આજે આપણે ફરી એકવાર પુલ્લિંગ શબ્દો, સ્ત્રીલિંગ શબ્દો અને નપુંસકલિંગ શબ્દોનો બહુવચન અને એકવચનનું પુનરાવર્તન કરીએ. હું આપને પુલ્લિંગનું સ્મરણ કરાવીશ. યુવક એકવચનમાં છે તો બહુવચન થશે
1: યુવકાઃ.
0: શિક્ષક
1: શિક્ષકાઃ.
0: લેખક
1: લેખકાઃ.
0: ગાયક
1: ગાયકાઃ.
0: સરસ. હવે એકવાર આપણે સ્ત્રીલિંગ શબ્દોનો અભ્યાસ કરી લઈએ. એમાં આ અને ઈ વાળા શબ્દો યાદ કરી લઈએ. તો પહેલા આપણે લઈએ મહિલા શબ્દ.
1: મહિલા.
0: લેખિકા
1: લેખિકાઃ.
0: ગાયિકા
1: ગાયિકાઃ.
0: શિક્ષિકા
1: શિક્ષિકાઃ.
0: ઇકારાંત શબ્દમાં લઈએ યુવતી
1: યુવત્યઃ.
0: ગૃહિણી
1: ગૃહિણ્યઃ.
0: ભગિની
1: ભગિન્યઃ.
0: એ જ રીતે નપુંસકલિંગ શબ્દો હમણાં આપણે શીખ્યા. પુષ્પમ
1: પુષ્પાણી.
0: ફલમ
1: ફલાણી.
0: ચિત્રમ
1: ચિત્રાણી.
0: ગૃહમ
1: ગૃહાણી.
0: તો મિત્રો આ શબ્દોના બહુવચન પણ યાદ રાખવાના છે, અને આપણે જે પેલા સર્વનામ શીખ્યા એ પણ આપણે એ જ રીતે યાદ રાખવાના છે. સહનું બહુવચન થશે
1: તે,
0: સહનું બહુવચન થશે
1: તે.
0: આ પુલ્લિંગ છે. એ સહનું
1: એ તે,
0: એ સહનું
1: એ તે,
0: અને કહનું
1: કે.
0: તો પુલ્લિંગમાં આ શબ્દો છે. સ્ત્રીલિંગમાં સા
1: તાહા,
0: એશા
1: એતાહા,
0: કા
1: તાહા.
0: એ જ રીતે નપુંસકલિંગમાં લઈ લઈએ તત
1: તાની,
0: એતત
1: એતાની,
0: કિમ
1: કાની.
0: તો મિત્રો અહીં આપણે પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ બહુવચન શબ્દોનો અભ્યાસ કર્યો. આગળ વધુ સરળ સંસ્કૃત શીખવા માટે ફરી મળીશું. નમસ્કાર. અસ્તુ.

હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આપણે હિમાચલ પ્રદેશની સફર પર હતા અને આજે આપણે જવાના છીએ કિન્નોરની સફર પર. શાંત એકાંતમાં આવેલું કિન્નોર, ઊંચા ઊંચા શિખરો, ઊંડાણમાં આવેલી ખીણો, હિમનદીઓ અને ધસમસતી વહેતી નદીઓથી ભરપૂર છે.

ઉંચાઓ, સફરજનની વાડીઓ, ચીલ, ગોઝા પાઇન, ગંધતરુ અને દેવદારના વૃક્ષોથી વીંટળાયેલું કિન્નોર જિલ્લાનું આ મુખ્ય શહેર 2,759 ફૂટની ઊંચાઈ પર રેંગકોંગ પ્યોથી લગભગ 12 કિલોમીટર દૂર આવેલું છે. કિન્નોર કૈલાસના હૃદયંગમ દ્રશ્ય ત્યાંથી જોઈ શકાય છે. અને લોર્ડ ડેલહાઉસીએ 19મી સદીમાં હિન્દુસ્તાન તિબેટ માર્ગ બાંધવાનું સૂચન કર્યું ત્યારે તે જાણીતું બન્યું હતું. જોવાલાયક સ્થળો અહીંયા છે નારાયણ નાગિની મંદિર અને બૌદ્ધ મઠો. તૈતી વહેળા નજીક વસેલું ગાઢ જંગલોવાળું લિપ્પા તેના બૌદ્ધ મઠો માટે જાણીતું છે. આગળ હજુ તમને બીજા લોકેશન પર પણ લઈ જવાનું છે. ક્યાંય જતા નહીં, સફર ચાલુ રહેશે. જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. કિન્નોરમાં એક જગ્યા આવેલી છે જેનું નામ છે રેકોંગપિયો. કિન્નોર જિલ્લાનું મુખ્ય મથક રેકોંગપિયો પ્રકૃતિ સૌંદર્યથી વચ્ચે 2290 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ત્યારે ચેન સાંગપો દ્વારા પ્રસ્થાપિત પુરાણું ગોમ્પા હુબોલાંકર આવેલું છે. એક બીજું ગોમ્પા 1992માં દલાઈ લામા દ્વારા સંચાલિત કાલચક્ર સ્મારક સમારંભની દીક્ષાના સ્થાનકનું સ્મારક છે. આ જગ્યા પરથી કિન્નોર કૈલાસનું દ્રશ્ય ભવ્ય લાગે છે. હવે આપણે જઈશું સરહન, જેને કહેવાય છે કિન્નોરનું પ્રવેશ દ્વાર. શિમલાથી લગભગ 176 કિલોમીટર દૂર આવેલ છે. તે હિમાચ્છાદિત પર્વતોથી ઘેરાયેલું અને ભીમકાલી મંદિર માટે જાણીતું સ્થાનક છે. પવિત્ર મંદિર હિન્દુઓ અને બૌદ્ધો દ્વારા સ્થાપ્યું છે. તેતર ઉછેર કેન્દ્ર અને ક્રીડાંગણ અહીંના જોવાલાયક સ્થળોમાંના છે. આપણે કિન્નોર વિશે તો જાણી લીધું, હજુ આગળ આપણે સફર પર જવાના છીએ કુલ્લુના. એની માટે તમારે જોડાયેલા રહેવું પડશે મારી સાથે ભારત પ્રવાસ અને પર્યટનમાં. નેક્સ્ટ આપણે કુલ્લુની સફર પર જઈશું નાનકડા બ્રેક બાદ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. કુલ્લુ, જ્યારે આપણે હિમાચલની વાત કરીએ, શિમલાની વાત કરીએ, ત્યારે ઓલવેઝ કુલ્લુ મનાલી આવી રીતે

0: એ શબ્દો જોડાતા આવતા હોય છે. કોઈને પૂછીએ ને કે ક્યાં ગયા હતા ફરવા, તો કહે કુલ્લુ મનાલી ગયા હતા. પરંતુ તમને ખબર છે, મનાલી અલગ જગ્યાનું નામ છે અને કુલ્લુ પણ અલગ છે. બંને જગ્યાઓમાં અંતર ઘણું છે અને એમની વિશેષતાઓ પણ દરેક જગ્યાને સ્પેસિફિક છે, એટલે એનું મહત્વ પણ એ રીતે અલગ અલગ આંકવામાં આવ્યું છે. આજે હું તમને લઈ જવાની છું કુલ્લુની સફર પર, જે આવ્યું છે બિયાસ નદીને કાંઠે. આ નદીને કાંઠે અતિ સુંદર કુલ્લુ ખીણમાં વસેલું આ કુલ્લુ ગામ, જેને પરમાત્માની ખીણના નામે પણ ઓળખવામાં આવે છે, અહીંયા આવેલું છે રઘુનાથજીનું મંદિર, જે જાણીતું છે કેમ કે તે 1657 સાલમાં બંધાયું હોવાનું મનાય છે. આ ખીણના મુખ્ય દેવતા ભગવાન રઘુનાથજીને સમર્પિત કરવામાં આવ્યું છે. આ મહિમાવંત દેવની મૂર્તિ 400 વર્ષ પહેલાં અયોધ્યાથી લાવવામાં આવી હતી એવું કહેવાય છે. હવે હું તમને જણાવીશ કુલ્લુ દશેરા વિશેની વાત. અહીંયા દશેરાની ઉજવણી ખૂબ જ મોટા પાયે થાય છે. કુલ્લુનો વિશ્વવિખ્યાત દશેરા ઉત્સવ એ સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનાની વચ્ચે મનાવવામાં આવે છે. ઉત્સવની ઉજવણીની શરૂઆત રઘુનાથજી મંદિરથી 1 કિલોમીટર દૂર ઢાલપુરથી કરવામાં આવે છે. આ સમય દરમિયાન કુલ્લુ ખીણના બધા જ દેવી દેવતાઓને રંગરંગીન સવારી દ્વારા ભગવાન રઘુનાથજીના દરબારમાં હાજરી આપવા માટે લઈ આવવામાં આવે છે. તમને ખબર છે આ દશેરા ઉત્સવ એ વિશ્વવિખ્યાત છે કુલ્લુમાં, અને તમે એને જોશો, એની ઝાંખીઓને જોશો, એટલે તમને અલગ જ અનુભવ થશે. ક્યારેક જવાનું થાય તો આ ઉત્સવમાં જોડાવાનું ભૂલતા નહીં. હજુ નાનકડા બ્રેક બાદ તમને કુલ્લુની આસપાસ કયા સ્થળો છે જે જોવાલાયક છે એના વિશે પણ માહિતી આપીશ. જોડાયેલા રહો ભારત પ્રવાસ અને પર્યટનમાં. ધીસ ઇઝ આરજે અંજલિ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: I hate you.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે કુલ્લુની સફર પર હતા. હવે કુલ્લુમાં તમને મેઇન એટ્રેક્શન અને ત્યાંના મંદિર વિશે તો મેં વાત કરી, પરંતુ કુલ્લુની આસપાસ કયા કયા એવા સ્થળો છે જ્યાં તમે જઈ શકો, જ્યાં તમે ફરી શકો અને એના વિશે જાણી શકો? તો સૌપ્રથમ જગ્યા છે નગર. હવે આ જગ્યા મારી માટે પણ બહુ જ ખાસ છે, કેમ કે જ્યારે અમે રિસેન્ટલી મનાલી ગયા હતા ત્યારે અમે નગરમાં ગયા હતા. ત્યાં અમે નગર હવેલી જોઈ, એના વિશે જાણ્યું અને એ ગામ એટલું સુંદર છે કે ત્યાં એકવાર રોકાવાનું મન જરૂરથી થાય. તો ચાલો નગર વિશે જાણીએ. બિયાસ નદીના કિનારે આવેલું આ સુંદર સ્થળ 1400 વર્ષ સુધી કુલ્લુ જિલ્લાનું મુખ્ય મથક હતું. તેની સ્થાપના વિશુદ્ધ પાલે કરી હતી અને અહીં 16મી સદીનો કિલ્લો છે જેની વાત મેં કરી. એ કિલ્લાને તમારે અંદરથી જોવા જેવું છે. આજે તે હોટલ તરીકે વધારે પ્રસિદ્ધ છે અને ઘણી ફિલ્મોમાં તે જગ્યાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. નગરમાં 3 જૂના મંદિરો છે જે ભગવાન વિષ્ણુ, ત્રિપુર સુંદરી અને કૃષ્ણને સમર્પિત કરેલા છે. તે પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય રશિયન કલાકાર નિકોલસ રોરિક સાથે પણ સંકળાયેલું છે. નગરમાં નગર હવેલી એટલે કે નગરનો કિલ્લો જે છે તે ઘણા મૂવીઝમાં આવેલું છે. એમાંથી એક મૂવીઝનું નામ તો મને હમણાં પણ ખબર છે, જબ વી મેટ. એમાં એક સોંગ છે, યે ઇશ્ક હૈ બેઠે બેઠાય જન્નત ગાય. આમાં એક સીનમાં તમને આ કિલ્લો જોવા મળશે. ખૂબ જ સુંદર છે અને ત્યાંનું જે કોતરણી કામ છે, ત્યાંના મંદિરો છે, ત્યાં જે જૂની જૂની વસ્તુઓ જે જોડાયેલી છે, ત્યાંનું એક મ્યુઝિયમ જેવું એક પાર્ટ બનાવેલો છે. તમને આ કિલ્લો જોઈને તમે કોઈ એક અલગ જ દુનિયામાં આવી ગયા હોય એવું ફીલ થાય છે. અને ત્યાંથી જ્યારે એ નગરનું જે ગામ છે જે દેખાય છે, ત્યાંથી નદી વહેતી દેખાય છે, એટલું ઊંચું ઊંચાઈ પર આવેલું છે. એટલે જ્યારે તમે જાઓ મનાલી ત્યારે આ જગ્યાએ જવાનું બિલકુલ ચૂકતા નહીં. આગળ હું તમને લઈ જઈશ મનીકરણ. હવે આ જગ્યાએ પણ હું ગયેલી છું અને એનો અનુભવ ખૂબ જ આધ્યાત્મિક છે. એના વિશે આપણે બોલી ન શકીએ, ફક્ત મહેસૂસ કરી શકીએ એવી આ જગ્યા છે. હિન્દુ અને શીખોનું આ યાત્રાધામ તેના ગંધકના ગરમ ઝરા માટે જાણીતું છે. ત્યાં શીખ ગુરુદ્વારા તથા ભગવાન રામ અને શિવના મંદિર છે. આ જગ્યા ખરેખર બહુ જ શાંતિ અર્પે એવી છે. જ્યારે પણ તમને અહીંયા જવાનું થાય, અને આ જગ્યા તમને હું કહું કે કુલ્લુની આસપાસ એટલે કે કસોલમાં આવેલી છે, કસોલથી નજીક જ મનીકરણ આવેલ છે, તો ત્યાં જ્યારે તમે જાઓ ત્યાં જગ્યાએ જવાનું બિલકુલ ચૂકતા નહીં. અને આગળ હવે હું તમને મનાલી લઈ જવાની છું, ત્યાં શું કરવાનું છે, ક્યાં જવાનું છે બધી જ માહિતી આપીશ, પરંતુ જોડાયેલ રહેવું પડશે મારી સાથે એટલે કે અર્જાંજલિની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન.

હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. હવે આપણે જવાના છીએ મનાલી. હિમાચ્છાદિત શિખરો, ગાઢ જંગલ અને ફળોથી ઝૂમતી વાડીઓથી ઘેરાયેલું હૃદયંગમ મનાલી દેશના અતિ પ્રખ્યાત ગિરિશિખરોમાંનું એક. મનલસ્સુ અને બિયાસ નદીના સંગમ પર વસેલું. પૌરાણિક કથાઓ દર્શાવે છે કે મનાલી આ મનુ આલય પરથી પડ્યું છે, જે હિન્દુ રીત રિવાજના ગ્રંથ મનુ સ્મૃતિના પ્રણેતા મનુનું નિવાસસ્થાન હતું અને પ્રલય પછી માનવ જાતિની ઉત્પત્તિ અહીંથી થઈ એમ મનાય છે. હવે મનાલીની નજીક એવા કયા લોકેશન છે, પ્લેસ છે, જગ્યાઓ છે જ્યાં તમે જઈ શકો? તેમાં સૌ પ્રથમ એક છે હિડમ્બા દેવી મંદિર. આ જગ્યા પર જવું ઘણું આવશ્યક છે. તમે આ જગ્યા ઉપર જશો, આ મંદિરની મુલાકાત લેશો, તેનું આજુબાજુનું જે દ્રશ્ય છે, મંદિરની બહારનું જે દ્રશ્ય છે, એ તો તમે કોઈ મૂવીમાં પણ જોઈ શકો છો, ઘણી રીલ્સમાં પણ જોઈ શકો છો, પરંતુ આ મંદિરની અંદરનું જે લોકેશન છે, જે તેની શક્તિ છે, એ તમે ફક્ત જ્યાં જશો ને તો જ એને મહેસૂસ કરી શકશો. ખરેખર ક્યાંય પણ ન જોયું હોય એવી શક્તિ તમને ત્યાં મહેસૂસ થશે. હિડમ્બા દેવી મંદિર અંદરથી ઘણું અલગ અને એકદમ એવું જ લાગે કે હા, કંઈક અહીંયા શક્તિ છે, રિયલ છે, અને ત્યાં તમને અલગ જ અનુભવ થશે. એટલે એકવાર તમે ત્યાં જાઓ તો આ મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. સવારના સમયે જજો, કેમકે રાત્રિના સમયે આજુબાજુનું લોકેશન પણ તમે વધારે જોઈ નહીં શકો. એટલે સવારે અને દિવસના સમયમાં ત્યાં જવું વધારે સારું રહેશે તમારી માટે. નેક્સ્ટ છે મનુ મંદિર. પુરાણા પ્રસિદ્ધ સંતનું આ એક જ મંદિર છે. કેમકે તમને ખબર છે કે મનાલી નામ એ મનુ સ્મૃતિના પ્રણેતા મનુનું નિવાસસ્થાન મનાય છે અને એમના નામ પરથી જ મનાલી, મનુ અને આલય પરથી પડ્યું છે. ત્યાં મનુ મંદિર પણ આવેલું છે. હવે તમે આગળ જશો તો ત્યાં તિબેટિયન મઠો છે. અહીંયા ત્રણ મઠ છે, બે ગામમાં છે અને ત્રીજું બિયાસ નદીના ડાબા કાંઠે આવેલ આલકોમાં છે. અહીંથી તિબેટિયન કલાકારીગરીના નમૂના અને ગાલીચા ખરીદી શકાય છે. હજુ આગળ તમને ઘણું બતાવવાનું બાકી છે, ઘણા સ્થળો પર લઈ જવાનું બાકી છે, પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રે.

ഡിയു പാലം പുറപ്പെ

हेलो हाय नमस्कार, दिस इज आरजे अंजलि. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. હું તમને મનાલીની સફર પર લઈ ગઈ હતી, એટલે કે કુલ્લુ. અને મનાલી ત્યાં જ છે, એટલે કે મનાલીની નજીક જે જગ્યાઓ આવેલી છે તેના વિશે હું તમને જણાવું છું. મનાલી હું ગયેલી છું અને અમુક સ્થળોની વિઝિટ પણ મેં કરેલી છે. એટલે મનાલી અને કસોલમાં અમે લોકો ક્યાં ફર્યા હતા, હું ક્યાં ફરી હતી એના વિશેની માહિતી તમારે જોઈતી હોય તો તમે મારું ઇન્સ્ટાગ્રામ પર પેજ છે સફર વિથ અંજલિ, ત્યાં પણ તમે અલગ અલગ જગ્યાઓ વિશે માહિતી મેળવી શકો છો. હવે આપણે જવાના છીએ પર્વતારોહણ સંસ્થા. તે બિયાસ નદીના ડાબા કાંઠે વસેલું છે અને પર્વતારોહણ, ટ્રેકિંગ, બરફ પર સરકવાની અને જળ ક્રીડાઓ માટેની તાલીમ ત્યાં અપાય છે. વશિષ્ઠ ગરમ પાણીના ઝરા અને મંદિર. બિયાસ નદીના ડાબા કાંઠે રોહતાંગ ઘાટ પર આવેલું આ ગામડું ગરમ પાણીના ઝરા અને વશિષ્ઠના મંદિર માટે જાણીતું છે. યસ, વશિષ્ઠ દેવનું મંદિર અહીંયા પ્રખ્યાત છે અને લોકો ત્યાં જાય છે. તમે પણ જ્યારે મનાલી જવાનું થાય તો આ જગ્યા ઉપર વિઝિટ કરવાનું બિલકુલ પણ ચૂકતા નહીં, તમને અલગ જ અનુભવ થશે. મનાલીની આસપાસ બીજી જગ્યાઓ છે, એક છે જગતસુખ. વર્ષો પહેલાં તે કુલ્લુ જિલ્લાનું પાટનગર હતું અને ભગવાન શિવના મંદિરો અને શિકારા શૈલીમાં બાંધેલા સંધ્યા ગાયત્રીના મંદિરો માટે તે ખ્યાતનામ છે. ત્યાં પછી આવેલી છે સોલાંગ ખીલ. હવે એને હમણાંના જો સમયમાં એને સોલાંગ વેલી તરીકે પણ ઓળખવામાં આવતી હશે. આમ તો જ્યારે આપણે ઇંગ્લિશમાં બોલીએ તો સોલાંગ બોલાય છે, જ્યારે ગુજરાતીમાં બોલીએ ત્યારે સોળંગ, એટલે કે સોળંગ ગામથી બિયાસ કુંડ સુધી વિસ્તરેલી આ ખીણ કુદરત પ્રેમીઓ માટેનું વાસ્તવિક સ્વર્ગ કહેવાય. તેના દિલ ધડક દ્રશ્યો, હિમાચ્છાદિત શિખરો, હિમ નદીઓ તેને કુલ્લુ ખીણનું વન મહોત્સવ માટેનું અતિ ઉત્તમ સ્થળ બનાવ્યું છે. ખીણમાં શિયાળાના બરફ પર સરકવાના ઉત્સવો પણ અહીંયા મનાય છે. હવે તો અહીંયા અલગ અલગ કરતબ અને એડવેન્ચર સ્પોર્ટ્સ પણ થાય છે, જે તમે ત્યાં જશો તો તમને ખ્યાલ આવશે. વધારે વિન્ટરમાં આ થતું હોય છે. નેક્સ્ટ છે રોહતાંગ ઘાટ. લાહોલ સ્પીટી, પંગી અને લેહ ખીણનું ભવ્ય પ્રવેશદ્વાર 3979 મીટર

ઊંચાઈ પર આવેલું છે. 1 કિલોમીટરના આઘાટમાં થઈને કિલોંગ લે ઘાટ પસાર થાય છે. વાહનો માટે તે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી ખુલ્લો રહે છે. ઘાટની આસપાસના પર્વતો, હિમનદીઓ અને લાહોલની નીચે વહેતી ચંદ્રા નદી, આ બધાથી બનતો દિલ ધડક નજારો મુલાકાતીઓના મનમાં ઊંડી છાપ છોડી જાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હાય, નમસ્કાર. ધીસ ઇઝ અર્જાંજલી અને આજે આપણે કુલ્લુ અને કિન્નોરની સફર પર હતા. ઘણા બધા સ્થળો વિશે જાણ્યું અને જે સ્થળ પર હું ગઈ હતી એના એક્સપિરિયન્સ પર તમને શેર કર્યા. જ્યારે તમારું જવાનું થાય તો તમે પણ એના એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરજો. યસ, કે આપણે રેડિયો પાલનપુર પર આ સાંભળ્યું હતું, આ જગ્યા ત્યાં જઈને આવી અદ્ભુત લાગે છે, અને તમારા જે રિયલ રિવ્યૂ છે એ અમને શેર કરજો જેથી અમે અમારા નેક્સ્ટ એપિસોડમાં તે શેર કરી શકીએ. આપણે ભારતના પ્રવાસ અને પર્યટનના અમુક સ્થળો વિશે માહિતી આપતા રહીશું. અલગ અલગ સફર પર આપણે જતા રહીશું અને નેક્સ્ટ આવતા એપિસોડમાં આપણે સફર પર જવાના છીએ લાહોર અને સ્પીટિ. ત્યાં અલગ અલગ જગ્યાઓ વિશે વાતો કરીશું, એની હિસ્ટ્રી જાણીશું, એના વિશે આપણે કંઈક અલગ અને નવીન જાણવાનો

પ્રયાસ કરીશું. એની માટે તમારે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર સાથે. તમારા અનુભવો અને રિવ્યૂ અમને મોકલતા રહેશો 9592966888 પર, જે અમારો વોટ્સઅપ નંબર છે. સાથે અમને તમે ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ પર રેડિયો પાલનપુર પર. સાથે સાથે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો, જેમાં અવનવી જે માહિતીઓ છે, અવનવા એપિસોડ છે, તમને સાંભળવા મળશે. આવી જ રીતે રેડિયો પાલનપુરને પ્રેમ આપતા રહો. ધીસ ઇઝ આરજે અંજલિ. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશ, ભારત પ્રવાસ અને પર્યટનમાં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512.

1299-6688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

જાય છે. ગુજરાતી સાહિત્યને અને ગુજરાતી સાહિત્યની રચનાઓને તમારા સુધી લઈ આવવા માટે આ ગુજરાતી ભાષાનું સંવર્ધન પણ થાય, મનોરંજન પણ થાય અને આપણા પોતિકા સમુદાયની વાતો મળી રહે તે માટે હંમેશા અમારા રેડિયો પાલનપુરની ટીમ પ્રયત્નશીલ હોય છે. અને આ પ્રયાસો થકી અમે સુંદર મજાની નવલકથાઓ આપ સૌ સમક્ષ લઈ આવીએ છીએ. સુધા મૂર્તિએ તો આ નવલકથા પોતાની પ્રાદેશિક ભાષામાં અને અંગ્રેજીમાં અનુવાદિત કરવા માટે લખી હતી અને આપણા જ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય ભાષાંતરકાર એવા સુધા મહેતાએ તેનો અનુવાદ કર્યો છે. ગુજરાતી ભાષામાં પણ આ નવલકથા જાણે મૂળ ગુજરાતીમાં જ લખાઈ હોય તેવો આહલાદક સ્વાદ આપણને સૌને આપે છે. ગત એપિસોડમાં આપણે વાત કરી હતી કે મીનાક્ષી માતે શ્યામના નાના ભાઈ એ ગિરીશનું માંગવું આવે છે ને ત્યાં તૈયારીઓ થાય છે. મીનાક્ષી પણ હવે વલસાડ છોડીને અમદાવાદમાં વસી છે, એક શિક્ષિકાની નોકરી કરી પોતાના માસીને ત્યાં રહે છે. માસા અને માસી જલ્દી પરણાવા ઈચ્છે છે, જ્યારે બીજી બાજુ શ્યામ એ અમેરિકામાં ગુમ થઈ અને એક નાનકડા પ્રદેશમાં પણ સ્થાયી થવાના અભરકા સાથે રોકાઈ ગયો છે. એનું જીવન પણ સ્થાયી છે. હવે શું થશે એના પત્રનો કોઈ જવાબ નથી મળતો, પત્ર પાછો આવે છે, પછી એના મનની વિમાસણતામાં કેટલો વધારો થાય છે, આ બધી બાબતો માણીશું આજના એપિસોડમાં. પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્યામના માતા એટલે કે નીલાબાએ મનોહરલાલને ચોખ્ખું કહી દીધું, જો ઘર અમદાવાદમાં હોત ને તો જુદી વાત હતી, વલસાડમાં ઘર હોય તેનો આપણને શું ફાયદો, તેમાં આપણને શું લાભ? આપણા ઘરમાં આ પહેલું લગ્ન છે, ઘણા મિત્રો અને સગાઓ આવશે, બધા પૂછશે છોકરીના પરિવારે દહેજમાં શું આપ્યું. સવાલ પણ અગત્યનો હતો, ખરું ને? તમે સાંભળી રહ્યા છો 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલનપુર પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, અને જેના અંશોને હું આપ સૌ સમક્ષ પહોંચાડી રહ્યો છું, જેના લેખિકા છે સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા, શિક્ષિકા અને ઇન્ફોસિસના પ્રણેતા, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તે છે સુધા મહેતા. છોકરીના પરિવારે દહેજમાં શું આપ્યું? આ સવાલ બહુ અગત્યનો હતો. આપણને મીનાક્ષી પાસેથી દહેજ નથી જોઈતું, પણ કંઈ નહીં તો નવવધુ જેવા ઘરેણાઓથી શણગારાયેલી જોઈએ, તે તો જોઈએ ને. વળી તેના પરિવારે પણ યોગ્ય રીતે લગ્નવિધિના સ્થળ તરીકે મોટો હોલ પણ લેવો જોઈએ, બધા મહેમાનોની પણ સારી સરભરાટ થવી જોઈએ, અને રિસેપ્શન તો ભપકાદાર જોઈએ. મનોહરલાલે ઉત્તર આપતા કહ્યું, નીલુ, આ બધી બાબતોમાં આપણે કશી દખલ કરવી નથી, તે બધું તો ગિરીશ અને મીનાક્ષી જ નક્કી કરી લેશે. એક ભપકાદાર રિસેપ્શન અને લગ્નવિધિને માટે ઘર વેચવું પડે તે કેવું? સગાઓ ખૂબ વખાણ કરે એટલા ખાતર એમાં વળી શું લાભ છે કહો તો? મને તો લાગે છે કે વધુ પડતા ખર્ચની કશી જ જરૂર નથી. અલબત્ત આ તો મારો જ અભિપ્રાય છે. ગિરીશે આ મુદ્દે મીનાક્ષી સાથે વાત કરવાનું ઠરાવ્યું. જીવનના ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જેમાં જેમનો મૂળ ભાગ લેવાનો છે એમને જ નક્કી કરવું જોઈએ, અને એ વાત મનોહરલાલની યોગ્ય હતી, અને ગિરીશે પણ આ વાત મીનાક્ષી સાથે વહેંચવાનું નક્કી કર્યું તે યથાયોગ્ય હતું. ચલો શું થાય છે એ માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: ગિરીશે મહત્વના એટલે કે ઘર વેચવાના મુદ્દા ઉપર અથવા વપકાદાર લગ્ન લેવા કે નહીં તે મુદ્દા પર મીનાક્ષી સાથે વાત કરવાનું ઠરાવ્યું. મીનાક્ષી, મારે તારી સાથે એક વાત કરવી છે. શું તું આજે શાળામાંથી રજા લઈ શકીશ? મીનાક્ષીએ હા પાડી. પછી બંને પરિમલ ગાર્ડન પહોંચ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં નવલકથા ડોલર વહુના અંશો, જેના રચયિતા છે સુધા મૂર્તિ અને લેખિકાના આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સવારે તો તમને આવા જાહેર બગીચામાં છુપાઈને મળતા પ્રેમ પંખીડા જોવામાં આવે અથવા પછી કોઈ તદ્દન આળસુ માણસો ઝાડ નીચે એદી બનીને સૂતા નજરે પડે આ પરિમલ ગાર્ડનમાં. ચંપાના ઝાડ નીચેની એક બેન્ચ ઉપર બેસીને બંને વાતે વળગ્યા. મીનાક્ષીએ પૂછ્યું, તમે મને શા માટે અહીં બોલાવી? જો આ તારું વલસાડનું ઘર છે ને, એક ભપકાદાર લગ્નને ખાતર તેને વેચવાના વિચારને હું સહેજે ટેકો આપતો નથી. મારે તને આ કહેવું હતું, તેથી તને અહીં ખેંચી લાવ્યો. તને શું લાગે છે? સરળતાથી ગિરીશે આ વાતને પૂછી લીધી. મીનાક્ષી તો ખૂબ જ રાજી થઈ ગઈ. ગિરીશે આગળ ચલાવ્યો, અને હા, મને ખબર છે કે આજકાલ ઘર બાંધવું કેટલું અઘરું છે. અમારા ઘરમાં કેટલી સંકળાશ છે. અગાશીમાં બે ઓરડા લેવા માટે છેલ્લા 25 વર્ષથી મારા માતા પિતા વિચાર કરતા હતા, પણ હજી બાંધી શક્યા નથી. હવે અમે એ કામ કરી શકીશું કારણ કે મારા મોટા ભાઈ શ્યામ અમેરિકામાં છે અને અમને ડોલરો મોકલે છે. છેવટે પહેલો માળ બંધાઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 2 લાખનો ખર્ચ તો થઈ પણ ગયો છે. મીનાક્ષી સાંભળતી રહી. સાંભળવા સિવાય હવે એની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. એને એ વાતની ખુશી હતી કે ગિરીશ એના મકાનના વેચવાની વાત ઉપર એની સાથે હતો. પણ ખરેખર શું થશે એ વાત જાણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. આ વિરામ બાદ પર મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: હે ટેપ, પ્લીઝ શાદી મત કરો, પ્લીઝ.
2: શટ અપ.

ગિરીશ બોલ્યો, જો મહેમાનો કહેશે કે લગ્નમાં લાડુ ખૂબ સારા હતા, દાળ બહુ ચટાકેદાર હતી અને પુલાવ પણ મસ્ત હતો, તો તેમાં આપણે શું? એકવાર ઘર વેચીએ તો તે કંઈ પાછું મળવાનું નથી, ખરું ને? ધીમેથી તેણે કહ્યું, એટલે કે મીનાક્ષીએ, હું પણ એમ જ વિચારતી હતી. મેં તમને કહ્યું નહીં, કારણ કે મને ભય હતો કે કદાચ તમને ખોટું લાગશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં, એટલે કે મારા સ્વરમાં. આ નવલકથાના લેખિકા છે સુધા મૂર્તિ, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. મીનાક્ષી, આપણે આર્ય સમાજ મંદિરમાં સાદાઈથી લગ્ન કરીશું. હું તારે માટે એક સાડી અને મંગળસૂત્ર લઈ આવીશ. લગ્નવિધિ બાદના ભોજનની પણ હું વ્યવસ્થા કરીશ. જો સગા વહાલાઓને આવવું હોય અને આશીર્વાદ આપવા હોય તો આ ભોજનમાં જોડાવા માટે તેમનું સ્વાગત છે. મીનાક્ષીએ કહ્યું, મારી પાસે ઘરના ભાડાના અને મારા પગારની બચતના પણ એમ તો થોડા પૈસા છે. મારી પાસે કુલ્લે 3500 રૂપિયા છે.

બે સોનાની બંગડીઓ મારી માએ મને આપી હતી તે પણ છે, મારો ખજાનો આટલો જ છે. એ તારી પાસે તો વધુ સારો એક ખજાનો છે. હે? હા, આ તારો જે વર થવાનો છે ને એ જ તો. શરમાઈને મીનાક્ષી બોલી, મારા જેવું દુનિયાનું બીજું કોઈ ભાગ્યશાળી નહીં હોય. આ સુંદર મજાની વાર્તા અને આ સંવાદ બંનેના હૃદયને એકદમ આનંદિત કરી ચૂક્યો હતો. પણ વાસ્તવમાં વાસ્તવિક પરિસ્થિતિ શું થશે એ તો હવે આપણે જાણવાની હતી, અને એ પણ હું તમને કહીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

થોડા દિવસ બાદ શ્યામને એક પત્ર મળ્યો. ગિરીશની સગાઈ થઈ છે. કન્યા જ્યાં તારા બાપુ કામ કરે છે એ જ શાળામાં ભણાવે છે. મારી ઈચ્છા છે કે આ લગ્નમાં તું હાજર રહે. તને અહીં આવવું ક્યારે ફાવશે તે જણાવે તો અમે એ રીતે લગ્નની તારીખ ગોઠવીએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ સામુદાયિક રેડિયો સ્ટેશન પર નવલકથા ડોલર વહુના અંશો આરજે એઆરના સ્વરમાં, અને જેના લેખિકા છે સુધા મૂર્તિ, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આમ તો મોટા ભાઈ તરીકે ગિરીશથી પહેલા તારા લગ્ન થવા જોઈએ, પણ તે જ ઈચ્છા દર્શાવી એટલે એના લગ્ન પહેલા લીધા છે. આમ તો લગ્ન માટે આ મહિનો શુભ નથી, છતાં જેવો તારો જવાબ મળશે કે તરત બીજે મહિને લગ્ન લઈશું. તે મોકલેલા પૈસાથી તારા બાપુએ ઘરને માથે એક માળ ચણાવી રહ્યા છે. જો તે આ મુજબની મદદ ન કરી હોત તો શું થાત એ વિચારે જ ધ્રુજું છું. પોતાની માનો પત્ર વાંચીને શ્યામ બહુ ખુશ થયો. જોકે કન્યા વિશે તેમણે વધુ વિગત જણાવી નહોતી. ગિરીશ અને બાપુને તો કોઈ દિવસ પત્રો લખવાની ટેવ જ નહોતી. એક શાળામાં ભણાવતી કન્યા? કદાચ તો બાપુએ જ ગિરીશ માટે તેને પસંદ કરી હોય એમ હશે. પણ તેને આ પત્રે વિચાર કરતો તો કરી મૂક્યો ખરો. જો એ પોતાના નાના ભાઈના લગ્નમાં હાજર રહેવા જાય તો છેલ્લા 3 વર્ષમાં તેણે જે મહેનત કરી હતી તે સગળી એળે જાય, અને જો તે એક વાર ભારત જાય તો પછી ત્યાં જ રહેવું પડે. પેલા નાના મકાનમાં જીવવું પડે અને બાકીના પરિવારજનો સાથે બધું વહેંચવું પડે. વળી નોકરી પણ શોધવી પડે અને પગારો તો ઊંચા ન જ હોય. તેને બદલે જો એ $100 જ મોકલી આપે, જે 4,000 રૂપિયા જેટલા થાય, તો એ લોકો પણ પોતાની પસંદગીની ચીજ ખરીદી શકે. વિચાર આમ ગણતરી વાળો હતો, પણ બહુ જ વ્યાજબી પણ હતો, અને પોતાની મહેનત એળે ન જાય તેવો મનનો એટલે કે મગજનો વિચાર હતો. અને હૃદય બીજું જ કંઈક કહી રહ્યું હતું. પછી શું થયું, મન જીત્યું કે હૃદય, એ વાત જણાવીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ ને.

પોતાના નવા ઘરમાં મીનાક્ષી ઘણી સુખી હતી. તેના સસરા તેની જ કાળજી લેતા હતા. તે જાણે કોઈ પોતાની દીકરીની કાળજી લે તેવી જ હતી. અને ગિરીશ તે તો તેને પોતાના વહાલમાં ભીંજવી દેતો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી યાના સ્વરમાં નવલકથા ડોલર વહુ, જેના રચયિતા છે સુધામૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ તેના અંશોને. મીનાક્ષીની સાસુએ પણ તેની સાથે કોઈ એવો વ્યવહાર ન કર્યો કે જેથી તેની કોઈ લાગણી દુભાય, પણ તેમના વર્તનમાં ઉષ્માનો અભાવ હતો ખરો. ઉપરાંત સાસુજીના અભિગમમાં ફરજ અને શિસ્તનો આગ્રહ થોડો વધારે હોય તેમ જણાતો હતો. સુરભી તો હજી નાદાન જ હતી અને તોફાની પણ હતી. તે જીવનને ગંભીરતાથી લેતી જ નહોતી ને. તેને તો બસ ઘરેણા, સાડીઓ, સિનેમા, સરસ ખાવા પીવાનું, આવી ચીજો જ જાણે તેની સરસ જીવનની પરિભાષામાં સમાઈ જતી હતી. મીનાક્ષીની નણંદ હતી ને, એટલે

એટલી લાડકી પણ હતી. કોલેજનું ભણતર તેણે પૂરું કર્યું હતું અને હવે ઘરે જ રહેતી હતી. ઘરકામમાં પણ તેને કશી રૂચિ નહોતી. નીલાબાને મન પોતાની દીકરી એક રાજકુમારીથી ઓછી નહોતી અને તેઓ સુરભી એ રીતે જીવે તેવી તેમની કામના હતી. આનો અર્થ એ થતો નહોતો કે નાનામાં નાનું કામ પણ તેને ચીંધવાનું નહીં. જો ગિરીશ કે મનહરલાલ આ નિયમનો સહેજે પણ વિરોધ કરતા તો તરત જ નીલાબા તેનો બચાવ કરતા. એ આપણી સાથે કેટલા દિવસ હવે રહેવાની છે? જ્યાં સુધી અહીં છે ત્યાં સુધી તો તેને સુખેથી રહેવા દો. મીનાક્ષી સવારે 5 વાગે ઉઠી જતી, પણ સુરભીનો સૂર્યોદય 9:25 થતો. બાકીના દિવસે પણ સુરભી કાં તો ટીવીની સામે બેઠેલી જોવા મળતી, કાં તો અરીસાની સામે જોતી રહેતી. જીવનમાં આ સામાજિક સંબંધોની વચ્ચેની જે ભેદભાવની નાનકડી પાતળી રેખા હોય છે, પણ એને પોઝિટિવ નેગેટિવ બંને અર્થમાં જોઈએ ને તો પણ એવું લાગે કે આ બંને જરૂરી પણ છે અને હોવા જ જોઈએ, તો જ સંબંધોને વ્યાખ્યાયિત કરી શકાય. એ પાછળથી સમજાવીશ. સમજવા જેવી વાત તો ખરી જ, પરંતુ સમય છે વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવું છું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, તે સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

ઘરમાં કંઈ વિપુલ ધનની નિશાનીઓ તો હતી નહીં, છતાં પણ મીનાક્ષીનું હૃદય સુખથી છલોછલ હતું. ખરેખર જ જે સ્ત્રી પોતાના પતિનો વિશ્વાસ અને પ્રેમ મેળવી લે છે અને તેના જીવનમાં સાચે જ ભાગીદાર બની શકે છે, તે સ્ત્રી વિશ્વભરમાં સૌથી વધુ સુખી રહે છે. આ પરમ સુખની સ્થિતિ સામે ધન, દાગીના કે સત્તાની કશી જ વિષાદ નથી રહેતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, જેના પર હું આરજે આર આપ સૌને સંભળાવી રહ્યો છું ડોલર વહુ નવલકથાના અંશોને મારા સ્વરમાં, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અને મહત્વની વાત જ એ છે કે સુખ પત્ની માટે એ જ છે કે પતિનો વિશ્વાસ જીતી શકે. મીનાક્ષીને એક જ વાત થોડી ખટકાતી, ગિરીશને સંગીતમાં સહેજે રસ નહોતો, પણ એક સારા પતિના બીજા બધા જ ગુણો તેનામાં હતા. તેણે મીનાક્ષીને કોઈ જાતની ફરિયાદ નહોતી કરી. દરરોજ મનહરલાલ તેનું ગાન સાંભળતા અને કહેતા કે તેણે કોઈ સારા ગુરુ પાસે સંગીત શીખવા જવું જોઈએ. મીનાક્ષીને જાણ હતી કે હિન્દુસ્તાની સંગીતમાં સારા ગુરુ મળવા મુશ્કેલ હતા, છતાંય તેને પોતાના આનંદ માટે ગાવાનું પણ ખૂબ જ ગમતું. લીલા તે વનમાં મસ્તીભરી કોયલ ટહુકે, લીલા તે વનમાં મસ્તીભરી કોયલ ટહુકે, રાજાનો તાજ પણ તેની આગળ ઝૂકે રે. તે પોતે જ જાણે પેલી કોયલ હતી અને જંગલના છાના ખૂણે ગાઈને ખુશ હતી. અલબત્ત જંગલનો છાયો તેના પતિનું ઘર જ તો હતું. જીવનમાં ઘણી વખત સ્ત્રીઓને પોતાના સુખ અને સાહેબીના ધોરણોની વ્યાખ્યા પણ બદલવી પડતી હોય છે. આમ તો માણસ એવું વિચારે વ્યક્તિગત રીતે કે પોતે પોતાનો શોખ પાળી શકે અને મનને ગમે તેવા સુખી સ્વપ્નોને સેવી શકે અને પૂરા કરી શકે, એ જ સુખ અને સાહેબી છે. એ અલગ અલગ હોઈ શકે, ધન દોલત, શારીરિક સુખ, માનસિક સુખ, કે પછી તે અલગ અલગ હોઈ શકે, શારીરિક સુખ, માનસિક સુખ, કે પછી ધન દોલતનું અને જાહો જહાલીનું સુખ. પણ કહે છે કે શોખ પૂરા થવાનું, સ્વપ્નું સેવવાનું ને એને સજાવવાના ને એને પૂરા કરવાનું સુખ અલગ જ હોય. આવું જ કંઈક અહીંયા હતું. શું થશે, ગાવાનો શોખ પૂરો થશે કે નહીં, બધું જ માણીશું. પરંતુ વિરામ બાદ, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હવે શાળામાં મીનાક્ષીની નિમણૂકને સરકારી સ્વીકૃતિ મળી ગઈ હતી, તેથી તેના પગારમાં વધારો થયો હતો. તે લોકો સંપત્તિવાન નહોતા, પણ તેમનું જીવન શાંતિ, આનંદ અને સંતોષથી ભરપૂર હતું. મીનાક્ષીને એક સુંદર કવિતા યાદ આવતી. તું એ ગરીબ ને હું એ ગરીબ ભલે, તું એ ગરીબ ને હું એ ગરીબ ભલે, જો પ્રેમ હોય આપણો જીવન રસ વહાલા, જો પ્રેમ હોય આપણો જીવન રસ વહાલા. એટલે જીવનમાં ગરીબાઈનો અર્થ એ પ્રેમ ન હોવાનો, અને જો પ્રેમ હોય તો પછી કોઈ પણ અમીરી કરતા આપણે વધારે અમીર છીએ તેવું તે માનતી હતી. અને આ વાત સાથે હવે પછી એના જીવનમાં શું ઘટનાક્રમ બને છે તે બધું જ માણીશું આપણે આવતા એપિસોડમાં. અને તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે. આ માટે તમારે 95-12-99-66-88 પર વોટ્સએપ કરવાનો છે તમારા અવાજમાં અથવા તો ટેક્સ્ટ મેસેજીસથી અભિપ્રાય, કેવા લાગી રહ્યા છે અમારા કાર્યક્રમ, આ કાર્યક્રમ, અને શું ઈચ્છો છો. અમે ચોક્કસથી પ્રયત્ન કરીશું તેનો જવાબ આપવાનો. સોશિયલ મીડિયાના એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને એક્સ પર અમારા રેડિયો પાલનપુર લખીને જે પણ એકાઉન્ટ આવે છે એની પર પણ તમે અભિપ્રાય આપી શકો છો. ઈમેલ કરો radiopalanpur@gmail.com પર, કે પછી તમે રેડિયો ગાર્ડન અને ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ, તમે એન્ડ્રોઈડ ફોન યુઝ કરો છો તો રેડિયો પાલનપુર લખીને, અને તમે જો આઈફોન યુઝ કરો છો તો આઈટ્યુન સ્ટોર પર જઈને રેડિયો પાલનપુર લખીને અમારી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તેના થકી તમે સતત ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાના કોઈ પણ છેડામાં જશો, ત્યાં ઇન્ટરનેટ હશે તો અમારા સાથે જોડાયેલા રહી શકશો.

અને બીજા તમારા સ્નેહીઓ જે દૂર વસે છે, સાચા પાલનપુરી ને ગુજરાતી છે, તેમના સુધી પણ આ વાતને અને આ રેડિયોના અવાજને પહોંચાડવાનો પ્રયાસ ચોક્કસથી કરજો. ફરી મળીશું આવતા એપિસોડમાં આ જ વાતના અનુસંધાન સાથે. ડોલર વહુ નવલકથા, જેને લખી છે સુધા મૂર્તિએ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, તેના અંશો સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આજે આપણે તમારી માટે લઈને આવી ગયા છીએ વાંચિકમ. બના સાહિત્ય ઉત્સવમાં રેડિયો પાલનપુર અને આંગિકમ દ્વારા રજૂ થયું વાંચિકમ, જેનું ટાઇટલ હતું પડી પટોળે ભાત. આ વાંચિકમમાં તમને વિવિધ આર્ટિસ્ટોના અવાજ સાંભળવા મળશે, જેઓ જોડાયેલા છે રેડિયો પાલનપુર તેમજ આંગિકમ સંસ્થા સાથે. તો ચાલો માણીએ આજનો એપિસોડ પડી પટોળે ભાત વાંચિકમ, ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કે કોઈ તાણો લઈ અને તૂણી લ્યો પડદા માપણના, જેથી અખંડ અખિયા માં રહે મારા સપના સાજણના.
1: કોઈ તાણો લઈ અને તૂણી લ્યો આ પડદા પાપણના,
0: જેથી અખંડ અખિયા માં રહે મારા સપના સાજણના, મારા સપના સાજણના.
2: અરે અરે કસુંબી, આ શું કર્યું?

0: કસુંબી નો ભાઈ હીરજી દોડતો ઘરના ઓરડામાં જઈ ઘા બાજરીયું લઈ આવે છે.
1: આ શું કર્યું તે? હે, આમાં આંગળા કપાતા હશે? તું એ બધું પડતું મૂકીને જા, કઈ કપડું લઈ આવ. આ છોડીને તો કઈ ભાન જ નથી.
2: ભાન છે બાપા, જો દુખતું નથી. ખાલી મને એટલું કહો, મારું લોહી ને આ ભૈલાનું લોહી જુદું છે?
1: અરે એ તો એક જ હાય ગાડી, પણ એ જોવા માટે આમ આંગળા કપવાના હોય મૂર્ખી?
2: તો બાપા મને શાળ કેમ નથી ચલાવવા દેતા?
3: અરે ના ચલાવવા દેવાય, એવો રિવાજ છે, બાપ દાદા વખતનું ચાલ્યું આવે છે, પરંપરા છે આપણી. લાવ આંગળી, બીજું કપડું તો ના જડ્યું, તે આ જૂના પટોળાની સિંદડી લાવી છું, લાવ બાંધવા દેજો.
2: રેવા દે માં, પટોળાની સિંદડી બાંધીશ તો કસુંબીના લોહીથી ભાત બદલાઈ જશે, અભડાઈ જશે માં, રેવા દે.

0: रंग न छोड़े, अरे फाटे तन तरड़ाए कसुंबी जंग न छोड़े।
1: कसुंबी नो रंग जाम्यो छे, एने पटोळुं शीखवानो रंग लाग्यो छे, परंपराओ सामे कसुंबी नो जंग जाम्यो छे। राणकी वावती पाणी भरी लावता, ઘી વચેથી ઘી ખરીદી લાવતા, બહેનપણીઓ સાથે સાતતાળી ખેલતા, નોરતાની રાતે ગરબે ઘૂમતા, કસુંબી તો જાણે શાળના તાણા અને વાણા ખેંચે છે, નવી નવી ભાત ઉપસાવે છે, જોબનમાં પ્રવેશતી નવયૌવનાને સાજણના શમણા આવે, પણ કસુંબીને નવયૌવનના સાજણના શમણા નથી આવતા। તે માત્ર દિવસ રાત એકલા પટોળાના સપના એને સતાવે છે। એક વખત રાણકી વાવ આગળ પાણી ભરવા કસ્તુરી, કસુંબી અને બીજી સહેલડીઓ ભેગી થઈ હોય છે ને મજાક મશ્કરી કરતા કરતા હસતા હસતા પાણી ભરી રહી હોય છે।
2: કસુંબી, અલે સાંભળ્યું છે તમારા તલોદમાં તમાકુના વેપારીઓ રહે છે?
3: હવે એમના શાકવીની વાત પૂછો તો ગુનેગાર સમજાય, તમાકુના વેપારીને ઘસીને ગુમડે ઝોપડવાનો।
2: રૂડી, સાચું કહું?
3: રૂડી કહી દે ને,
2: મને તો બળ્યું પટોળાના સપના આવે છે। પટોળાના શમણા કે પછી પાનેતરના સપના?
3: અલી, શાળવીઓમાં તો પાનેતરમાંય પટોળા જ મોકલે કે?
2: એમ નહીં, પટોળાના તાણાવાણા ગૂંથાતા હોય ને પોપટ, મેના, સૂરજ, ચંદ્ર, ઘોડા, ફૂલવેલની ભાત પડતી હોય ને એવા સપના। હા હા, એ તો તાણે એતું ને વાળો પેલો તલોદ વાળો। ના કસ્તુરી, તાણા ને વાણાની ભાત તો સમજાઈ ગઈ છે, એ એક એક દોરો રંગવાનું ગણિત મગજમાં બેસી ગયું છે।
3: તો હવે
2: હવે ખાલી એક વાર શાળ ઉપર બેસવા મળી જાય એટલે બસ।
3: શાળ પર બેસવું તો કસુંબી લોખંડના ચણા ચાવવા જેવું કામ છે।
2: તો કસુંબીના દાંત પણ વજ્રના બનેલા છે, વજ્રના। લોખંડના ચણા હશે ને તો એ ભાંગીને ભૂક્કો કરી નાખીશ, શાળ ના મળે તો કઈ નહીં। આ વરેડા જો ને, આ રહ્યા તાણા।
3: અરે, રંગેલા વરેડા?
2: હા, એ તાણા ને આ વાણા, જો ખેંચું છું જોજે।
3: અરે, આ તો મોરલાની ભાત।
2: વરેડાનું પટોળું બોલ કસ્તુ।

0: કસુંબી અંગ કસુંબી જોબનના પણ શીખવાનું પ્રણ લઈ બેઠેલી જંગ કસુંબી જો જગના જગતમાં જોગણી કોઈ બીજી નહીં જાગતી ધૂણતી ધરાને ધ્રુજાવતી 64 જોગણીઓમાંની એક એટલે આ કંઈ જાણવાની જીત લઈ બેઠેલી જોબના ખુદ એ નથી જોતી રાત નથી જોતી દિવસ નથી જોતી જુએ છે તો કેવળ સાળ ભાત અને પટોળું
1: કેવળ સાળ ભાત અને પટોળું એક વખતે અડધી રાત્રિનો સમય થયો હતો અને શ્યામજી અને હીરજી પિતા પુત્ર શાળ ગૂંથીને થાક્યા હોય છે દીવો ધીમો ધીમો સળગતો હોય છે અને શ્યામજી હીરજીને કહે છે
0: હીરજી બેટા આજે આટલું બસ હવે સવારે ગૂંથું
2: પણ બાપા સવારે તો રાજનો માણસ પટોળો લેવા આવશે તમને ચોખ્ખું તો કહ્યું હતું કે સવારે આવીશ
0: પણ દીકરા આપણે માણસ છીએ આ આપણી કઈ મર્યાદા હોય કે નહીં હે જો જો આ હાથ ગૂંજવા માંડ્યા છે ને આ તુએ કયાનો ઝોકે ચડ્યો છે હા
2: બાપા હવે બે ભોરનું જ કામ છે આજે આ પાછું પૂરું નહીં થાય તો કાલે સવારે નવું પટોળું ચડાવાશે નહીં
0: ને આમાં જો ભૂલ કરીશું તો હે આખું પટોળું ફરીથી બનાવવું પડશે સમજણ પડે છે ભાઈ મારી તો તાકાત નથી આ હું તો જાઉં છું તારે
2: ભલે બાપા ત્યારે તમે જાઓ હું સાળ ચાલુ રાખું સવારે રાણીનો માણસ આવશે તો વળી ફજેતી થશે વેળાસર પટોળું તો આપવું જ પડે રાજના માણસને શી ખબર પડે કે આમાં કેટલી મગજમારી છે એમને તો બસ દંડો ખખડાવવો છે
0: માળું આ

0: તો રાણીએ બગડે. રેવા દો હિરજી, હવે છાના માના સુઈ જાઓ. થાકમાં કામ કરવા જતા આબરૂ એ બગડે, પટોળો એ બગડે, અને સમયનું એ સત્યાનાશ જાય નફામાં. હવે ત્રણ ફોરનું કામ બાકી છે, હવારે કરીશું. હવે તો રાજના માણસોથી માં જોગણી જ બચાવે.
1: ચાલુ શાળે જોકા આવવાના કારણે હિરજી એક બે વખત શાળ પર પડી પણ જાય છે, અને એટલે જ થાકી હારીને એ સુવા માટે ઊભો થઈ જાય છે. દીવો સંકેલે છે, પણ તેટલામાં તો કસુંબી પાછળથી ઓરડામાં પ્રવેશી જાય છે. હિરજી ઓરડાની બહાર નીકળી જાય છે અને કસુંબી ચકમકથી દીવા કરીને શાળને અડે છે. રોમાંચિત થઈને શાળ પર બેસીને ખુશ થાય છે.
2: હવે હૈયાને ટાઢક લાગે છે. આ તાણા ને આ વાણા.
1: ધીમો ધીમો કસુંબીનો ગણગણવાનો અવાજ અને શાળનો અવાજ ઓરડાની બહાર આવતો હોય છે.
0: શાળ કોણે ચાલુ કરી? ભરમ પેસી ગયો લાગે છે. આખો દાડો શાળ ચલવી ચલવી ને ખોપડીમાં એકલા શાળના જવાજો આવ્યા.

0: રાજમાંથી આવ્યું છે કોક?
1: આવો આવો ભાઈ, ઘડીક બેસો.
2: બેસવા નથી આવ્યો સાળવી, પેલું પટોળું તૈયાર લે, પટોળું લેવા આવ્યો છું.
1: હા હા, પણ ઘડીક બેસો તો ખરા ભાઈ.
2: રાણી બાવ ઉતાવળમાં છે ને ચોખ્ખે ચોખ્ખું કહેવડાવ્યું છે કે પટોળું તૈયાર ના હોય તો સાળવીને દરબારમાં લઈ જવાના.
1: અરે પણ રાણી બાને કહેવાનું હતું કે પટોળું એકાદ દિવસ.
2: એક દિવસે નહીં, હવે તો એક ઘડીએ ચલાવવાના નથી. છાનો માનો પટોળું આપ, નહીં તો હેડ સીધો મારા હાથે દરબારમાં.
3: ને શામજી ને ખેંચતા સૈનિકને જોઈ ઓરડામાંથી દોડતો દોડતો તેનો પુત્ર રામજી આવી જાય છે.
4: અરે ભાઈ, અમે કારીગર માણસ, અમારી તો મૂંઝવણ સમજો જરા.
2: અમે તો ચિઠ્ઠીના ચાકર, તમને લઈ ના જાઉં તો મારી નોકરી જાય. ચાલ પટોળું લાવ.
4: અરે પણ હજુ તો અમે.
2: એ બધું તું રાણી સામે બગજે. હેડ અત્યારે હેડ.
0: અરે અરે, અત્યારે હવારના પોરમાં લઈ જાઉં છો, કઈક તો દયા કરો.
2: એ બધું અમને ખબર ના હોય, રાણીનો હુકમ થયો છે. કામ નહોતું થઈ શકતું તો રૂપિયા હાથમાં નહોતા ઝાલવા, સોના મોરની પોટલી ઝાલતા વિચાર કરવો પડે.

0: પટોળા ગૂંથવા એવા સહેલા નથી ભાઈ.
1: અરે બાવડામાં જોર નહોતું તો હામી છાતીએ હા કહેતા 70 વાર વિચારવું પડે. રાણીબા છોડવાના નથી, એ તો ચોખ્ખું કહેતા હતા કે વચન આલવામાં જૂઠા માણસ આ નગરમાં ના જોઈએ. ને રાજા તો વળી એમ કહેતા હતા કે નગરમાં શું કામ, આ જગતમાં આવા જૂઠાઓ ભારરૂપ છે.
2: હે, એટલે
1: ધરતીનો ભાર ઓછો કરવા રાજા ગમે તે કરે, ગમે તે.
2: હાય હાય, આવું તે કઈ હોતું હશે?
1: હા, રાજા રીજે તો રાંકને ઊંચી મેળીએ બેહાડી દે, ને ખીજે ને તો ભીખ માંગવી એ ભારે પડી જાય. રાણીના પાટોળા બનાવવાના હતા, વચન આપતા પહેલા વિચારી લેવું જોઈતું હતું.
2: માફ કરો, પણ એ થોડોક સમય તો
1: એ બધા વેવલાવાળા રાજાજી જોડે કરજો. હેડલ્યા સાળવી, ઝટ કર, ને ના આવું હોય તો ના કહી દે, એટલે હું જાઉં.
0: ના ના, એવું ના હોય ભાઈ, રાણીભાઈએ તેડાવ્યા હોય ને અમે ના આવીએ.
1: રાણીએ તને નથી તેડાવ્યો, પેલું પટોળું મંગાવ્યું છે. તું તો ચાલ, પણ સાથે પેલું પટોળું લઈ લે, સમજ્યો?
0: હે, પણ પટોળું અધૂરું શાળમાંથી છોડીએ તો પછી ગુંથી ના શકાય.
1: તો
0: પટોળું તો શાળમાં જ રહેવા દેવું પડે.
1: અને રાણી માએ મંગાવેલા પટોળાનું શું?
2: બીજું કોક સારું પટોળું લઈ જાવ ને.
1: મૂરખ સમજો છો નપાવટો, ભળતા પટોળા પકડાવીને સમજાવવા નીકળ્યા છો? અરે પટોળું ગમે તેટલું ગૂંધાણું હોય, મારે જોઈએ, સમજ્યા? લાવ લાવ, ક્યાં છે ચાવી?
0: ભાઈ માની જાવ તો હારું, આ અમારી આબરૂ બચે.
1: હઠ ભૂંડા, હવે કગરવા બેઠો છે, હવે તો જીવ બચે કે નહીં એનો વિચાર કર. લાવ લાવ, ક્યાં છે પટોળું?
0: શાળમાં.
1: ને શાળ ક્યાં છે?
2: આ બાજુ ઓરડામાં.
1: તાળા મારીને રાખ્યા છે, ખોલ ખોલ ઝટ, હવે કાઢીને આ પટોળું.
0: ભાઈ એમ કરશો તો અમારી છ છ મહિનાની મહેનત માથે પડશે, બે પોરનું કામ હજી બાકી છે.
1: અમે રાજના સેવક, જેમ કહ્યું હોય એમ જ કરીએ. ખોલ ઓરડાનો દરવાજો.
3: હીરજી સૈનિકથી ગભરાઈને તાળું ખોલે છે અને શાળ પર પટોળું જોઈ આશ્ચર્ય પામે છે.
0: હે, પટોળું આ તો તૈયાર છે.
2: હે, પટોળું તૈયાર છે?
1: આ ક્યારના નાટક કરો છો લ્યા, આ સાળવીઓ ક્યારના ભવાયા થઈ ગયા ને એની તો કઈ ખબર જ ના પડી.
0: એટલે હીરજી તે ગૂંચી નાખ્યું તું?
4: બાપા મેં ગૂંચ્યું ત્યારે તો કામ બાકી હતું.

0: એની કોઈ કળી લાજ રાખે, સૂરજ આથમે ચાંદ પણ ચાતરે, ત્યાં તો કદી કોઈ ઝીણી તારલી લાજ રાખે. ને પાટણ શહેરને માટે ટમટમતી ઝીણી તારલીએ એક દિવસ ભારે મન પાટણથી વિદાય લીધી. દીકરી અને ગાય દોરે ત્યાં જાય એમ તલોદના કોઈ સાળવીને ત્યાં શામજીએ પોતાની દીકરી કસુંબીને વળાવી હતી. પણ એ કસુંબીનો વિદાયનો પ્રસંગ પણ અવિસ્મરણીય હતો.
1: એ આવો આવો વિવાણ,

પટોળે પાડજો ને, ગાંડી છે તું તો, હજી એ નાની ને નાની.

0: આ જે તમે સાંભળ્યું વાંચી કમ પડી પટોળી ભાત, નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.